નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે જેઠ વદ 12 વિક્રમ સંવત 2082, શક સંવત 1948, અષાઢ દિનાંક 20 એટલે કે 11 જુલાઈ 2026ને શનિવાર. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સમય થયો છે 5:53. અમારી આજની પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાના પ્રારંભે સાંભળીએ મંગળધૂન.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ચિંતનાત્મક શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30. 6:35 શ્રીરામચરિત માનસ ગાન. જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા અને સદાબહાર ગીતના સમય રહેશે 6:45 અને 7:00. 7:20 ગુજરાતી સુગમ સંગીત. સદાબહાર ગીતનો સમય રહેશે 8:30. માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારેનો સમય રહેશે 9:00. 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 10:02 અને 11:02 માણી શકશો હિન્દી ફિલ્મ સંગીત. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીત. 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીત. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયરનો સમય રહેશે 12:30. 1:10 સુગમ સંગીત. ફોજીભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી 1:30. 2:40 ગુજરાતી સુગમ સંગીત. અમારી બીજી સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત, જેમાં પ્રાચીન ભજન અને લોકગીત રજૂ કરવામાં આવશે. યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી 6:30. ગેરફિલ્મી ગીતો માણી શકશો 7:00. ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ ગામનો છોરો 7:22. પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો 8:00. સુર માધુરી કાર્યક્રમ માણી શકશો 8:15. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 9:15 પત્રોના ઉત્તરનો કાર્યક્રમ સવિનય વિનંતી કે. 9:30 આજ કે ફનકાર. 10:00 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ, જેમાં ડોક્ટર આર માધુરી દેવી રજૂ કરશે કર્ણાટકી વીણાવાદન. તો આ હતી માહિતી અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની. હવે જોઈએ હવામાન સમાચાર. આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 36.4°C રહેવા પામ્યું હતું, જે સામાન્ય કરતાં 2.4° વધુ હતું. અને લઘુત્તમ તાપમાન 27.2°C હતું, જે સામાન્ય કરતાં 0.9° વધુ હતું. આજે સવારે 5:30 હવામાં ભેજનું પ્રમાણ 78% નોંધાયું. હવામાન સમાચાર પૂરા થયા. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે થોડી ક્ષણોમાં બરાબર 6:00 સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત. હવે સાંભળીએ અમી પરીખના સ્વરમાં પ્રેમાનંદ સ્વામીની ભક્તિ રચના.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
2: અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ બચુભાઈ શ્રીમાળીના સ્વરમાં છોટમની ભક્તિ રચના.

આપ છો આકાશવાણી અમદાવાદ વડોદરા સાથે અને સાંભળી રહ્યા છો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હવે સાંભળીએ દીપ્તિ દેસાઈના સ્વરમાં નરસિંહ મહેતાની રચના.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય એકાંકી. વક્તા શિરીષ પંચાલ.
1: હું એકાકી. ઈશ્વર જેવા ઈશ્વરને માટે એમ કહેવાયું કે સ એકાકી ન રમતે. કશાકની સાથે કોઈકની સાથે સંવાદ કરવાની ઈચ્છા એ સ્વાભાવિક છે અને એ ઈચ્છા જીવ માત્રમાં છે. એકલા એકલા ન ગમે એટલે એક આખી સૃષ્ટિનું તે સર્જન કરે, પછી એ સૃષ્ટિ સાથે સંવાદ માંડે. બાળક પણ જ્યારે એકલું પડે છે ત્યારે એ પોતાની સાથે જ વાતો કરવા માંડે છે, રમવાના સાધનો સાથે પણ વાતો કરવા માંડે છે. પરંતુ મનુષ્ય પાસે જ્યારે ભાષા ન હતી ત્યારે તે શું કરતો હતો? તે નર્યો એકાકી હતો. એ ટાઢ તડકા વરસાદથી બચવા માટે ગુફામાં ભરાઈ જતો હશે, પણ પાછો એમાંથી બહાર આવતો હશે ને ત્યારે ભાષા વિના આસપાસના જગત સાથે સંવાદ માણતો હશે. પ્રકૃતિના ભવ્ય ભયાનક સુંદર રૂપોને જોઈને એને અચરજ થતું હશે, પોતાની જાતને જોઈને કંઈક કંઈક થતું હશે, અને સમજ પડે ન પડે તોય એ પોતાની આસપાસ એક સંસાર ઊભો કરે છે. ગુફામાં રહીને એકલો એકલો કંટાળ્યો હશે એટલે તેણે ગુફાની ભીતો પર રેખાંકનો દોરવાની શરૂઆત કરી અને એમ કોઈક પ્રકારના સર્જન વડે તેણે પોતાના એકાકીપણાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આપણે સાંભળતા આવ્યા છીએ કે માનવી સામાજિક પ્રાણી છે. પ્રકૃતિએ એને જે વિશિષ્ટ શક્તિઓ આપી તેના વડે તેણે નાની મોટી સૃષ્ટિઓ ઊભી કરી, અને છતાં આ બધી સૃષ્ટિઓની વચ્ચે રહીને ક્યારેક તો પ્રશ્ન થયો કે છે કો મારું અખિલ જગમાં? સંવેદનાની જ્ઞાનની અતિમાત્રા હોય ત્યારે કેટલીક વખત માનવી પોતાનો સમાન ધર્મ શોધી શકતો નથી. એને એમ લાગે છે કે આખું જગત જેની પાછળ ગાંડું બનીને દોટ મૂકતું હોય તેનું મારે ખાસ કશું કામ નથી, તે સંવાદ કરી શકતો નથી. પોતાને યોગ્ય પ્રતિભાવ ન મળતા તે અકળાઈ જાય છે, મૂંઝાઈ જાય છે. એ જો સર્જક હોય તો એને પ્રશ્ન થાય કે મેં આ સૃષ્ટિ આખરે કોના માટે ઊભી કરી? છેવટે હતાશ થઈને ભવભૂતિની જેમ બોલવાનો વારો આવે કે કાળ નિરવધિ છે અને ધરતી આટલી મોટી છે, કોઈને કોઈ સંવાદ કરનારો ક્યારેક તો મળશે ને, એટલે પછી એકાકી થઈ ગયા હોઈએ ત્યારે પ્રતીક્ષા તો રહે છે કોઈના આવવાની. ક્યારેક આપણે પુરાકથાઓની દુનિયામાં ચાલ્યા જઈએ છીએ અને આપણી સામે કેટલા બધા વીર નાયકોને એકલા પડી ગયેલા જોઈએ છીએ. જેને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા તે કૃષ્ણ, અંતે તો પોતાની આંખો સામે થઈ રહેલા પોતાના કુલ સંહારને રોકી શક્યા ન હતા. ત્યારે પીપળાના નીચે પગ પર પગ ચડાવીને બેઠેલા એ મહાપુરુષની સાથે કોણ હતું? જીવતા જીવત મહાપ્રસ્થાન કરવા માટે નીકળી પડેલા પાંડવો દ્રૌપદીની સાથે કોણ હતું? અને છેવટે જ્યારે યુધિષ્ઠિર એકલા રહ્યા ત્યારે આસપાસ નર્યા હિમ પર્વતો અને પાછળ પાછળ ચાલી આવેલો કૂતરો, કોની સાથે સંવાદ કરવો? અયોધ્યાના રાજસિંહાસન પર બેઠા પછી સીતા તો નથી, એના વિના સુરાતા રામની છબી કેવી કરુણ! પોતાના અંતરની વ્યથા કોને કહેવાની? તે રાજા રામ બન્યા પછી નર્યા એકાકી જ પડી ગયા હતા ને? આવા એકાકી નાયકોને આપણી આસપાસ જોઈને આપણે ઘડીભર આશ્વાસન લઈએ કે જો આ બધા સાવ એકલા પડી ગયા હતા તો આ નર્યા સ્વાર્થી અહંકારી ભૌતિકવાદી લોકોની વચ્ચે આપણે એકલા પડી જઈએ એની વળી કઈ નવાઈ? અને

0: છતાં એ ગમે તેવો હોય આપણો લોક છે, આપણો સમાજ છે, એની સાથે જ સુખે દુઃખે પણ રહેવાનું છે. આપણે કોઈની સાથે સંવાદ કર્યા.
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. વિષય હતો એકાકી. વક્તા હતા શિરીષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક છે સતીશ ભાટિયા. ગાયક કલાકાર શ્રીકાંત પારગાંવકર અને રંજના જોગલેકર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક છે સતીશ ભાટિયા, ગાયક કલાકાર શ્રીકાંત પારગાંવકર અને રંજના જોગલેકર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા.

હમણાં જ આપે સાંભળ્યું બૈજુબાવરા ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. હવે સાંભળીએ મુકેશના સ્વરમાં અનાડી ફિલ્મનું ગીત.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: વે
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હવે સાંભળીએ તલત મહેમૂદના સ્વરમાં ટેક્સી ડ્રાઈવર ફિલ્મનું ગીત.

આ ગીત સાથે સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી વારમાં બરાબર 7:10 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂરગ્રસ્ત સુરતના 2,500 પરિવારોને કેસડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના 3 દિવસના પ્રવાસે. રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6,54,00,000ની કરચોરી ઝડપી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ T20 મેચ. સમાચાર વિગતવાર. ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોના 9,100 પરિવારોનો સર્વે હાથ ધરાયો હતો અને ભોગ બનેલા પરિવારોને કેસડોલ્સ ચૂકવવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરના અંદાજે 9,100 જેટલા પરિવારોનો ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરી 800થી વધુ અસરગ્રસ્ત પરિવારોને 6,800 લેખે ઘરવખરી અને કેસડોલ તેમને રૂબરૂમાં આપી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ પરિવારોને પણ આ સહાય પહોંચાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરી દેવાઈ છે. પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરીમાં સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે 6 તાલુકામાં 50 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 2,500 પરિવારોને 1.50 કરોડ રૂપિયાની સહાય કેસમાં ચૂકવવામાં આવી છે.
1: જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા હતા અને ઘરવખરી નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે. તો લગભગ અત્યાર સુધીમાં 2,500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે. હજુ પણ ફિલ્ડ
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. તો સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે તેઓ દહેગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત શાકભાજી બજારના લોકાર્પણ અને અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. છેવટે અમદાવાદના શાહીબાગ અતિથિગૃહ ખાતે શ્રી શાહ વિવિધ બેઠકો યોજશે. પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે બોટાદની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ARTO ઉપવનના નામે 151 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત બોટાદ જિલ્લા કલેક્ટર HM વોરાએ જણાવ્યું કે પર્યાવરણનું જતન એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે.
2: બોટાદ ARTO કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે કુલ 151 જેટલા જુદા જુદા વૃક્ષોનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સતત હરિયાળી થાય, ઓક્સિજનની માત્રા વધે અને ક્લીન બોટાદ, ગ્રીન બોટાદના સૂત્રને ચરિતાર્થ કરવા માટે ARTO કચેરી એમના સ્ટાફે ખૂબ સારી મહેનત કરી છે. વૃક્ષો ઉછેરવા જ કે ઉગાડવા જ એ મતલબ નથી, પણ 100% સર્વે થાય એવા પ્રયત્નપૂર્વક ખાસ કરીને એનું જતન માટેનું પ્લાનિંગ પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે.
0: વન વિભાગ દ્વારા નાગરિકો માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. નાગરિકો હવે માત્ર એક મિસ કોલ અથવા વોટ્સએપ પર હાઈ લખી પોતાના નજીકની સરકારી નર્સરીની વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે. રાજ્યને હરિયાળું બનાવવાના ઉદ્દેશથી વન વિભાગ દ્વારા 8320002000 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. આ ડિજિટલ સિસ્ટમ થકી નાગરિકોને એક SMSમાં લિંક મળશે, જેના પર ક્લિક કરતા જ સંબંધિત વિસ્તારની નર્સરીનું ચોક્કસ ગુગલ મેપ લોકેશન, સંપર્ક વિગતો અને વન અધિકારીઓની માહિતી સ્ક્રીન પર ઉપલબ્ધ થશે. નાગરિકો સરકારી નર્સરીમાંથી નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાઓ મેળવી શકે છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા વન્યજીવોના સંરક્ષણ અને રેસ્ક્યુ કામગીરી માટે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ સક્રિય કરવામાં આવ્યો છે, જેના પર નાગરિકો વન્યજીવ ઇમરજન્સી કે અન્ય ફરિયાદો અંગે કોઈપણ સમયે સંપર્ક કરી સહયોગ મેળવી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા

0: છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા રાજ્યમાં કરચોરી કરનાર તત્વો સામે કરાયેલી કાર્યવાહી અંતર્ગત 6.54 કરોડની કરચોરી ઝડપી પાડી છે. રાજ્ય કરવેરા વિભાગે પાન મસાલા, બીડી, સિગરેટ, સોપારી અને ચૂનાનો વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી. એસજીએચસી વિભાગ દ્વારા અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવડા ખાતે આવેલા 27 કરદાતાઓના કુલ 41 સ્થળોએ દરોડા પાડી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ બિલ વિના તથા હિસાબમાં નોંધ કર્યા વિના મોટા પ્રમાણમાં માલનું વેચાણ કરવામાં આવતું હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન બહાર આવેલા સ્ટોક તફાવત, બિન હિસાબી વેચાણ અને અન્ય ગેરરીતિઓના આધારે પ્રાથમિક તબક્કે આશરે 6.54 કરોડની કરચોરી પકડાતા વેરાની વસૂલાત તથા જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરમના કેસ જોવા મળતા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં સર્વેની કામગીરી તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી આશીષ ખાંટે જણાવ્યું હતું.
1: સાબરકાંઠા અને જે દાહોદમાં કેસ નોંધાયા છે એના અનુસંધાને તમામ તાલુકામાં ડેસ્ટિની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તકેદારી રૂપે જો કહેવા જઈએ તો જેના કાચાગરો છે ત્યાં તિરાડોને હિરાઈ પૂરી દે, જરૂર પડે તો આજુબાજુ દવાનો છંટકાવ બી કરે, જેનાથી શું થાય છે કે સેન્ડફ્લાય મરી જાય છે અને આ છોકરાઓને બાઇટ થવાના કેસ બી ઘટવા લાગે છે. 0-14 સુધીના બાળકો માટે આપણે સર્વે ચાલુ કરેલો છે. જો આવા કોઈ બાળકો શંકાસ્પદ મળે છે તો તાત્કાલિક ધોરણે હાયર સેન્ટર રિફર કરવા માટે બી આપણે સૂચના આપેલી છે.
0: દરમિયાન મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામ ખાતે ચાંદીપુરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ કેસ નોંધાયા બાદ જિલ્લા રોગચાળા અટકાયતી ટીમ, તાલુકા આરોગ્ય વિભાગ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સઘન સર્વેલન્સ અને રોગ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે વિશ્વ વસ્તી દિવસ છે. યુવા વસ્તીને ડેમોગ્રાફિક ડિવિઝનમાં તબદીલ કરી ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું છે. સાંભળીએ એક અહેવાલ.
2: આજે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવાશે ત્યારે ગુજરાત યુવા વસ્તીને ડેમોગ્રાફિક ડિવિઝનમાં બદલતું મોડલ સ્ટેટ બન્યું છે. સત્તાવાર યાદી મુજબ તાજેતરમાં જાહેર કરાયેલી વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ આ દિશામાં રાજ્યના યુવાનો માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. આ નીતિનો મુખ્ય સ્તંભ કૌશલ્ય વિકાસ અને રોજગારીનો છે. નીતિ અંતર્ગત રાજ્ય સરકારે આગામી સમયમાં ગુણવત્તાયુક્ત રોજગારીની તકનું સર્જન કરવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. નવી નીતિ યુવાનોને માત્ર નોકરી શોધનારા જ નહીં પણ નોકરી આપનારા બનવાની પ્રેરણા આપે છે. વિશ્વ વસ્તી દિવસે વસ્તી એ બોજ નહીં પણ જો તેને યોગ્ય કૌશલ્ય અને સાનુકૂળ નીતિઓનું પીઠબળ મળે તો તે દેશને વિકસિત ભારત 2047 તરફ દોરી જતી સૌથી મોટી શક્તિ બની શકે છે તે રાજ્ય સરકારે સાબિત કર્યું છે. ચૈતાલી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રવાસ 5.0 અંતર્ગત ભારત પ્રવાસ પુરસ્કાર 2026 સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જાહેર પરિવહન ક્ષેત્રમાં સેવા, સલામતી, નવીનતા, ટેકનોલોજી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓને ભારત પ્રવાસ એવોર્ડ 2026 અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલે દેશભરમાંથી આવેલા બસ અને કાર ઓપરેટરોને સંબોધતા જણાવ્યું હતું કે પરિવહન સેવાઓ દેશને એકતાના સૂત્રમાં બાંધવાનું અને પ્રગતિને ગતિ આપવાનું કાર્ય કરે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે સાઉથમ્પટન ખાતે 5 મેચની શ્રેણીની અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. શ્રેણીમાં 3-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારત 3-0થી આ શ્રેણી ગુમાવી ચૂક્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂરગ્રસ્ત સુરતના 2500 પરિવારોને કેશ ડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના 3 દિવસના પ્રવાસે. રાજ્ય જીએસટી વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6.54 કરોડની કરચોરી ઝડપી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ T20 મેચ. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ મિતાલી મુખર્જીના સ્વરમાં હરીન્દ્ર દવેની રચના.

આ સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં બરાબર 7:45 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. અને મહિલા ક્રિકેટ ટેસ્ટના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ

0: રમશે. ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. સમાચાર વિગતવાર. ભારત અને ન્યૂઝીલેન્ડે આજે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપનને આવરી લેતા 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ બેઠક દરમિયાન વેપાર, વાણિજ્ય, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. વાટાઘાટો અગાઉ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે
1: 40 સાલ કે બાદ ભારત કે પ્રધાનમંત્રી કા ન્યૂઝીલેન્ડ આના હુઆ હૈ ઓર એક પ્રકાર સે આપકી આર્થિક રાજધાની મે કાર્યક્રમ બના કરકે ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે સંબંધો કો એક નઈ તાકત દેને કા એક અવસર પેદા કિયા હૈ. મેં આપકા બહોત બહોત આભારી હું. યે હમારે સંબંધો મે એક ઐતિહાસિક પડાવ હૈ જો હમારે સંબંધો કે નઈ ઉર્જા હમારી મિત્રતા કે નઈ સંકલ્પ કો દોહરાને વાલા હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સહિયારા લોકશાહી મૂલ્યો અને દરિયાઈ હિતોના આધારે બંને દેશો ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષને પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી અને કહ્યું હતું કે તે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું ગવર્મેન્ટ હાઉસ ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આજે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે અને ઉદ્યોગ તથા રમતગમતની અગ્રણી વ્યક્તિઓને મળશે. ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાની સફળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ગઈકાલે તેમના 3 દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા. 4 દાયકામાં ભારતીય પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પહેલી મુલાકાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શ્રી શાહે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે બંદર સુરક્ષા બ્યુરોની સ્થાપનામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે બંદર સુરક્ષા ફક્ત લાયસન્સ પ્રાપ્ત ખાનગી સુરક્ષા એજન્સીઓને સોંપવી જોઈએ અને ફક્ત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા તાલીમ પામેલા કર્મચારીઓને જ તૈનાત કરવા જોઈએ. તેમણે નિર્દેશ આપ્યો હતો કે બંદર સુરક્ષા તાલીમ સંસ્થામાં તાલીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે. શ્રી શાહે મત્સ્ય વિભાગના અધિકારીઓ સાથે માછીમારી બંદરો અને માછીમારી ઉતરાણ કેન્દ્રો માટેની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે બિહારની એક દિવસની મુલાકાતે ગયાજી જશે. મુલાકાત દરમિયાન તેઓ બિહાર જાહેર વહીવટ અને ગ્રામીણ વિકાસ સંસ્થા ખાતે બિહાર વિધાનસભાના સભ્યો માટેના તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે અને આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વર્લ્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. આ 2 દિવસીય બેઠક ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ વિષય સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ હેઠળ આયોજિત કરવામાં આવી રહી છે. આ બેઠક બ્રિક્સ પરિવહન કાર્યકારી જૂથની બેઠકના સમાપન બાદ યોજાઈ છે, જ્યાં સભ્ય દેશોના પ્રતિનિધિઓએ એક સામાન્ય પરિવહન કાર્યસૂચિ પર ચર્ચા કરી હતી. રશિયા અને બ્રાઝિલ દ્વારા આયોજિત અગાઉની બેઠકો બાદ આ બેઠકનો હેતુ પરિવહન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષ

0: કચ્છતામાં ભારતીય નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ થશે. આ ભારતની સંરક્ષણ સ્વનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે. સમારોહ પહેલા નૌકાદળના કર્મચારીઓને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે
1: हमारी आईलैंड टेरिटरीज है और यह जो रीजन है वह आज पहले से कहीं अधिक कॉम्प्लेक्स और अधिक चैलेंजिंग होता जा रहा है और इस रीजन में एक्स्ट्रा रीजनल पावर्स की प्रेजेंस और एक्टिविटी लगातार बढ़ रही है. इस स्वयं आप प्रत्यक्ष अपनी आंखों से देख रहे हैं.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તાજેતરના તણાવમાં વધારો થયો હોવા છતાં અમેરિકા અને ઇરાન વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે, પરંતુ ગયા મહિને થયેલ યુદ્ધ વિરામ સમાપ્ત કરાયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઇરાને વાટાઘાટો ચાલુ રાખવા વિનંતી કરી છે અને અમેરિકા આ માટે સહમત થયું છે. અમેરિકાએ હર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા બંધ કરવા માટે ઈરાન પાસે માંગ તીવ્ર બનાવી છે. આ હુમલાને કારણે તણાવ વધવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. કોલસા મંત્રાલયે વાણિજ્યિક કોલસા બ્લોકની હરાજીના 15મા રાઉન્ડ અને 13 અને 14મા રાઉન્ડના બીજા પ્રયાસ માટે મળેલી બીડ ખોલી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 23 કોલસા બ્લોક્સમાંથી 8 માટે કુલ 21 બીડ પ્રાપ્ત થઈ છે. મંત્રાલયે માહિતી આપી હતી કે હરાજી પ્રક્રિયામાં 16 કંપનીઓએ ભાગ લીધો હતો. લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી પ્રથમ મહિલા ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડ ગઈકાલના પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ગઈકાલની રમતના અંતે માયા બાઉચિયર 17 અને હીથર નાઇટ 1 રન સાથે રમતમાં છે. આ અગાઉ ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા હતા. સ્મૃતિ માંધાનાએ 83 રન, કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી. ફિફા વિશ્વકપમાં સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો અગાઉ ફ્રાન્સે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં નોર્વેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે અને ચોથી ક્વાર્ટર ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના આવતીકાલે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે 5 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય મથાળામાં સમાવેશ કરાયો છે. સંદેશનું મુખ્ય મથાળું છે ઇઝરાયેલનો દાવો, ટ્રમ્પની હત્યાનું ઇરાનનું કાવતરું. ગુજરાત સમાચારની હેડલાઇન છે દેશમાં 10 વર્ષમાં 94,000 સરકારી સ્કૂલોને તાળા. નવગુજરાત સમય લખે છે પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલન, પૂર્વોત્તરમાં પૂર, 5ના મોત. આ ઉપરાંત ઇરાન સાથે યુદ્ધ વિરામ ખતમ, વાટાઘાટો ચાલુ, રામ મંદિરમાં પહેલીવાર સીઈઓ પોસ્ટ વહીવટી નાણાકીય જવાબદારી સંભાળશે, અમરનાથ શિવલિંગ સંપૂર્ણ ઓગણી ગયું, એક દેશ એક ચૂંટણી 2029થી લાગુ થઈ શકશે જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. અને મહિલા ક્રિકેટ ટેસ્ટના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે દેશભક્તિ ગીત, જેમાં આજે સાંભળીશું સિકંદરે આઝમ ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્વરમાં. તે પહેલા એક વિજ્ઞાપન વિરામ.

હમણાં જ આપે સાંભળ્યા મોહમ્મદ રફીને ફિલ્મ ગાઈડમાં. હવે પછીનું ગીત છે ફિલ્મ હમ દોનોનું. સ્વર છે આશા ભોંસલે અને મોહમ્મદ રફી.

હવે સાંભળીએ ફિલ્મ જ્વેલ થીફનું ગીત કિશોર કુમારના સ્વરમાં. હમણાં જ આપે સાંભળ્યું હેમંત કુમારના સ્વરમાં હાઉસ નંબર 44 નું ગીત.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સદાબહાર ગીત. હવે સાંભળીએ પ્રેમ પૂજારી ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

0: આ સાથે સદાબહાર ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમના અંતમાં આપે સાંભળ્યું તેરે ઘર કે સામને ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, માહિતી સાથે મનોરંજનની સરવાણી એવી આપણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ સવારે સવારે.
1: સવારે સવારે.

શ્રોતા મિત્રો, આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ દિવસનું મહત્વ શું છે? દર વર્ષે 11 જુલાઈના રોજ આખી દુનિયામાં વિશ્વ વસ્તી

દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને વસ્તી વધારાના મુદ્દાઓ પ્રત્યે જાગૃત કરવાનો છે, જેમ કે વસ્તી વિસ્ફોટ અને તેની અસરો, ગરીબી, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર પર થતી અસરો, પર્યાવરણ પર અસર, યુવાનો અને બાળકોનું ભવિષ્ય. આ બધી અસરો વિશે વિચારીને 11 જુલાઈના રોજ આખી દુનિયામાં વિશ્વ વસ્તી દિવસ મનાવવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો દુનિયાની વસ્તી વધી રહી છે, પણ સંસાધનો મર્યાદિત છે, તો તેને બેલેન્સ કરવા માટેના પ્રયત્નો, એ છે વિશ્વ વસ્તી દિવસનું મહત્વ. 11 જુલાઈ 1987ના દિવસે આ દુનિયાની વસ્તી 5 અબજને પાર થઈ ગઈ હતી. 1989માં સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ UNDP એ 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો.

ભારત હવે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. 2026ની ગણના મુજબ આશરે 145 કરોડની વસ્તી છે. વસ્તી વધવાથી ફાયદો એ છે કે યુવાનોની શક્તિ વધે છે, તેમજ બજાર મોટું થાય છે. પરંતુ સામે પડકાર પણ એટલા જ છે. શિક્ષણ, નોકરી, વ્યવસાયના વિકાસમાં અડચણરૂપ બને છે, તો આરોગ્ય, ઘર, પાણી, વીજળી જેવા સંસાધનોની જરૂરિયાત સામે પણ પડકાર ઊભો છે.

0: જ સરકાર નાનો પરિવાર સુખી પરિવાર જેવા અભિયાન ચલાવે છે. સમાજનો છેવાડાનો જાગૃત નાગરિક શું કરી શકે? દીકરીઓને ભણાવવી, નાના સુખી પરિવારનું મહત્વ સમજવું, માતા અને બાળ આરોગ્યનું ધ્યાન રાખવું, તેમજ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે જીવન જીવવું અને કુદરતી વસ્તુઓનો વપરાશ બને એટલો ઓછો કરી વધુ વૃક્ષો વાવવા અને વાતાવરણ તેમજ પર્યાવરણને જાળવવું. સમસ્યા વસ્તી નથી, બિન આયોજિત વસ્તી સમસ્યા છે. જો સંસાધનોને સાચવવા સાથે વસ્તી વધારો થાય તો વસ્તી શક્તિ બની જાય છે.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયોમાં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદમાં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

શ્રોતા મિત્રો, આજે જાણીતા અનુવાદક, લેખક, અભિનેતા અને રંગકર્મી ભીષ્મ સાહનીની પુણ્યતિથિ છે. તેમનો જન્મ 8 ઓગસ્ટ 1915 રોજ આજના પાકિસ્તાન રાવલપિંડીમાં થયો હતો. તેમના ભાઈ એટલે પ્રખ્યાત ચરિત્ર અભિનેતા બલરાજ સાહની. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમએ કર્યું, પછી રશિયન સાહિત્યનો અભ્યાસ કરવા મોસ્કો ગયા હતા. ભીષ્મ સાહનીજી હિન્દીના સૌથી મહત્વના નવલકથાકાર અને વાર્તાકાર માનવામાં આવે છે. તેમના લેખનની ખાસિયત એ હતી કે તેમની ભાષા અત્યંત સરળ અને લોકો સમજી શકે તેવી હતી અને તેમાં તેમના લખાણમાં ઊંડો માનવતાવાદ છલકાતો હતો. તેમની મુખ્ય નવલકથાઓમાં છે 1973માં લખાયેલી તમસ, 1947ના ભારત પાકિસ્તાન ભાગલા સમયના હિન્દુ મુસ્લિમ રમખાણો પર આધારિત આ નવલકથા હતી, જેને માટે તેમને 1975માં સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો અને પછીથી આના પર ગોવિંદ નિહલાનીની ફિલ્મ તમસ પણ બની. Wow.

0: હમણાં જ આપે આશા ભોંસલેના સ્વરમાં હમ કિસી સે કમ નહીં ફિલ્મનું ગીત સાંભળ્યું.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
0: શ્રોતા મિત્રો, ભીષ્મ સાહનીજીની મુખ્ય વાર્તા સંગ્રહમાં બસંતી, માયાદાસ કી માડી, કડિયા, નીલો નિહાર વગેરે વાર્તા ઉપરાંત ચીફ કી દાવત, ભટકતી રાખ અને પહેલા પાઠ વગેરેનો સમાવેશ થાય છે. તેમની વાર્તાઓમાં ગરીબી, ભાગલાની પીડા, સ્ત્રીના પ્રશ્નો અને માનવ સંબંધોની ઝીણી ઝીણી વાત સરસ રીતે આલેખાઈ છે. તેમના નાટક હાનુશ, કબીરા ખડા બજાર મેં, મુઆવજે વગેરે સામાજિક મુદ્દા પરના વ્યંગાત્મક નાટકો હતા. ભીષ્મજી માત્ર લેખક જ નહીં, સારા અભિનેતા પણ હતા. ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનના તેઓ સક્રિય સભ્ય હતા અને જનતા માટે તેમજ સમાજની જાગૃતિ માટે નાટક કરવાનો આગ્રહ રાખતા હતા. તેમણે 40થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. 1982માં આવેલી ગાંધી ફિલ્મમાં તેમણે મહારાજા હરિસિંહનો રોલ કરેલો. તમસ ટીવી સિરિયલના લેખક પણ હતા. વળી મંડી, બેન્ડિટ ક્વીન, ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મોમાં પણ તેઓ દેખાયા. તેમણે રશિયન સાહિત્યના 30થી વધુ પુસ્તકોનો હિન્દીમાં અનુવાદ કર્યો છે અને ટોલ્સ્ટોય તેમજ ગોર્કીને હિન્દી વાચકો સુધી પહોંચાડ્યા છે. તેઓ માનતા કે કલા અને માનવતા ધર્મ, જાતિ તેમજ દેશથી ઉપર ઉઠીને માણસને માણસ તરીકે જુએ છે. હવે સાંભળીએ ફિલ્મ ખેલ ખેલ મેનું ગીત આર ડી બર્મન અને આશા ભોંસલેના સ્વરમાં.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए, चलो घर अने ऑफिस में रेन वॉटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए। रिचार्ज पेट अने शाफ्ट बनाविए, बिन उपयोगी बोरवेल ने ठीक करिए, जलाशयों में कांप दूर करिए, वधु ने वधु वृक्षों वाविए। चलो आ वरसाद में कैच द रेन अभियान साथे जोड़ाइए।
2: लेखक अने रंगकर्मी भीष्म साहनीजीने 1975 में साहित्य अकादमीनो एवॉर्ड मळेलो। 1998 में साहित्यमां योगदान माटे पद्मभूषण थी नवाजवामां आवेला, तेमज संगीत नाटक अकादमीनो एवॉर्ड पण तेमणे मेळवेलो। खास करीने तमसनी वात करीए तो नवलकथानो मुख्य त्रण संदेश हता कि कोई धर्म हिंसा नथी करतो, કે કોઈ ધર્મ હિંસા માટે પ્રેરતો નથી। તમસ એટલે કે અજ્ઞાનનો અંધકાર જ્યારે માણસ વિચારવાનું બંધ કરી દે અને ભીડનો ભાગ બને છે ત્યારે એ તમસ છવાય છે અને એ તમસથી જ માણસ મરે છે। અને આ તમસમાં પણ કેટલીક માનવતા જીવિત રહે છે જે બીજાને બચાવે છે। તમસની વાર્તા આજે પણ એટલી જ સાંપ્રત છે। કોઈ એક પક્ષ ખલનાયક નથી। જ્યારે નફરત ફેલાય છે ત્યારે બંને બાજુના નિર્દોષ લોકો જ ભોગ બને છે। ટૂંકમાં તમસ એ દસ્તાવેજ છે, મનોરંજન નથી અને આંખ

ખોલી દે એવો એનો અજવાસ છે. આ ઉપરાંત એક સરસ હાસ્ય કલાકારનો આજે જન્મદિવસ છે. નામ સાંભળતા જ ચહેરા પર હાસ્ય અને તેમના ગીતોનો સ્વર આપણા કાનમાં ગુંજે છે. 50 થી 60ના દાયકાની હિન્દી ફિલ્મોની કોમેડી ક્વીન અને પ્લેબેક સિંગર ઉમા દેવી એટલે કે ટુનટુન, જેમનો જન્મ 11 જુલાઈ 1923ના રોજ થયો હતો, તેમનો આજે જન્મદિવસ છે. તેમની પ્રથમ ફિલ્મ હતી હમ એક હૈ, અફસાના લિખ રહી હું ગીતથી તેમનું ડેબ્યુ થયું હતું. ભીષ્મ સાની અને ઉમાદેવી બંનેને તેમના જન્મદિવસ અને પુણ્યતિથિએ નમન.

0: 10 લાખ ની લોટરી મને? વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: કેચ ધ રેઇન. બારી
5: આ ગીત સાથે આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
6: સવારે સવારે.

સવારે સવારે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે ગેરફિલ્મી ગુજરાતી ગીતો માણવાનો. સૌપ્રથમ સાંભળીએ મિતાલી સિંહ અને ભૂપેન્દ્રસિંહના સ્વરમાં માધવ રામાનુજની રચના, સંગીત શ્યામલ મુનશી, સૌમિલ મુનશી.

0: को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए। चालो घर अने ऑफिस मा रेन वॉटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए। रिचार्ज पेट अने शाफ्ट बनाविए। बिन उपयोगी बोरवेल ने ठीक करिए। जलाशयों मा काप दूर करिए। वधु ने वधु वृक्षो वाविए। चालो आ वरसाद मा कैच द रेन अभियान साथे जोड़ाइए।
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે।
3: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત।
4: પાર્થિવ ગોહિલ અને સાધના સરગમના સ્વરમાં સાંભળીએ કમલેશ સોનાવાલાની રચના।

0: જળાશયોમાં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદમાં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

હમણાં જ આપે પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતમાં હરીન્દ્ર દવેની રચના સાંભળી. હવે સાંભળીએ કિન્નરીવા ગાયક વૃંદ દ્વારા ગવાયેલ વિનોદ જોશીની રચના, સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ તલત મહેમૂદના સ્વરમાં રમેશ ગુપ્તાની રચના, સંગીત છે કેરસી મિસ્ત્રીનું.

આ ગીત સાથે આજનો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી વારમાં બરાબર 10 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે બિહારની એક દિવસની મુલાકાતે ગયાજી જશે. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્થિલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તાજેતરના તણાવમાં વધારો થયો હોવા છતાં અમેરિકા અને ઈરાન વાટાઘાટો ચાલુ રાખવા સંમત, પરંતુ ગયા મહિને થયેલ યુદ્ધ વિરામ સમાપ્ત કરાયો. નાઇજીરિયામાં સુરક્ષા એજન્સીઓએ લગભગ 2 મહિના પહેલાં અપહરણ કરાયેલા શિક્ષકો અને શાળાના બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા. વેનેઝુએલામાં ગયા મહિને આવેલા 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 4000ને પાર. પૂરગ્રસ્ત સુરતના 2500 પરિવારોને કેશ ડોલની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ભારત પ્રવાસ પુરસ્કાર 2026 એનાયત કરાયા. રાજ્ય જીએસટી વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6,54,00,000ની કરચોરી ઝડપી. અને મહિલા ક્રિકેટ ટેસ્ટમાં ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ અભિલાષામાં મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં આ ગીત.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. હવે સાંભળીએ કારવાં ફિલ્મમાં લતા મંગેશકરને.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. હવે સાંભળીએ છોટે નવાબ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

લાખોમાં એક ફિલ્મનું ગીત આપે સાંભળ્યું કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં. હવે સાંભળીએ ફિલ્મ પડોસનમાં કિશોર કુમારને.

0: કાર્યક્રમના અંતમાં સાંભળીએ તીસરી મંઝિલ ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને આશા ભોંસલેના સ્વરમાં.
1: क्योंकि उस चीज की आदत ही नहीं थी हमको.

આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે ફિલ્મી ગીતોનો. આવો માણીએ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. હવે સાંભળીએ ધ બર્નિંગ ટ્રેન ફિલ્મનું ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.

શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે સુમિત્રા રોય ચૌધરી, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળી શબા અફઘાનીની રચના. સૌ પ્રથમ સાંભળી શબા અફઘાનીની રચના.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત સુમિત્રા રોય ચૌધરીના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં આજ સુધીનો 24.63% સરેરાશ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તો કચ્છમાં સૌથી ઓછો વરસાદ. રાજ્યના જીવદોરી સમાન નર્મદા ડેમમાં 65.71% જળસંગ્રહ. રાજ્યના 206 જળાશયોમાં 41% કરતાં વધુ પાણીનો સંચય. રાજ્યમાં 6 ડેમ 100% અને 4 70% કરતાં વધુ ભરાતા 10 ડેમ હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,324 લોકોનું સ્થળાંતર કરાયું, 3,711 લોકોનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં 12 NDRF અને 26 SDRFની ટુકડીઓ તૈનાત કરવામાં આવી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે હાથ ધરાયો. આજથી પેરામેડિકલમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. આગામી 3 દિવસ માટે બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું. રાજ્યમાં આગામી 7 દિવસ અલગ અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી. પૂરગ્રસ્ત સુરતના 2,500 પરિવારોને કેશ ડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય,

0: ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોક સંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક, જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: અને હવે સાંભળશો અરિજિત સિંઘે ગાયેલું શ્રીકાંત ફિલ્મ ગીત.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: કાર્યક્રમના અંતમાં સાંભળશો વિશાલ મિશ્રાના કંઠમાં ધડક 2 ફિલ્મ ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અનુપ જલોટાઈ ગયેલી ઇસરાર અંસારીની રચનાથી.

અનુપ જલોડાના સ્વરમાં ઇસરાર અંસારીની રચના આપે સાંભળી. હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો ભૂપિન્દર સિંઘ અને મિતાલી સિંઘને. શબ્દો છે રાજેશ ચોહરીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે વિશાખાપટ્ટનમ ખાતે સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને નૌકાદળના કાફલામાં સામેલ કર્યું. આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ વર્ષે ઉજવણીની વિષયવસ્તુ યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવી આજે અને ભવિષ્ય માટે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ઇન્દોરમાં મેરા યુવા મેરા ગૌરવ સંમેલન 2026નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અંદાજે 5,000 યુવાનો ભાગ લેશે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર પ્રતિબંધોનો એક નવો રાઉન્ડ લાદ્યો. ડાયમંડ લીગ 2026 સર્વેશ કુમારે એ ડેબ્યુમાં જીત્યો કાંસ્ય, મોનાકોમાં ત્રીજા સ્થાને. ભારત ન્યૂઝીલેન્ડે વ્યૂહાત્મક ભાગીદારોનો નવો અધ્યાય શરૂ કર્યો. એફટીએથી વેપાર બમણો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જૂનાગઢના યાત્રાધામ ગિરનાર ચરતા બાળકને સિંહ ખેંચી ગયો. મુખ્ય સીડી સામાન્ય અવર જવર માટે બંધ કરાઈ. સાવલીની શૂટર મયુરી રાઠોડે 62મી ગુજરાત રાજ્ય રાયફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન, ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. રાજ્યમાં આજ સુધીનો 24.63% સરેરાશ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ, કચ્છમાં સૌથી ઓછો વરસાદ. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 65.71% જળસંગ્રહ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ, પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હેમા દેસાઈએ ગાયેલી મીરાબાઈની રચનાથી.

0: હમણાં જ આપે સોનિક સુથારના કંઠમાં ધ્રુવ ભટ્ટની રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: નમસ્તે બહેનો. બહેનો, સહિયરમાં આપનું સ્વાગત છે. બહેનો, કાર્યક્રમની શરૂઆત કરીએ આ ગીતથી.

0: બહેનો, આ ગીત સાંભળીને તમને થશે ગીતા દત્તનો સ્વર છે, પણ ના, આ સ્વર છે અમીરબાઈ કર્ણાટકીનો. અને હવે સાંભળીએ મહિલાઓની સાંપ્રત સમસ્યાઓ, આ વિષય પરનો રાજેશ્વરી દવેનો વાર્તાલાપ.
1: મનુસ્મૃતિમાં જણાવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતા નિવાસ કરે છે. આગળ એમ પણ જણાવ્યું છે, જ્યાં એવું નથી થતું ત્યાં થતા સારા કર્મો પણ નિષ્ફળ રહે છે. એ કેવી નવાઈની વાત કહેવાય કે સ્ત્રીમાં આટલી બધી શક્તિ હોવા છતાં તેને સશક્ત કરવાની અત્યંત જરૂર લાગે છે. અબળાને સબળા બનાવવી જોઈએ એવી જરૂર ઉભી થઈ છે. મહિલાઓને એવી શક્તિ મળવી જોઈએ કે જેથી તે પોતાના જીવન સાથે જોડાયેલા દરેક નિર્ણયો પોતાની જાતે જ છૂટથી લઈ શકે. તેઓ પોતાના સમાજમાં અને પરિવારમાં સુખપૂર્વક જીવી શકે, સારી રીતે રહી શકે. દરેક સ્ત્રી પોતાના વાસ્તવિક અધિકારો મેળવે અને તે માટે સક્ષમ બને, એ જ તો સ્ત્રી સશક્તિકરણ છે. પતિને પરમેશ્વર માનતી સ્ત્રીઓ પર પતિ સ્વયં અને બીજા પુરુષો ત્રાસ ગુજારે છે. આમ કેમ? સ્ત્રીઓ આર્થિક રીતે પગભર નથી, તેઓ એટલી શિક્ષિત નથી. સરકાર બેટી બચાવો બેટી પઢાઓ યોજના ચલાવે છે, પણ તેની અસરકારકતા હજી એટલી વધી નથી. વળી તે માટે બીજા પણ ઘણા કારણો જવાબદાર છે. મહિલાઓની સાંપ્રત સમસ્યાઓ વિશ્વમાં વસતી દરેક મહિલાઓની સમસ્યાઓ છે. આપણે ભારતના સંદર્ભમાં આ વિષયની વાત કરવાના છીએ. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી આટલા વર્ષો વીત્યા બાદ પણ મહિલાઓની સમસ્યા હજી ઠેરની ઠેર જ છે. તેમની પરિસ્થિતિમાં ખાસ કોઈ સુધારો થયો નથી. મહિલાઓ માટે હજી પણ પુરુષ પ્રધાન સમાજની માનસિકતા, લાદવામાં આવેલા નિયમો અને રૂઢિરિવાજોના બંધનો એક યા બીજા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે જ છે. ભારતના અનેક સ્થળોએ અગણિત રીત રિવાજો, ખોટી માન્યતાઓ, પરંપરાઓ અને નકારાત્મક વિચારધારાઓએ સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. એવામાં સ્ત્રીઓ જાતે જ પોતાને પુરુષોથી ઉતરતી કક્ષાની માનવા લાગી છે. મહિલાઓનું માનસિક વલણ પણ એમ જ હોય એમ માનવા તરફી થઈ ગયું છે. તેઓએ પુરુષોનું વર્ચસ્વ સ્વીકારી લીધું છે. આથી પુરુષોના ઉત્પીડનમાં 170% જેટલો વધારો થઈ ગયો છે. સ્ત્રીઓનો જન્મ થાય તે પહેલા જ તેમણે આ લોકશાહી દેશના સમાજની માનસિકતાનો ભોગ બનવું પડે છે. સમાજના પુરુષોની સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી નિમ્ન કક્ષાની વિચારસરણીનું ત્રાસદાયક દબાણ આ માટે કારણભૂત છે. અહીં સ્ત્રી પુરુષ એક સમાનની ભાવના કેવળ વાતચીતમાં પ્રભાવ પાડવા માટે જ દર્શાવવામાં આવે છે. ભીતરથી કોઈ પુરુષ બાળકનો પિતા બનવાનો હોય ત્યારે તે છોકરીનો જન્મ થાય એવું હૃદયપૂર્વક ઇચ્છતો નથી હોતો. એ વાતની સાબિતી સ્ત્રીના સગર્ભાવસ્થા દરમિયાન પુરુષના વર્તન અને શબ્દો પરથી જ મળી જતી હોય છે. પહેલા જો સ્ત્રી શિશુ જન્મે તો તેને દૂધ પીતી કરવામાં આવતી હતી. હવે ગર્ભ પરીક્ષણો જેવા નવા સંશોધનો અને એ જ જૂની માનસિકતા, એ જ સમસ્યા ગર્ભપાતનું સ્વરૂપ લઈ આધુનિક સમાજમાં પ્રકટપણે મહિલાઓની વિકટ સમસ્યા બનીને સામે આવી છે. ઈશ્વરની કે ગર્ભસ્થ શિશુની મરજીની વાત ન કરીએ તો પણ પ્રત્યેક સગર્ભા સ્ત્રીની મરજી અને માનસિકતા વિશે કોઈ કાંઈ વિચારતું જ નથી. આ માટે એક જ ઉપાય છે કે પુરુષો પોતાની વિચારધારા બદલે. એ માટે એમને એવું શિક્ષણ આપવું જોઈએ કે દરેક જીવને જીવવાનો એક સમાન અધિકાર છે. સ્ત્રીઓની આ સમસ્યાનો ઉકેલ તેઓને ફક્ત દેવી કે શક્તિ જેવા સન્માનનીય શબ્દોથી વધારવામાં આવે એવી નથી. આપણા સુસંસ્કૃત સમાજમાં સ્ત્રી જ્યારે બાલિકા, કિશોરી કે યુવતી અને સ્ત્રી બને છે ત્યારે પણ તે સમાજના હૃદયહીન અપરાધીઓના અપરાધોનો ભોગ બનવું પડે છે. તે મહિલાઓની એટલી જ

નિકટ સાંપ્રત સમસ્યા છે. જે સ્ત્રી દુષ્કર્મનો ભોગ બને છે તેની હાલત કેવી થાય છે તે સભ્ય માનવ જાતને ક્યારે સમજાશે? તેનું દુઃખ, તેની વ્યથા, તેનું વેદક રુદન અરુણ્ય રુદન બનીને રહી જાય છે. સ્ત્રીના હૃદયનું અને તનનું સૌંદર્ય શું ફક્ત અફાટ રુદન કરવા માટે જ છે? માતા, પુત્રી, બહેન, પત્ની, ભાભી, સાળી કે મિત્ર જેવા પવિત્ર સંબંધો શું કેવળ એ સંબંધોની બટ્ટો લગાડવા માટે જ છે? તેને સ્ત્રીઓનો

સાળી કે મિત્ર જેવા પવિત્ર સંબંધો શું કેવળ એ સંબંધોની બટ્ટો લગાડવા માટે જ છે? તેને સ્ત્રીઓનું કલંક ગણવામાં આવે છે, પરંતુ સત્ય એ છે કે મહિલાઓના અસ્તિત્વ સામેનો આ સૌથી મોટો અપરાધ છે. શા માટે આવું થાય છે? કોણ જવાબદાર છે મહિલાઓની આવી હાલત માટે? એ માટે પુરુષો અને કથિત આધુનિક પ્રગતિ જ જવાબદાર છે. ઈશ્વરે માનવીને આટલું સમૃદ્ધ તન અને મન આપ્યું છે, તેનો આવો ઘોર દુરુપયોગ અસહ્ય છે. પણ સમાજના સ્ત્રી વર્ગને આજે પણ એ યાતના, એ સમસ્યા સહેવી પડે છે. વિકૃત માનસિકતા ધરાવતા કહેવાતા માનવ પ્રાણીઓ પ્રેમ શબ્દને વગોવી અળખામણો બનાવે છે. તેઓ મહિલાઓ પર એસિડ ફેંકીને હુમલો કરે છે. મહિલાઓ આ સળગતી સમસ્યા પીડાની હટ વટાવી જાય છે. શેનો બદલો લેવા ઈચ્છે છે એક કુત્સિત અપરાધીઓ? આનો ઉપાય એ અપરાધીઓનું માનસિક વલણ બદલાય એવું કંઈક ગંભીરપણે કરવું જ જોઈએ. ખરેખર તો એવી માનસિકતાને વૈચારિક તબક્કે જ ડામી દેવી જોઈએ. આ કામ એટલું સરળ નથી, પણ એ સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. સજા કે મૃત્યુ પણ એ સમસ્યા અટકાવી શકે તેમ નથી. મહિલાઓની સાંપ્રત સમસ્યા અંગે વિચારીએ ત્યારે દહેજની પ્રથા કોઈ રાક્ષસની જેમ મોં ફાડીને સામે આવે છે. આ સમસ્યા આર્થિક સમસ્યા સાથે સંબંધ ધરાવે છે, પણ તે થોડે ઘણે અંશે માનસિક સમસ્યા પણ છે. પરણવા લાયક પુત્રીના માતા પિતાનું જીવવું દુષ્કર બની જાય એટલી હદે આ ચિંતા તેઓને કોરી ખાતી હોય છે, અને પુત્રી પણ પોતાના માતા પિતાને એવી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયેલા જોઈ શકતી નથી. એ માટે તે પોતાને જવાબદાર માની ક્યારેક પોતાનું જીવન પણ ટૂંકાવી નાખે છે. ખરેખર જોઈએ તો દહેજ પુરુષ પક્ષે કાયરતા અને આર્થિક ઉપાર્જન કરવાની અક્ષમતા છે. તેના માતા પિતાએ પણ તેની કેળવણી માટે ઓછી કાળજી લીધી છે તે દર્શાવે છે. અજ્ઞાનતા અને શિક્ષણનો અભાવ અંતરિયાળ આદિવાસી ક્ષેત્રે સ્ત્રીઓને ડાકણ, ભૂત, પ્રેત જેવા વિશેષણો આપીને અપશકુનિયાળ માને છે. સ્ત્રીઓ પર શારીરિક અત્યાચાર, મારવું, મેણા ટોણા મારીને માનસિક ત્રાસ ગુજારવો, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ જેવા અભદ્ર ઉચ્ચારણો, ડગલે ને પગલે અપમાન, અનાદર સહન કરવા પડે એવી પરિસ્થિતિમાં જીવન જીવવું મહિલાઓ માટે ત્રાસદાયક છે. જે કોઈ સમાજ સુધારક જે આ પરિસ્થિતિને બદલી શકે, આ કાર્ય રાતોરાત થઈ શકે તેવું નથી. એ ખરી વાત છે. તેનો એક જ ઉપાય છે, અજ્ઞાનનો અંધકાર હટાવવો. સ્ત્રી શિક્ષણની ટકાવારી 64.6% છે, જ્યારે પુરુષોમાં શિક્ષણની ટકાવારી 80.9% જેટલી છે. યુનિસેફનો રિપોર્ટ કહે છે કે 15 લાખ કન્યાઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. આથી તેના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ આવે છે. આધુનિક જમાનાની નારીઓ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને ચાલવાનો પ્રયાસ કરે છે. રસોડાની રાણી હવે વર્કિંગ વુમન બની છે, પરંતુ પુરુષ પ્રધાન માનસિકતા ત્યાં પણ સાંપ્રત સમસ્યાનું રૂપ ધારણ કરે છે. આજે 53.2% કરતા વધારે સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન નથી મળતું. આવો ભેદભાવ શા માટે? આનું ગળે ઉતરે તેવું કોઈ તાર્કિક કારણ નથી મળતું. સાચું કહીએ તો સ્ત્રીઓ પુરુષો કરતા કાર્યાલયમાં વધારે ક્ષમતાથી કાર્ય કરતી હોય છે. કાર્યાલયમાં બોસ અડપલા અટકચાળા કરતો જાતીય સતામણી સુધીની હદે પહોંચી જાય છે. નોકરી ટકાવી રાખવાની ગરજે તેને બોસનું એવું ત્રાસદાયક વર્તન સહન કરવું પડે છે. એવા લોકોએ કરેલું નિરીક્ષણ કહે છે સ્ત્રીઓ વધારે સહનશીલ હોય છે. શિક્ષિત યુવતી જો માતા પિતા અને સમાજ વિરુદ્ધ જઈને પોતાનો જીવનસાથી પસંદ કરે તો તેવી યુવતી કે તેની સાથેના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. અહીં સમાજની જાતિના ભેદભાવ અથવા સ્ટેટસ કે અમીરી ગરીબી આડે આવે છે. અહીં મહિલાઓની સાંપ્રત સમસ્યા, સામાજિક પ્રથા, પરંપરા, મિથ્યાભિમાન જેવા સ્વરૂપે સ્ત્રીઓને સુખે જીવવા નથી દેતી. જે દંભી સમાજ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપે છે તે જ સમાજમાં દીકરીને સાપનો ભારો સમજવામાં આવે છે, તેને બોજ ગણવામાં આવે છે. એટલે જ કદાચ સામાજિક માનસ પુરુષ પ્રધાન બની ગયું છે. ભારતની ઘણી મહિલાઓમાં કેળવણી અને શિક્ષણનો અભાવ છે. એવી સ્ત્રીઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે, જે ગંભીર સાંપ્રત સમસ્યા છે. સ્ત્રીઓ પણ આખરે મનુષ્ય છે.

0: સ્ત્રીઓને પણ સ્વાસ્થ્યની સમસ્યાઓ હોઈ શકે, પરંતુ સ્ત્રીઓને સ્વાસ્થ્ય માટે પણ અપર્યાપ્ત સુવિધાઓ મળે છે અથવા તો ક્યારે બિલકુલ સુવિધા મળતી જ નથી. ભારતમાં સ્ત્રીઓને દેવી તુલ્ય દરજ્જો આપવામાં આવ્યો છે, તેમને પૂજવાનો પ્રચાર કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં પણ કહેવાયું છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. પરંતુ દુઃખની વાત એ છે કે સમાજમાં અદ્વિતીય સ્થાન ધરાવતી સ્ત્રીઓને યથોચિત આદર, સન્માન કે સમાન દરજ્જો મળતો નથી. તેઓ પરિવાર અને બાહ્ય સમાજના ખરાબ વર્તનથી પીડાય છે. તેમના અધિકારો વિશે પુરુષોમાં તો ઠીક, પરંતુ ખુદ સ્ત્રીઓમાં પણ જાગૃતિ નથી. ખરેખર તો સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર નિર્ણય લેવા સમર્થ બનવી જોઈએ, એ જ સ્ત્રીઓનું સશક્તિકરણ છે. આપણે આના માટે શું કરી શકીએ? ભારત સરકાર સ્ત્રી શિક્ષણ માટે સકારાત્મક પગલું ભરે છે. તે સ્ત્રીઓને સમાજમાં સમાન હક અને સમાન તક આપી શકે, સમાજ તેમાં સાચી દિશામાં સહયોગ આપી શકે. આ માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે, પરંતુ તેનો લાભ દરેક સ્ત્રીઓને મળતો થયો નથી. વિદ્યાલય અને મહાવિદ્યાલય સ્તરે અભ્યાસક્રમમાં ભારતની અને વિશ્વની મહાન સ્ત્રીઓના જીવન વિશે પાઠ રાખી શકાય. સ્ત્રીઓ પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કરી શકે તે માટે અવારનવાર વાર્તાલાપોનું આયોજન કરી શકાય. તે માટે તેમને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે, તેમની સમસ્યાઓને સમજવામાં આવે અને સરકાર તથા સમાજ તેને ઉકેલવામાં સહાયક બની શકે. ગૃહ કાર્ય કરતી ગૃહિણીઓને ઘરના જ સભ્યો તું કાંઈ કરતી નથી એવું કહીને ઉતારી પાડે છે. તેવું ન કરવું જોઈએ. સ્ત્રીઓના દરેક કાર્યને ઉચિત મહત્વ અપાવવું જોઈએ. અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વ્યક્તિગત પ્રગતિ માટે ટેકનિકલ જ્ઞાન આપવું જ જોઈએ. સ્ત્રીઓની સલામતી અને સુરક્ષા જળવાય તેની જવાબદારી સરકાર, સમાજ અને સમાજના પુરુષોની છે, જેમાં બેદરકારી સ્ત્રીઓ માટે જોખમી સમસ્યા બની જાય છે. ઉપસંહારમાં એટલું કહી શકાય કે સમાજ તેમને સશક્ત બનાવવામાં સહકાર આપે તો ભારતમાં મહિલાઓને સાંપ્રત સમય અને સમાજમાં યોગ્ય સ્થાન મળી શકે. આપણે ત્યાં સ્ત્રી સશક્તિકરણની બહુ વાતો થાય છે, એ જ બતાવે છે કે સ્ત્રી અશક્ત છે. મહિલાઓની સાંપ્રત સમસ્યાનો ઉદ્ભવ આવી માનસિકતાને લીધે જ થાય છે. એ દૂર કરવા માટે સૌએ સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. સ્ત્રી ભારતીય પરિવારનું અભિન્ન અંગ છે. જો સ્ત્રીઓ સશક્ત હશે તો સમગ્ર દેશ સમર્થ અને શક્તિશાળી બનશે. સશક્ત સ્ત્રી, સશક્ત ભારત, સલામત સ્ત્રી, સુરક્ષિત ભારત, શિક્ષિત સ્ત્રી, શિક્ષિત સમાજ. શિક્ષણ ક્ષેત્રે, નોકરીના સ્થળે, દિવસે અને રાત્રે, મુસાફરી સમયે જો સ્ત્રીઓને નિર્ભયતા, સુરક્ષિતતા, સલામતી અને સામાજિક સ્વતંત્રતા મળે તો સ્ત્રીઓની સમસ્યા ઓછી થઈ જાય કે અથવા તો ન રહે. તો 21મી સદી કોરોનાની નહીં પણ સુખદ સંભાવનાની સદી બની જશે. આમ થશે તો સ્ત્રીઓ અને પુરુષો સાચે સાચ સાથે મળીને સમાન સ્વરે કહી શકશે, મેરા ભારત મહાન. અલબત્ત હવે સ્ત્રીઓ આગળ આવતી થઈ છે, તેઓમાં જાગૃતિ આવી છે, તેઓ સક્રિય થઈ છે. પરંતુ સ્ત્રી જ્યારે તેના પર લાદવામાં આવેલા બંધનો તોડશે ત્યારે વિશ્વની કોઈ શક્તિ તેને રોકી નહીં શકે. આપણે ઈચ્છીએ કે એ સમય બને તેટલો વહેલો આવે. વર્તમાન સમયમાં સ્ત્રીઓએ પરંપરાગત બંધનો તોડવાની શરૂઆત કરી દીધી છે. આ એક સુખદ સંકેત છે. લોકોની વિચારધારા બદલાઈ રહી છે, છતાં આ પ્રયત્નો નિરંતર ચાલુ રાખવા જરૂરી છે. વંદે માતરમ.
1: બેન, હમણાં જ આપે સાંભળ્યો મહિલાઓની સાંપ્રત સમસ્યાઓ, આ વિષય પર રાજેશ્વરી દવેનો વાર્તાલાપ. બહેનો, આપને ખૂબ બધી રેસીપીઝ આપવાની છે, પણ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

સારું, આવો તોય સારું, ન આવો તોય સારું, તમારું સ્મરણ છે તમારાથી ન્યારું. બહેનો, આ ગીત મારું વન ઓફ ધ ફેવરિટ છે. અને હવે કિચનમાં જઈએ. બહેનો, હું આપી રહી છું વેજીટેબલ ચીઝ રાગીના ઢોસાની રેસીપી. ઢોસાના ખીરું બનાવવા માટે જોઈશે 5 થી 6 કલાક પલાળેલી રાગી, 2 ટેબલસ્પૂન લાંબા સમારેલા શિમલા મરચા, 2 ટેબલસ્પૂન લાંબા સમારેલા કાંદા અને ગાજર, અને 1 કપ ખમણેલું ચીઝ. હવે બનાવવાની રીત. 1 કઢાઈમાં થોડું તેલ નાખી શિમલા મરચા, કાંદા અને ગાજરને 5 થી 7 મિનિટ સાંતળો. પછી તેને 1 બાજુએ રાખી દો. હવે કઢાઈમાં ઢોસાનું ખીરું પાથરીને તેમાં આ સ્ટફિંગને રાખી 3 થી 4 મિનિટ માટે કડક થવા દો. ત્યારબાદ તેની ઉપર ચીઝ નાખો અને રોલ કરીને લાલ તેમજ લીલી ચટણી સાથે પીરસો. બહેનો, આ ઢોસા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ છે. બહેનો, ક્યારે સુરતી લોચો ખાધો છે? ગરમા ગરમ જો સુરતી લોચો ખાઈએ ને તો આ ચોમાસાની ઋતુમાં મજા જ પડી જાય. તો ચાલો બનાવીએ. આ માટે જોઈશે 1 વાટકી ચણાની દાળ, 1 ચમચો ચણાનો લોટ, 1 ચમચી ક્રશ કરેલું લીલું મરચું, 5 ચમચી હળદર, 5 ચમચી ખાવાનો સોડા, 1 ડુંગળી ઝીણી સમારેલી, 2 થી 3 ચમચા માખણ, સ્વાદ અનુસાર મીઠું, પાણી જરૂર મુજબ, સંચળ જીરુંનો પાવડર, મરી સ્વાદ અનુસાર, 2 ચમચા ઝીણી સેવ, બારીક સમારેલી કોથમીર. હવે બનાવવાની રીત. સૌપ્રથમ 1 વાટકી ચણાની દાળ 4 કલાક પલાળો. હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ અને મીઠું નાખીને વાટી લો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને 1/2 કલાક રહેવા દો. હવે આ ખીરાને ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કુકરમાં પાણી નાખીને કુકરની ડીશ પર તેલ ચોપડો અને તે ગરમ થાય એટલે તેની અંદર આ મિશ્રણ નાખી દો. હવે 10-1 મિનિટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જોઈ લો. જો ચોંટતું હોય તો તેને વધુ બફા દો. હવે તૈયાર થયેલો લોચો ડીશમાં પરોસો. હવે તેની ઉપર 2 થી 3 ચમચા પ્રવાહી માખણ નાખો. તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. 1 વાટકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેને લોચા ઉપર ભભરાવો. 1 ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, કોથમીર, પાલક, ખાંડ અને મીઠું, આટલી ચીજો મિક્સરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. લોચા સાથે આ ગ્રીન ચટણીને પીરસો. ચોમાસાની ઋતુમાં આ સુરતી લોચો ખાવાની તો મજા જ પડી જશે. બહેનો, ચોમાસામાં શાક તો બહુ ઓછા મળે અને મળે તો તે હાઇજીનિક ન હોય. તો ચાલો હું આપી રહી છું દાળના સૂકા કોફતાની રેસીપી. આ માટે જોઈશે 1 કપ ધોયેલી મસૂર.

0: સુરની દાળ, 1 ઇંચ ટુકડો આદુ, 2 લીલા મરચાં, 1/2 ચમચી જીરું, ચપટી હિંગ, 1/2 નાની ચમચી હળદર, 1 મોટી ચમચી કોથમીર સમારેલી અને મીઠું સ્વાદ અનુસાર. હવે મસાલા માટે મીડિયમ આકારની 1 ડુંગળીની પેસ્ટ, 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ, 1/2 કપ ડુંગળી સમારેલી, 1/2 ચમચી હળદર, 2 નાની ચમચી ધાણા પાવડર, 5 ચમચી લાલ મરચું, 1/2 ચમચી ગરમ મસાલો, 2 નાની ચમચી તેલ અને 1 મોટી ચમચી સમારેલી કોથમીર. હવે રીત. દાળને 4 કલાક પાણીમાં પલાળી રાખો. પાણી અલગ કરીને આદુ અને મરચાંની સાથે મિક્સરમાં પેસ્ટ બનાવો. આ મિશ્રણમાં 1 કપ પાણી નાખીને મિક્સ કરો. 1 નોનસ્ટિક પેનમાં જીરું શેકો, હિંગ પાવડર, હળદર પાવડર અને મીઠું નાખીને 5 સેકન્ડ સુધી પકાવો. તેમાં દાળવાળું મિશ્રણ નાખીને મીડિયમ ગેસ પર પકાવો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ને ત્યારે ગેસ બંધ કરો. મિશ્રણ થોડું ઠંડુ થાય તો તેની નાની નાની ગોળી બનાવી લો. ફરી 1 નોનસ્ટિક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. પેનની ચારેય બાજુ એને ફેલાવી દો. તેમાં આ ગોળીઓ નાખીને શેકી લો. બાકીનું તેલ ગરમ કરો. તેમાં પહેલા ડુંગળી ફ્રાય કરો. ડુંગળી અને આદુ લસણની પેસ્ટ અને આખા મસાલા પણ નાખી દો. આ સાથે 1/2 કપ પાણી પણ નાખો. હવે ગેસ ધીરો રાખજો. જ્યારે મસાલા ચડી જાય ને ત્યારે તેમાં દાળની ગોળીઓ નાખો. ફરી 1/2 કપ પાણી રેડો. થોડી વાર સુધી તેને ઢાંકી રાખો. મસાલો ગોળીઓની અંદર બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. લો, તૈયાર છે દાળના સૂકા કોફતા. અને બહેનો, હવે આપી રહી છું જુવારના મુઠિયાની રેસીપી. આ માટે જોઈશે 1/4 કપ જુવારનો લોટ, 1/2 કપ બારીક સોજી, 1/2 કપ દહીં, 2 નાની ચમચી આદુ અને લીલા મરચાંની પેસ્ટ, 2 નાની ચમચી સમારેલી કોથમીર, 2 નાની ચમચી ધાણા અને જીરું પાવડર, 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર, 2 નાની ચમચી દળેલી ખાંડ, 1 નાની ચમચી હળદર પાવડર, 1/2 કપ સમારેલી કોબીજ, 2 નાની ચમચી રિફાઇન્ડ ઓઇલ, 1/2 નાની ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ અને મીઠું સ્વાદ અનુસાર. વઘાર માટે જોઈશે 1 નાની ચમચી તેલ, 1 નાની ચમચી રાઈ, 1 નાની ચમચી તલ, 10 થી 12 મીઠા લીમડાના પાન, 1/2 ચમચી હિંગ અને ચાટ મસાલો સ્વાદ અનુસાર. હવે રીત. જુવારના લોટમાં સોજી, દહીં અને બાકીની સામગ્રી મિક્સ કરો. મિશ્રણ ન તો કડક હોવું જોઈએ અને ના ખૂબ ઢીલું. જો કડક હોય તો થોડું પાણી રેડી શકો છો. ત્યારબાદ તેના લાંબા લાંબા રોલ બનાવો. પહેલાંથી જ ગરમ સ્ટીમરમાં જાળી ઉપર રોલ મૂકીને લગભગ 15 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. ઠંડા પડે એટલે નાના નાના ટુકડામાં કાપો. હવે નોનસ્ટિક કઢાઈમાં તેલ ગરમ કરીને વઘાર કરો અને તેની અંદર આ મૂઠિયા નાખી દો. ધીમી આંચ પર ઉલટા સીધા કરીને 3 થી 4 મિનિટ ફ્રાય કરો. પછી લીલી ચટણી સાથે સર્વ કરો. અને બહેનો, અંતમાં સ્વીટ તો હોય જ, તો ચાલો આપી રહી છું કર્ણાટકની સુપ્રસિદ્ધ મીઠાઈ રવા કેસરીની રેસીપી. આ માટે જોઈશે 100 ગ્રામ રવો, 1 ટેબલસ્પૂન કાજુ, ચપટી કેસર, 2 નંગ લવિંગ, 2 કપ સાકર, 2 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન કિશમિશ, 2 મિલીલીટર અનાનસનો રસ, 2 ટેબલસ્પૂન સમારેલું અનાનસ અને 3 ટુકડા ઇલચી. હવે બનાવવાની રીત. 1 પેનમાં ઘી નાખીને તેને 5 થી 7 મિનિટ માટે ગરમ કરી તેની અંદર કાજુ લવિંગ નાખીને 2 મિનિટ માટે સાતળો. હવે તેમાં રવો નાખીને ફરીથી 3 થી 4 મિનિટ માટે શેકી લો. ત્યાર પછી તેની અંદર પાણી, સાકર, કેસર અને અનાનસના ટુકડા નાખીને સારી રીતે મિક્સ કરીને તેને હલાવો અને છેલ્લે ઇલચીનો ભૂકો અને કિશમિશ નાખી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો. તો બેનો, ગીતો સાંભળ્યા, વાર્તાલાપ સાંભળ્યો, રેસીપીઝ પણ સાંભળી અને હવે ટાટા બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે. તો આવજો બેનો.
1: આપ સાંભળી રહ્યા હતા બેનો માટેનો કાર્યક્રમ સૈયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

વિભાદિસેએ ગયેલી ગોવિંદ દરજીની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ન્યૂઝીલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા સંકલ્પબદ્ધ. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી. વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં આઈએનએસ મહેન્દ્રગીરીને સામેલ કરતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદ્યા. અને સાઉધમ્પટનમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સાને દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો નિર્ણય લીધો છે. સચિવ રુદ્રેન્દ્ર ટંડેલે ઓકલેન્ડમાં પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડ મુલાકાત અંગેની પત્રકાર પરિષદને સંબોધતા આ વાત શેર કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે બંને દેશોના પ્રધાનમંત્રીઓએ આગામી 4 વર્ષોમાં સંયુક્ત કાર્ય કરીને એક માળખા તરીકે ભારત ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી 2030 સુધીનો રોડમેપ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણયનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને નવા સ્તરે લઈ જવા, હાલના સહયોગ મિકેનિઝમને મજબૂત બનાવવા અને દ્વિપક્ષીય અને બહુપક્ષીય બંને રીતે સહયોગને ગાઢ બનાવવા માટે નવા માર્ગો શોધવાનો છે.
1: दोनों देशों के संबंधों को रणनीतिक साझेदारी के स्तर तक ले जाने का निर्णय ये दर्शाता है कि हम अपने रिश्तों के सभी क्षेत्रों में संबंध मजबूत कर रहे हैं, विशेष रूप से रक्षा तथा सुरक्षा के क्षेत्र में और राजनीतिक स्तर पर.
0: આ અંગાઉ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ગતિ આપશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
2: લોકતાંત્રિક મૂલ્યો મેં દ્રઢ વિશ્વાસ હમે નેચરલ પાર્ટનર બનાતા હૈ, મેડ ફોર ઈચ અધર જૈસા હૈ યે. और दूसरी प्रकार से दो मैरिटाइम देश के रूप में हमारा करीबी सहयोग इंडो पैसिफिक को एक नई ताकत देता है और शांति के हमारे जो लक्ष्य है उसको अचीव करने में हमारे संबंध एक नई ऊर्जा भर सकते हैं.
0: બંને દેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલા મજબૂત લોકોથી લોકોના સંબંધોના પ્રતિબિંબમાં શ્રી મોદી આજે ભારતીય ડાયસ્પોરાના એક વિશાળ સભાને સંબોધિત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત પરંપરાગત સંરક્ષણ ક્ષમતાઓ અને અદ્યતન તકનીકો બંનેને મજબૂત બનાવીને એક સક્ષમ, આત્મનિર્ભર અને ભવિષ્ય માટે સજ્જ સંરક્ષણ દળનું નિર્માણ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને અન્ય ઉભરતી તકનીકોનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તે આખરે રાષ્ટ્રીય સંકલ્પ, બહાદુર સૈનિકો અને સક્ષમ લશ્કરી શક્તિ દ્વારા જીતાશે. શ્રી સિંહે આજે વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં 6ઠા પ્રોજેક્ટ 17A સ્વદેશી

0: સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીના કમિશનિંગ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કમિશનિંગ ભારતની દરિયાઈ શક્તિ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે યુદ્ધ જહાજ હવામાં સમુદ્રની સપાટી પર અને સમુદ્રની નીચે જોખમોનો સામનો કરવામાં સક્ષમ છે અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ સુરક્ષા અને કાર્યકારી પહોંચને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે.
1: INS મહેન્દ્રગીરી में मल्टी फंक्शन राडार के साथ लॉन्ग रेंज सरफेस टू एयर मिसाइल्स का कॉम्बिनेशन है जो आकाश से आने वाले किसी भी खतरे को दूर से ही पहचान कर नष्ट कर सकते हैं और इसमें इंडिजिनस रॉकेट लॉन्चर है, टॉरपीडो लॉन्चर्स है, एक इंटीग्रेटेड एंटी सबमरीन डिफेंस सिस्टम है, इलेक्ट्रॉनिक वारफेयर सूट है और क्लोज इन वेपन सिस्टम भी है. ये तमाम चीजें INS महेंद्रगिरी को महेंद्रगिरी पर्वत के समान ही अभेद और मजबूत बनाती हैं.
0: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં બ્રિક્સ દેશોના પરિવહન મંત્રીઓની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી. શ્રી ગડકરીએ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં વૈકલ્પિક બાયોફ્યુઅલ અને પ્રદૂષણમુક્ત ટેકનોલોજી દ્વારા રોડ, રેલ, ઉડ્ડયન અને જળ પરિવહનને કાર્બન તટસ્થ બનાવવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પરિવહન ક્ષેત્રને વધુ મજબૂત, ટકાઉ અને વધુ સારી રીતે જોડાયેલ બનાવવા માટે બ્રિક્સ દેશો વચ્ચે નવીનતમ તકનીકો અને નવીનતાઓનું આદાન પ્રદાન કરાયું હતું. બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ઇથોપિયા અને સંયુક્ત આરબ અમીરાતના પરિવહન મંત્રીઓએ બેઠકમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભારતના બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બે દિવસીય બેઠક આજે નાગપુરમાં શરૂ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેરસભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે તેઓ દહેગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત શાકભાજી બજારના લોકાર્પણ અને અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અંતે અમદાવાદના શાહીબાગ અતિથિગૃહ ખાતે શ્રી શાહ વિવિધ બેઠક પણ યોજશે. આજે વિશ્વ વસ્તી દિવસ છે. દર વર્ષે 11 જુલાઈના રોજ વસ્તી વૃદ્ધિ સાથે સંકળાયેલ પડકારો અને તકો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ વસ્તી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને ટકાઉ વિકાસ તરફના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે વિશ્વ વસ્તી દિવસની વિષયવસ્તુ યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવી આજે અને ભવિષ્ય માટે રહેલો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર પ્રતિબંધોનો એક નવો રાઉન્ડ લાદ્યો છે, જેમાં ઈરાની લક્ષ્યો પર યુએસ હુમલાઓ અને તહેરાનને તેલ વેચવાની મંજૂરીમાંથી મુક્તિ પાછી ખેંચવાનો સમાવેશ થાય છે. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે પ્રતિબંધો દુબઈમાં રહેતા ઈરાની નાણાકીય સુવિધા આપનાર અલી અન્સારી પર લક્ષ્યાંક છે, જે ઈરાનના શાસક વર્ગને આર્થિક લાભ પહોંચાડતી સંપત્તિના વિશાળ વૈશ્વિક નેટવર્કનું નિરીક્ષણ કરે છે. ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ OFAC એ 3 ઈરાન સ્થિત એક્સચેન્જ હાઉસ અને વિદેશી ફ્રન્ટ કંપનીઓને પણ નિશાન બનાવી હતી, જેનું કહેવું છે કે તેઓ પ્રતિબંધિત ઈરાની બેન્કો વતી વાર્ષિક અબજો ડોલરનું પરિવહન કરે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે સાઉથહેમ્પટન ખાતે 5 મેચની શ્રેણીની અંતિમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં

ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. શ્રેણીમાં 3-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારત 3-0થી આ શ્રેણી ગુમાવી ચૂક્યું છે. ફિફા વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં આજે નોર્વેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડ એકબીજા સામે ટકરાશે. સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ન્યૂઝીલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા સંકલ્પબદ્ધ. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી. વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં આઈએનએસ મહેન્દ્રગીરીને સામેલ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, અને ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદ્યા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. સુરતમાં વરસાદના કારણે સર્જાયેલી ખાડી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્યો સહિત અન્ય પદાધિકારીઓ સાથે આ બેઠકમાં ગત બે દિવસમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. આ અંગે શ્રી સંઘવીએ કહ્યું હતું કે વરસાદથી અસરગ્રસ્ત તમામ લોકોને સહાય પહોંચાડાશે.
1: કોઈ બી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેસડોલને ઘરવખરી પહોંચાડવામાં આવશે. થઈ શકે છે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલાથી હોય ત્યાં પહેલા પહોંચ્યું હોય. કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. તમામ એરિયાના નોડલ ઓફિસરો નક્કી કરવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ એનો રિવ્યુ લઈ રહ્યા છે અને 9800નું તો જે આવ્યું છે સર્વે કાલ સાંજે એ તો આપવાના જ. પણ એ 15000 થાય, 20000 થાય, 12000 થાય, કોઈ બી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેરસભા સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ સ્થળ પર વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલું સુખ તે જાતે નર્યા કહેવતને જીવનમાં અનુસરવા લોકોને અપીલ કરી. બનાસકાંઠામાં વડગામ તાલુકાના તેનીવાડા ખાતે મેડીવંતા હોસ્પિટલ કોલેજ અને હોસ્પિટલ હેલ્થકેર પરિસરના ભૂમિપૂજન કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે આસપાસના ગામની સાથે અન્ય રાજ્યને પણ આ પરિસરનો લાભ થશે, તેમજ આ હોસ્પિટલ માનવ સેવાનું ઉત્તમ કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. રાજ્યમાં દર વર્ષે 7000 જેટલા તબીબ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.
2: મેં હમણાં પૂછ્યું તો મેં કહ્યું કેટલા પૈસાનું આયોજન કર્યું છે, અહીંયા રોકાણ થવાનું છે તમારું, તો કે લગભગ 450 કરોડ રૂપિયા આ કેમ્પસની અંદર એ વાપરશે. તારે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા ઉભી થશે, મેડિકલ કોલેજ 250 વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે એવી મેડિકલ કોલેજ ઉભી થવાની છે. મને વડાપ્રધાનશ્રીએ હર હંમેશ નાના માણસ માટે પણ એની હેલ્થ સારી રહે એના માટે તમે જુઓ તો ઘણા બધા ફેરફાર કર્યા છે કે જેની અંદર હેલ્થ આવે જ છે.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે સરસપુરમાં ભગવાન જગન્નાથજીના પ્રાચીન જૂના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યાએ આવેલા રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું આયોજન કરાયું. શુભ દેવશયની 11મા પાવન અવસરે આજે ભગવાન જગન્નાથજીના લાખેણા મામેરાના ભવ્ય દર્શન યોજાયા. 7 વર્ષ બાદ આ વખતે દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવી રહ્યું છે. ભગવાનને મથુરા વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયેલો વિશેષ મુગટ, સુંદર કલાત્મક વાઘા અને આભૂષણ અર્પણ કરાયા છે, જ્યારે આ વખતે ભગવાનને રજવાડી મોરપીંછવાળી પાઘ પણ અર્પણ કરાશે. તો ભગવાનના બહેન સુભદ્રાજીને રાણી રંગના વાઘા સાથે પાર્વતી શૃંગાર નથ સોના ચાંદીના આભૂષણ અર્પણ કરાયા. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. રથયાત્રાના સમગ્ર માર્ગ પર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને રથયાત્રા નિર્વિઘ્ને તથા સુગમતાથી પૂર્ણ થાય તે માટે આયોજન કરાયું હોવાનું જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું.
3: અમે જયારે મંદિરથી જગન્નાથજી મંદિર જમાલપુરથી નીકળીને આજે ભગવાનના મોસાળ રણછોડજી મંદિરમાં પહોંચ્યા છીએ ત્યાં સુધી મને એક પણ કોઈ

0: આપણે જગ્યાએ વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય. આ વખતે એડવાન્સમાં પહેલાથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને એનો મને બહુ હર્ષ છે કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે.
1: મહેસાણામાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી બપોરે 2:30 વાગે શરૂ થનારી રથયાત્રા મોઢેરા ચોકડી બીકે સિનેમા સહિતના માર્ગ પરથી પસાર થઈ ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થશે. રથની સાથે વિવિધ ઝાંખીઓ પ્રદર્શિત કરાશે, જ્યારે ભક્તોને 2000 કિલો બુંદીનો અને 2000 કિલો ખીચડીના પ્રસાદનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સુરત જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો. લેખિકા લોપા દરબાર. સ્વચ્છ શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સિદ્ધિ મેળવ્યા બાદ હવે ગંદા પાણીના શુદ્ધિકરણમાં પણ દેશભરમાં શ્રેષ્ઠ કામગીરી સાથે સુરત મહાનગરપાલિકાની સિદ્ધિઓમાં એક નવું સોપાન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે ભારત સરકારના અમૃત 2.0 અંતર્ગત જલ હી અમૃત અભિયાનના ત્રીજા તબક્કાના મૂલ્યાંકનમાં મહાનગરપાલિકાના 17 ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ્સ STPSએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કામગીરી જાળવી રાખતા ફરીથી રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અગાઉના ફેઝ 1 અને 2ના મૂલ્યાંકનમાં સુરત મહાનગરપાલિકાના 20 પૈકી 19 STPSને 5 સ્ટાર અને 1 STPને 4 સ્ટાર ક્લીન વોટર ક્રેડિટ રેટિંગ પ્રાપ્ત થયું હતું. આ ઉત્કૃષ્ટ કામગીરીના આધારે સુરત મહાનગરપાલિકાને ઇન્સેન્ટિવ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પરિણામે ગુજરાતને ફળવાયેલી 114.63 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમમાંથી સુરત મનપાના STPને 73.33 કરોડ રૂપિયાની રકમ ફાળવાઈ હતી અને હવે તાજેતરમાં કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર MOHUA મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ત્રીજા તબક્કાના પરિણામોમાં સુરતના 17 STPSને પોતાની ઉચ્ચ રેટિંગ જાળવી રાખતા બીજા હપ્તાના પ્રોત્સાહન માટે યોગ્યતા પ્રાપ્ત કરી છે. પરિણામે ગુજરાતને ફળવાયેલા 32.53 કરોડ રૂપિયાના પ્રોત્સાહનમાંથી 27.23 કરોડ રૂપિયાની રકમ સુરત મહાનગરપાલિકાના ફાળે આવી છે અને આ સાથે જ સુરત મનપાને કુલ 100.55 કરોડ રૂપિયાની રકમ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રાપ્ત થઈ છે. સુરત મહાનગરપાલિકા હાલમાં તેના 20 STPS દ્વારા દરરોજ સરેરાશ 1320 MLD ગંદા પાણીનું શુદ્ધિકરણ કરે છે. સાથે જ ટર્શરી ટ્રીટમેન્ટ દ્વારા ઉદ્યોગોને શુદ્ધ કરેલું પાણી પૂરું પાડવાની વ્યવસ્થામાં સુરત દેશભરમાં અગ્રેસર છે. રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ માંગરોલિયા અકોટી રાયમમાં આવેલી ધ વરાળ સાર્વજનિક હાઈસ્કૂલ આદર્શ મિશ્ર શાળા વરાળમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે નામાંકન કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ દરેક બાળક નિયમિત રીતે શાળાએ આવે, અભ્યાસ પ્રત્યે રસ કેળવે અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રોત્સાહન મેળવે તેવો છે. આ ઉમદા પહેલના પરિણામે રાજ્યમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત વિસ્તાન ડિંડોલી ખાતે મેયર માયાબેન માવાણીની

રેક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ વૃક્ષારોપણ મહાઅભિયાનની સ્મરણ તકતીનું વિધિવત અનાવરણ કરી આ આધુનિક ઓક્સિજન પાર્ક જનતાને સમર્પિત કર્યો હતો. આજના ડિજિટલ યુગમાં જ્યાં સોશિયલ મીડિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે, ત્યાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત રાખવાને બદલે જવાબદાર ડિજિટલ નાગરિક તરીકે ઘડવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ દિશામાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉત્તરાયણની એક શાળાએ અનોખી પહેલ કરી છે. અહીં વિદ્યાર્થીઓ જ રિપોર્ટર, ફોટોગ્રાફર અને ન્યૂઝ એન્કર બની પોતાની શાળાની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત સહિતની તમામ પ્રવૃત્તિઓનું કવરેજ કરે છે. હમણાં જ આપ સુરત જિલ્લાનો જિલ્લા સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. લેખિકા લોપા દરબાર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: હમણાં જ આપ સુરત જિલ્લાનો જિલ્લા સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. લેખિકા લોપા દરબાર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું. સુદેશ ભોંસલે અને સાધના સરગમે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી.

મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ બીટલ્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ એટલે કે ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આપને જણાવીએ અમારા આજની આ સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:15 થઈ રહી છે. થોડી જ વારમાં સભાના પ્રારંભે આપને સંભળાવીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સના કાર્યક્રમ અંતર્ગત કેટલાક ગુજરાતી સુગમ ગીતો. 12:05 સમય રહેશે ગુજરાતી નાટકનો. 1:00 યુવા જગત કાર્યક્રમ અંતર્ગત સંભળાવીશું હિન્દી ફિલ્મી ગીતો, જેમાં યુગલસ્વર હશે કિશોર કુમાર અને આશા ભોસલેનો. તેમજ 2:00 રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમોની હારમાળા, જેમાં 2-3 દરમિયાન ગુજરાતી નાટક મંથન, 3-4 દરમિયાન હિન્દી ફિલ્મી ગીતો અને 4-5 દરમિયાન ગીત ગુર્જરી કાર્યક્રમ અંતર્ગત સંભળાવીશું કેટલાક ગુજરાતી ફિલ્મના ગીતો. અને સભાના અંતમાં સવારે 5:00 સમય રહેશે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો. તો આ હતી માહિતી અમારા આજની આ ડીટીએચ સેવામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. તો ચાલો પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સના કાર્યક્રમ સાથે અને સાંભળીએ મનહર.

શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર 10 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં આજે ડૉક્ટર આર માધુરી દેવીનું વીણાવાદન સાંભળીશું. આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર નયના અશોકભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 24, બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણ, વાળનો રંગ કાળો, આંખો કાળી, ઊંચાઈ 5.5 ફૂટ, શરીરે ક્રીમ કલરની લીલા ફૂલની ડિઝાઇનવાળો ડ્રેસ પહેરેલ છે, હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. 25 મે 2026ના રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર કાજલબેન દિલીપભાઈ સુથાર, ઉંમર 24 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, બાંધો પાથળો, રંગે ઘોરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, જમણા હાથના કાંડા ઉપર અંગ્રેજીમાં કે તોફાવેલ છે, શરીરે મરૂન કલરનો તેમજ ગળાના ભાગે સફેદ કલરનો એમ્બ્રોઇડરીવાળો ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. 25 મે 2026ના રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

અબ્દુલ્લા ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફીના સ્વરમાં. હવે સાંભળીએ આશા ભોસલે અને અમિતાભ બચ્ચન સાથે છે શરદ કુમાર. ફિલ્મનું નામ ધ ગ્રેટ ગેમ્બલર.

શક્તિ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. લોકગીતો સાંભળીશું વર્ષા વણઝારાના સ્વરમાં, ત્યારબાદ સાંભળીશું નટુભાઈ પટેલના સ્વરમાં કરિયાવર લોકવાર્તા.

रणजिताण, कंकण बंधन, पुत्रव दायु साव, आ त्रणे टाणा अरखना एमां कोण रंक अने कोण राव। युद्धमां जीत थाय जेटलो आनंद राजाने होय एटलो एनी सामान्य प्रजाने होय। दीकरानो के दीकरीनो जन्म थाय पछी महेलमां जन्मे के झूंपड़ामां जन्मे बंने मावतरनो आनंद हरखो होय। दीकरानो के दीकरीनो लग्ननो प्रसंग होय पछी अमीरनी दीकरी होय के गरीबनी दीकरी बंने मावतरनो आनंद हरखो होय। पण ज्यां दीकरीनी वात आवे या बाप ઘાંઘો થઈ જાય કે મારી દીકરીને મારે શું દેવું, કેટલો કર્યાવર કરવો, શું કરું તો મારી દીકરી સુખી થાય, શું કરું તો મારી દીકરી રાજી થાય, આવો મનમાં બાપને થડાક ઉથડાક થતો કે મારી દીકરીને મારે દેવું શું। અને દીકરી તો સાહેબ એવું અદ્ભુત પાત્ર છે જગતમાં, કદાચ બાપ ગમે એટલું દે તોય દીકરી કોઈ દિવસ એમ ન કે બાપુ મને આ જોઈ છે, એમ કે બાપુ હવે રહેવા દો, હવે બહુ થઈ ગયું, હવે મારે કાંઈ જાજી જરૂર નથી। છતાંય બાપ કહે કે ના બેટા, લઈ જા તું સુખી થા, અને કદાચ હું છઉ ના હોય તે દીએ તને કોઈ તકલીફ ન પડે, એમ કરીને બાપ દીકરીને દીધે રાખે કે લઈ જા મારા બાપ, લઈ જા તારું સુખી ભરે ભાદર્યું થાય, એમ કરે એવો જ પ્રસંગ આજ ચોપરડા ગામના રાજગઢમાં ઈરબાઈ નામની દીકરી છે। મા નાનપણમાં ગુજરી ગઈ છે, દીકરી નાની હતી ને મા મોટા ગામત્રે હાલી નીકળી છે। બાપે દીકરીને ઉછેરીને મોટી કરી, સાહેબ એ બાપને કેટલી કષ્ટી પડે, કાંઈ નહીં, અને એક જ દીકરીને પોતાના ખેતરના આ તે બધાય કામ કરવાના અને દીકરીને ઉછેરવી એટલે કાંઈ સહેલી વાત નથી। બાપે દીકરીને 18 થી 20 વર્ષની કરી પ્રણાવી છે અને આજ આણું તેડવા આવવાનું છે। ત્યારે બાપ દીકરીને કહેતો હોય કે બેટા આ ચંદરવા ને ચાખડા ને જે છે ને બધું તું ઉતારી લે બાપ, ઘરમાંથી બધું વાળી લે, બધાય ગાડા તું ભરી લે, મારે હવે કાંઈ કામનું નથી। અરે પણ બાપુ દિવાળો અળવી હારી ન લાગે।

લાગે. અરે બેટા, શું શું ભીતન, શું હવરીન, શું વળવી, તું તાર તાર બધું લઈ જા, મારે કાંઈ નથી જોતું. કારણ કદાચ જો ઈ વસ્તુ જો ચાંદરવાન ચાખડા હશે તો મને મારી મરનારી તારી મા યાદ આવશે અને હું દુખી થઈ જઈશ. બેટા તું તાર બધું લઈ જા. દીકરી બધું ઉતારી ઉતારીને ભેળું કરવા માંડી. બરોબર આ સમય થવા માંડ્યો. આખા કુટુંબની બાયું ગીતો ગાય છે દીકરીને વળાવવાના. અને દીકરી ધીરે ધીરે ધીરે ધીરે જ્યાં તૈયાર થવા માંડી, સાહેબ સોળે શણગાર સજ્યા છે, ઘરેણા માથે ચૂંદડી નાખી છે, અને વેલડામાં જ્યાં દીકરી બેઠી પૈ સિંચાણી અને વેલડું જે આગળ હાલવા માંડ્યું. બાપ ધીરે ધીરે ધીરે ધીરે લાકડીના ટેકે ટેકે ટેકે ટેકે દીકરીની વાહે વાહે હાલ્યો જાય છે. 25 ગાડા સાહેબ કરિયાવરના ભર્યા છે, 25 ગાડા. અને ધીરે ધીરે આખું ગામ દીકરીને વળાવવા નીકળ્યું છે કે દીકરી આખા ગામને સાહેબ વાલી હતી. એવી અદ્ભુત વાલી દીકરી કે આખું ગામ હિરબાઈ હિરબાઈ કરે, એનું મોઢું થાકી જાય. દીકરી કેટલા કામ કરતી, દીકરી બાપને કેવી રીતે હાચવતી, બધી અંદર અંદર બાયું વાતું કરે. અને એ દીકરી જ્યાં ધીરે ધીરે ધીરે ધીરે વેલડા ચોરે આવ્યા, ચોરામાં આમ નજર કરી ચોરે તો પોતાનો કાકો અને બે ભાઈઓ બેઠા હતા. દીકરીને એમ થયું કે મારા કાકાને અને મારા ભાઈઓને મારા બાપની ભલામણ કરું કે મારા બાપને હાચવે, કારણ કે હવે એનું કોઈ જગતમાં છે નહીં. દીકરીએ જ્યાં વેલડાનો ચાખડો ઊંચો કરી અને આમ નજર કરી બાપને અને કાકાને ઊભા થતા જોયા, બે હાથે ઓવારણા લીધા, ખમા મારા વીરા ભાઈ, મારા બાપને હાચવજો. એમ કે નિયા તો ભાઈની ને કાકાની બધાની ભ્રુકુટી ફરવા માંડી કે વેલડા પાછા વાળો. દીકરીનો બાપ આવીને ઉભો રહ્યો, ભાઈ તમારી દીકરી હોય તમે કરિયાવર ન કરો, આ તો મારી દીકરી છે ને મારે મારું દેવું છે, શું કામ આડા ફરો છો, શું કામ પાપના કર્મના પોટલા બાંધો છો. અરે ડોહા, તારે કાંઈ નથી, તું વાંચ્યો છે પણ અમે થોડા મરી ગયા છે, આમાંથી કાંઈક તો રહેવા દેવું, તું બધું ગાડા ભરીને દીકરીના ઘર ભેળું કરો છો. અરે ભાઈ, એક ના એક દીકરી છે ને, હવે મારે કદાચ કદાચ હું મરી જાઉં તો એ તમને બધાને પોસાય એટલું તો રાજગઢમાં પડ્યું છે, જવા દો ભાઈ, દીકરીને જવા દો, હવે મજા નહીં આવે હો ડોહા. દીકરીને એમ થયું કે આ હા હા હા હા, એની ભૂરકુટી લાલ થવા માંડી, મોઢા ઉપર હિંગોળ છંટાવવા માંડ્યો. અને એ વખતે જે સ્વરૂપ જોયું હોય સાહેબ, તો જયતિ જયતિ જય માત, જયતિ કારણ સબ કરણી, જયતિ ભરણ ભંડાર, એવી માં ભગવતી જ્યાં મહાકાળી જ્યાં પાવાગઢનો ડુંગર ઉતરીને આવતી હોય ને એવી લાગવા માંડી. દીકરી આવીને હેઠે ઊભી રહી, અડવાણી ઊભી છે, ચંપલ નથી પહેર્યા અને હાડલાનો છેડો ખસેડી લીધો. સાહેબ, કાકા હું તમારી દીકરી જ છું, ભાઈ હું તારી બહેન જ છું, વીરા શું કામ આડા ફરો છો, તમારા હાટું તો ઘણું મૂક્યું છે મારા બાપે. ભાઈ એમ ન હાલે, બધું પાછું વાળો, તમારે એકલાન જવું હોય તો જઈ શકો છો, તમારા બાપને દીકરો નથી, એ વાજ્યો છે, કાંઈ અમે થોડા મરી ગયા છે, અમારે કાંઈક તો જોઈ ને. અને પછી દીકરી સમજી ગઈ, ભાઈ ભાઈ હવે કાળ વ્યાપી ગયો, હવે આ દૂધે પાણી ન ચડે. કાઠી દોડતો આવ્યો, ઘોડો લઈને જ્યાં હાથ ઉપર તલવાર ઉપર હાથ મૂક્યો, એટલે દીકરીએ આડા હાથ કર્યા, કાઠી રહેવા દો હવે, કારણ કે ઘર તો કંકુના પગલે મંડાય બાપ, લોહીના પગલે ઘર ન મંડાય, અને ઈ ઘર મંડાય તો એમાં કાંઈ શક્કરવારો હોય નહીં, કાઠી રહેવા દો. પોતાના ઘરેણા કાઢી, જે કાંઈ પૈસા હતા એ બધી પોટલી પોતાના ધણીના હાથમાં મૂકીને કીધું કે હવે તમે બીજે ક્યાંક ગોતી લેજો, હવે મારો ભરોહો ન રાખતા, કારણ કે હવે મારા બાપના ઘેરે જ્યાં સુધી દીકરો ન ઝૂલે, મારો ભાઈ મારો વીર મારા પારણીએ, હું એને ન હિંચોળું, ત્યાં સુધી હવે બીજે જવાનું મેં નિયમ લઈ લીધો છે કે હવે બીજે ક્યાંય મારે જવું નથી. કાઠીને વિદાય કર્યો છે. દીકરી કહી દીધું, ગાડા પાછા વાળો. અરે બેટા શું કામ બાપુ, સુકન સારા નથી થયા, હાલ ને પાછા હવે મારે ક્યાંય જવું નથી, મારો બાપ ને હું બે. અને દીકરી ગાડા જ્યાં પાછા લઈને ઘીરે આવ્યા, આખું ગામ થૂ થૂ કરવા માંડ્યું કે દીકરીના આડા હાથ કર્યા કોઈ દિવસ કોઈ કાળે સુખી થાય નહીં માણ, પણ હવે બનવા કાળ જે બન્યું એ ખરું. માલ પાછો સામાન બધો ગોઠવાવા માંડ્યો અને દીકરી ધીરે ધીરે ધીરે પાછી કામે વળી. જેટલી ભેંસો હતી બધી ભેંસોમાંથી ગીર નસલની ભેંસું ગોતી અને હાથ ભેંસું નોખી કાઢી અને ગોવાળોને બોલાવ્યા
આ ભેસુંને તારે હાચવવાની, એના ઉપર માખ ન બેહવી, ઊભા ખડમાં ચારતું એને, પણ એ ભેસો એવી હાચવજે કે આમ હાથણી ઝૂલતી હોય ને એવી લાગવી જોઈએ. અને એ ભેસુ સાહેબ ગીરની એવી નસલ.

હાથે હાથ ભેંસુ ગોવાળું અલગ ચારવા માંડ્યા અને ધીરે ધીરે ધીરે ધીરે ભેંસુ વિયાણી. એક ભેંસ દોવે દીકરી અને એ દૂધ બીજી ભેંસને પાઈ દે, બીજી ભેંસ દોઈ અને ત્રીજી ભેંસને પાઈ દે, ત્રીજી ભેંસ દોવે અને ચોથીને પાય, એમ છ એ છ ભેંસો દોઈ અને હાથમી ભેંસનું દૂધ પાય અને ઈ ભેંસને દોઈને એનું દૂધ કડામાં લઈ અને એમાં કાજુ બદામ કેસરને પિસ્તાને નાખીને એને બરોબર ઉકાળી અને હાઠો ઊભો રહે ને એવું દૂધ કરે ને બાપને દીકરી ધીરે ધીરે ધીરે ધીરે એ દૂધ પાવા માંડી. બાપ હાથ જોડે, બેટા રહેવા દે, હવે એ મારે કામનું નથી. અરે હોય મારો બાપ, તું તો હજુ અડિયું કાઢે એવો છે, હજુ તું જુવાન છે એવો છે બાપ, અને આજ દીકરી મેં વચન લીધું છે કે મારા બાપને પરણાવીને એના ઘરે દીકરો થાય પછી જ મારે હારે જાવું, એટલે આજ મારે તને હાચવવાનો છે બાપ. અને દીકરી રોજ આવી રીતે બાપને દૂધ ને રોટલા ને આ એવું જમાડે એવું જમાડે અને ધીરે ધીરે ધીરે ધીરે બાપની મૂછના ફણગા કાળા થવા માંડ્યા, વાળ કાળા થવા માંડ્યા, ગળા ઉપર પલાણ માંડી અને હરણોની હેડ કરવા માંડ્યો બાપ. હરણોની હારે દોડતો થઈ ગયો, આખું ગામ વિચાર કરે કે આ દીકરીએ શું જાદુ કર્યું. દીકરી એક શક્તિ છે સાહેબ, દીકરી ધારે ય કરી શકે. દીકરી ધારે ને તો બાપને 50 વર્ષ વધારે જીવાડે અને કોઈ દીકરી એવી નીકળી જાય જે બાપને વહેલો મારી નાખે. પણ આ તો ભારત વર્ષની ગુજરાતની દીકરી સાહેબ, એમાં કાંઈ કહેવા પણ હોય નહીં ને. એમાં એ રજપૂતાણી સાહેબ, કેવી દીકરીઓ ભારતમાં થઈ જાય. એક ચારણ કન્યાને તમે યાદ કરો સાહેબ, હાવજ ન ભગાડી મૂકે એ દીકરી આપણા ગુજરાતની. એક આ હીરબાઈ ઈ ગુજરાતની. તમે ઝાંસીની લક્ષ્મીબાઈની યાદ કરો સાહેબ, અંગ્રેજો સામે જે લડાઈમાં તોપ માંડીને બેઠી હોય ને એ ભારતની દીકરી. આવી દીકરીઓ ભારતમાં હોય ધારે તો એ શમશેર લઈને ઊભી થાય અને ધારે તો કોઈના હાથમાં જોગીનો માળાની બેરખોય પકડાવી દે. આ તાકાત આપણી દીકરીઓની છે. ધીરે ધીરે ધીરે ધીરે બાપ જુવાની ફૂટવા માંડી, ગામમાં અડિયું કાઢવા માંડ્યો. કાકા અને ભાઈઓને બધા જોઈ રહ્યા કે દીકરીએ કર્યું શું, આ શું જાદુ કર્યું. અને બરોબર જ્યાં 7-8 મહિના થયા અને મો માગ્યા પૈસા ખર્ચી અને એક કાઠીની દીકરી દીકરીએ ગોતી કાઢી બાપ હાટું થઈને. બાપના સાહેબ દીકરીએ લગ્ન કરાવ્યા, વિચાર તો કરો એ દીકરી કેવી, કે બાપના લગ્ન કરાવે. 4 મંગળ ફેરા બાપ ફરે, પોતાની માને પરણાવીને ઘીરે લાવે દીકરી અને ધીરે ધીરે ધીરે ધીરે ધીરે માને હાચવે, બાપને હાચવે. એક વર્ષ હવા વર્ષ થતા થતા તો એક ભાઈ, બીજો વર્ષ થાય એટલે બીજો ભાઈ, બે ભાઈઓ પારણીએ ઝુલાવે, ભાઈઓને બાળોતીએ બદલાવે અને આલરડા ગાય. આ દીકરી કેટલી તૈયારીઓ કરે કે મારે હવે જવાનું થશે, એ પહેલાં મારા ભાઈઓને મારે મોટા કરી દેવા છે. બરોબર ઘર વ્યવહાર વ્યવસ્થિત હાલવા માંડ્યો અને દીકરી વિચાર કરે કે હવે થશે શું, ધાંધલ તો ગયા, હવે એ તો આવે નહીં. પણ વચન સાહેબ પુરુષે કેવો, આજ 7 વર્ષના વાણા વાઈ ગયા પણ ઈ કાઠીનો દીકરો હજુ એની રાહ જોઈને બેઠો. તો વિચાર તો કરો, આ ભારતની તાસીર છે, આ ભારત, આ ગુજરાત. અને એની તાસીર સાહેબ બહુ નોખી હોય. અમારો કવિ લખે, કાંઈ શબ્દ એક શોધો તો સહિતા નીકળે, કુઓ એક ખોદો આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની, કાંઈ મહાભારત વાવો ને ગીતા નીકળે. હજુ એ ભબકે છે લક્ષ્મણની રેખા, કે હાલ પણ રાવણ જેવા જ્યાંથી બીતા બીતા નીકળે છે અને જનક જેવો હાલ પણ ધરતી માથે હળ હાકેતમાં સીતા નીકળે છે ને, એ સાહેબ આપણી સંસ્કૃતિ છે. એ દીકરીઓ સીતા થઈને અવતરે સાહેબ, આવી દીકરીઓ સીતા કહેવાય. સીતા ક્યાંય ગોતવા જવાની નથી જરૂર સાહેબ, ઘરે ઘરે સીતા છે બાપ, પણ એને ઓળખવાની જરૂર છે. અને એ દીકરી પોતાના ભાઈઓને હજુ તો રમાડે છે, ઘરમાં આંગળીઓ પકડીને હાલતા શીખવે છે. અને બરોબર એ વખતે પાદરમાંથી ધૂળની ખેપટીઓ ઉડતી દેખાવા માંડી, દૂર દૂરથી લોકો જોવા માંડે કે હા કોઈ લશ્કર ચડીને આવે છે કે શું આવે છે. હે ભલ ઘોડા ભલ બંકડા, હલ બાંધ્યા હથિયાર, જાજા ઘોડામાં જીકવા મરવા એક જ વાર. પણ જેમ ખેપટ્યું નજીક આવતી ગઈ એમ જમાઈને ગામવાળા ઓળખી ગયા કે આ તો ધાંધલ ભાણે જ છે, ધાંધલ આવે છે, દીકરીને તેડવા આવે છે. અને ધીરે ધીરે ધીરે ધીરે જે ગામના પગરણમાં પગ માંડ્યા પાદરમાં, આયા ઉતારો અપાડો, આગતા સ્વાગતા થઈ. દીકરીને વળાવવાની જ્યારે વાત આવી ત્યારે દીકરી કીધું કે બાપુ હવે એક ખીટીએ નહીં રહેવા દઉં, હવે તારે વસાવવું હોય તો બીજું વસાવજે, આ હું કાંઈ નહીં રહેવા દઉં, બધાએ ગાડા અહીંથી ભરાશે. અને બાપ એટલું બોલ્યો કે મારા હાવજ, મારા દીકરા, મારા

0: પેટ આ બધું તારું જ છે બાપ, મારે કાંઈ નથી જોતું, તું તાર લઈ જા, આવે તો તારા ભાઈઓ રળીને ભેળું કરશે. હા, આ જગતની તાસીર છે સાહેબ. અને દીકરા જો હારા હોય તો એના હાટું ભેગું કરવાની જરૂર નથી, અને ખરાબ હોય તો એના હાટું ભેગું કરવાની જરૂર નથી. આયે દીકરો બરોબર જ્યાં દીકરીને વળાવવાની તૈયારી થવા માંડી, અને બાપે વિચાર કર્યો કે હવે દીકરીને મારે કાંઈ ઓછું દેવું નથી, અને ઓછું પડે એવું કરવું નથી. અને જમાઈ જે આવ્યા, અને જે હોનાના દાગીના ને જે કાંઈ દીકરીએ દીધું તું પૈસા, એ પોટલી બરોબર સભા વચ્ચે મૂકીને કીધું કે આ તમારી પોટલી, અને હવે વળાવો મારી આણાતને. અને દીકરીની તૈયારી કરવા માંડ્યા સાહેબ, સોળે શણગાર સજાવ્યા. અને પછી એ વખતનું જે સ્વરૂપ જે હીરબાઈએ લીધું સાહેબ, આકાશ પાતાળ તુધર યંબર નાગ સુરનર પાય નમે દિગપાળ દિગંબર આઠી ડુંગર સાથી સાયર તેણ સમે, એવી માં ભગવતી સ્વરૂપ વેલડામાં બેઠી. બરોબર ચોરો આવ્યો, ચોરે કાકા અને ભાઈઓ બેઠા હતા. એટલે દીકરીએ વેલડાનો ચાખલો આઘો કરીને બાપ કાકાની સામે જોયું, કાકા ભાઈઓ હવે આડા નથી ફરવું. અરે બેટા, અમે ક્યાં કાંઈ કહીશી, ક્યાંક તેદી તો ઘણા રોક્યા, તમે મારા હાથ વરહ બગાડ્યા, પણ આજ મારા બે ભાઈઓ બે હાવજ મારા બાપના પારણે પડ્યા છે, અને હવે તમારે થાઈ રોકી લેજો, આખું ઘર ભરીને હું નીકળ્યું છું. અને એ દીકરી હાહરે હાલી નીકળી સાહેબ કાઠીએ, જ્યાં ઘોડો આગળ કર્યો સાહેબ, અને વાહે વહેલડું હાલ્યું જાય હીરબાઈનું. અને બરોબર બાગડદા ધુમા ઘોડો જાય, પાછળ ધૂળની ખેપટી ઉડે. અને આ દીકરી ભારત વર્ષની સાહેબ, કે જેની તોલે કોઈ જગતમાં આવી ન શકે એવી દીકરીઓ. અને એ દીકરીઓના ઇતિહાસ સાહેબ લખાય, એ દીકરીઓ ભારતમાં નામ કમાય. અને કેવી દીકરીઓ હોય સાહેબ, હા, મા ભગવતી જગદંબાને કદાચ ખુદ મહાપકાળીને આવીને એને પગે પડવાની ઈચ્છા થાય આવી દીકરીઓ. અને એ દીકરીઓના ઇતિહાસ જગતમાં ગવાય છે સાહેબ. આકાશ પાતાળ તુધર યંબર નાગ સુર નર પાય નમે દિગપાળ દિગંબર આઠી ડુંગર સાતી સાયર તેણ સમે નવનાથ ને નર ચોહટ નારી હાથ પસારીએ પ્રેમ હરી રવ રાય રવેચીએ વકળ વેશીએ જગત પ્રવેશીએ ઈશ્વરી. આખા જગતમાં જેનો વાસ છે એવી માં ભગવતી સ્વરૂપ જે આ દીકરીઓ છે સાહેબ. દીકરી કદાચ બાપને એમ કહી દે કે બાપુ હવે હું જાઉં છું, ત્યારે બાપ ભાંગીને ભૂકો થઈ જાય. બાપ ભાંગીને ભૂકો થઈ જાય કે મારો હાવજ હવે હાલી નીકળશે ભાઈ, હવે હું એકલો પડી જઈશ.
1: કરિયાવર આ લોકવાર્તા આપ સાંભળી રહ્યા હતા. કલાકાર હતા નટુભાઈ પટેલ. લોકગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશો સિંધીમાં સમાચાર.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતુ વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતુ.
3: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી નોલેજ ડોટ કોમ, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પરની નદીઓ પહાડોમાંથી નીકળીને મેદાનોમાં વહે છે.

અને છેવટે સમુદ્રમાં મળી જાય છે. પણ શું તમે ક્યારેય એવી નદીઓની કલ્પના કરી છે જે સૂર્યના પ્રકાશને જોયા વિના હજારો વર્ષોથી જમીનની અંદર અંધારામાં પોતાનો રસ્તો શોધી રહી છે? જી હા યુવા મિત્રો, ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં તેને અંડરગ્રાઉન્ડ રિવર્સ અથવા તો ભૂગર્ભ નદીઓ કહેવામાં આવે છે. આ નદીઓ માત્ર પાણીનો પ્રવાહ નથી, પણ કુદરતની એક અદ્ભુત અને રહસ્યમય કરામત છે જે જમીનની નીચે એક આખી દુનિયા વસાવીને બેઠી છે. તો ચાલો આ રહસ્યમય નદીઓ વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે આ ભૂગર્ભ નદીઓ બને છે કઈ રીતે. ભૂગર્ભ નદીઓ મોટા ભાગે કાર્સ્ટ ટોપોગ્રાફી ધરાવતા વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં ચૂનાના પથ્થર હોય છે. વરસાદનું પાણી જ્યારે જમીનમાં ઉતરે છે ત્યારે તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને હળવું એસિડિક બને છે. આ પાણી ધીમે ધીમે ચૂનાના ખડકોને ઓગાળે છે અને સમય જતાં પૃથ્વીની અંદર ગુફાઓ અને લાંબી નહેરો જેવી રચનાઓ બને છે, જેમાં આખી નદી વહેવા લાગે છે. આ નદીઓ માત્ર પથ્થરો વચ્ચે વહેતું પાણી નથી, પણ ત્યાં એક અલગ જ જીવસૃષ્ટિ જોવા મળે છે. સૂર્યપ્રકાશના અભાવે અહીં વસતા જીવો જેમ કે માછલીઓ, કરચના અને ઝીંગા ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ અલગ હોય છે. ઘણા જીવો પાસે તો આંખો હોતી નથી, પરંતુ તેમની પાસે સ્પર્શ અને ગંધની અદ્ભુત શક્તિ હોય છે. ભારતમાં પણ આવી અનેક રહસ્યમય અને રોમાંચક ભૂગર્ભ નદીઓ આવેલી છે. વિજ્ઞાન અને પૌરાણિક માન્યતાઓનો સમન્વય સમાન ભારતની આ મુખ્ય 7 ભૂગર્ભ નદીઓ છે, જેમાં પ્રથમ ક્રમે આવે છે મેઘાલયની ગુફા નદીઓ, જેને ભારતના કેવિંગ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ભૂગર્ભ નદીઓનું સૌથી મોટું નેટવર્ક મેઘાલય ખાતે જોવા મળે છે. ત્યારબાદ કેમો ચિમ્પા નામની નદીનો સમાવેશ થાય છે, જે ભારતની સૌથી પ્રખ્યાત હિડન રિવર કેવ છે. અહીં ગુફાની અંદર આખી નદી વહે છે અને તેમાં અનેક નાના ધોધ અને સરોવર પણ આવેલા છે, જે બાદ કેમ લિયાત પ્રાય નામની નદીનો સમાવેશ થાય છે. આ ભારતની સૌથી લાંબી ગુફા પ્રણાલી છે, જેમાં જમીનની નીચે કિલોમીટર સુધી પાણીના પ્રવાહો વહે છે, જે બાદ પ્રયાગરાજનું સ્થાન પણ મોખરેનું છે. માન્યતા છે કે ગંગા અને યમુના નદીની સાથે સરસ્વતી નદી પણ અહીં ગુપ્ત રીતે એટલે કે ભૂગર્ભમાં વહીને સંગમ પામે છે. ઇસરો અને ભૂસ્તરશાસ્ત્રીઓએ સેટેલાઇટ ઇમેજરી દ્વારા શોધી કાઢ્યું કે હરિયાણા અને રાજસ્થાનના થાર રણની નીચે એક વિશાળ પ્રાચીન નદીના પ્રવાહો આજે પણ મોજૂદ છે, જે પ્રાચીન સરસ્વતી નદી હોવાનું માનવામાં આવે છે, જે બાદ છત્તીસગઢની કુટુંબસર ગુફાનો સમાવેશ પણ આ યાદીમાં થાય છે. બસ્તર જિલ્લાના કાંગેર વેલી નેશનલ પાર્ક ખાતે આવેલી આ ગુફાઓમાં ભૂગર્ભમાં પાણીના કુંડ અને વહેતા પ્રવાહો છે. આ નદીમાં અંધ માછલીઓ જોવા મળે છે, જે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે કુતૂહલનો વિષય છે, જે બાદ મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે આવેલી ગોદાવરી નદી પણ મહત્વની છે. ચિત્રકૂટમાં પર્વતની અંદર બે ગુફાઓ આવેલી છે. અહીં એક ગુફામાં ઘૂંટણ સુધી પાણી વહે છે, જેને ગુપ્ત ગોદાવરી કહેવામાં આવે છે. આ નદી ગુફાના અંતમાં ખડકોની વચ્ચે અદ્રશ્ય થઈ જાય છે, જે આજે પણ એક કુદરતી આશ્ચર્ય જેવું છે. યુવા મિત્રો, આપણે ભારતની હિડન રિવર્સ વિશે તો માહિતી પ્રાપ્ત કરી, ચાલો હવે દુનિયાભરની કેટલીક ખાસ નદીઓ વિશે માહિતી પ્રાપ્ત કરીએ, જેમાં મેક્સિકો ખાતે આવેલી રિયો સિકેટો નદી પ્રથમ સ્થાન ધરાવે છે. મેક્સિકોમાં પ્લેયા ડેલ કાર્મેન શહેરની બહારના ભાગમાં 38 કિલોમીટર લાંબી ગુફાની અંદર વહેતી આ નદી રિયો સિકેટો તરીકે ઓળખાય છે. આ નદીના લગભગ 10% હિસ્સાનો ઉપયોગ ઇકો ટુરિઝમ માટે કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડિયાના ખાતે આવેલી મિસ્ટ્રી રિવર પણ મહત્વની છે. અમેરિકાના ઇન્ડિયાનામાં આવેલી મિસ્ટ્રી રિવર અમેરિકાની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ નદીઓમાંની એક છે, જેને વર્ષ 1840 પછી સરકાર દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવી હતી, જે બાદ ફ્રાન્સની લવોઇચ નદી પણ મહત્વની છે. લવોઇચ નદીની શોધ વર્ષ 1906માં થઈ હતી.

ફ્રાન્સની આનંદી જોવા માટે દર વર્ષે એપ્રિલ અને નવેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તે યુરોપની સૌથી લાંબી ભૂગર્ભ નદીઓમાંની એક છે. તે બાદ ફિલિપાઇન્સની પ્યુર્ટો પ્રિન્સેસા નદી પણ મહત્વની છે. 5 માઇલ લાંબી આ નદી જમીનની નીચે ગુફાઓના માર્ગે પસાર થાય છે અને ત્યારબાદ સમુદ્રમાં મળી જાય છે. ફિલિપાઇન્સના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલી પ્યુર્ટો પ્રિન્સેસા નદી યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ છે. અહીં દિવસમાં માત્ર 600 લોકોને જ જવાની મંજૂરી અપાઈ છે. ત્યારબાદ વાત કરીએ કેલિફોર્નિયા ખાતે આવેલી મોહાવી નદી વિશે. મોહાવી નદી કેલિફોર્નિયામાં પૂર્વી સેન બનાર્ડિનો પર્વત અને મોઝાવે રણમાં વહે છે. જમીન પર આ નદી મોટા ભાગના સમયે સૂકી જ વહેતી દેખાય છે અને તેનો પ્રવાહ અસલમાં રેતીની નીચે વહે છે. તો યુવા મિત્રો, પૃથ્વીના પેટાળમાં વહેતી આ નદીઓ કુદરતનું એક એવું અજાયબ ભર્યું સર્જન છે જે આપણી નજરથી દૂર હોવા છતાં કુદરતી ચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. આ નદીઓ આપણને સમજાવે છે કે કુદરત પાસે કેટલા બધા રહસ્યો છે જે હજુ આપણે શોધવાના બાકી છે. યુવા મિત્રો, અનાદિકાળથી માનવી જ્યારે પણ રાત્રિના અંધકારમાં આકાશ તરફ નજર કરે છે ત્યારે ઝબકતા તારા, વિશાળ ચંદ્ર અને અનંત અંતરિક્ષ તેને હંમેશા આશ્ચર્ય અને રોમાંચથી ભરી દે છે. આ અનંત આકાશ અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યોને વૈજ્ઞાનિક રીતે સમજવાની જિજ્ઞાસામાંથી જ વિજ્ઞાનની એક અદ્ભુત શાખાનો જન્મ થયો જેને આપણે ખગોળશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આજે ખગોળશાસ્ત્ર વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. ખગોળશાસ્ત્ર એ વિજ્ઞાનની એક એવી વિશિષ્ટ શાખા છે જે પૃથ્વીના વાતાવરણની બહાર રહેલા સમગ્ર બ્રહ્માંડ અને તેમાં રહેલી તમામ આકાશીય વસ્તુઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. જો આપણે આ વિજ્ઞાનને એકદમ સરળ શબ્દોમાં સમજવું હોય તો રોજિંદા જીવનમાં આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, તારા, વિવિધ ગ્રહો, નક્ષત્રો અને આકાશ ગંગા ઉપરાંત અંતરિક્ષમાં છુપાયેલા ધૂમકેતુ અને બ્લેક હોલ જેવા અત્યંત રહસ્યમય પદાર્થો વિશે વૈજ્ઞાનિક રીતે સચોટ જાણકારી મેળવવી એટલે જ ખગોળશાસ્ત્ર. આ વિજ્ઞાન પૃથ્વી પરની સૌથી જૂની પ્રાકૃતિક વિદ્યાઓમાંથી એક ગણાય છે, કારણ કે મનુષ્યએ પૃથ્વી પર સમજણ મેળવવાની શરૂઆત કરી ત્યારથી જ તે આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરતો આવ્યો છે. બ્રહ્માંડના આ વિશાળ અને અગણિત રહસ્યોને વધુ સારી રીતે સમજી શકાય તે માટે ખગોળશાસ્ત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે અવલોકન ખગોળશાસ્ત્ર અને બીજું છે સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર. આ બંને શાખાઓ પરસ્પર જોડાઈને કામ કરે છે, જેમાં અવલોકન ખગોળશાસ્ત્ર અંતર્ગત વૈજ્ઞાનિકો અત્યાધુનિક ટેલિસ્કોપ, સ્પેસ સેટેલાઇટ અને વિવિધ આધુનિક ઉપકરણોની મદદથી આકાશી પદાર્થોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરે છે અને તેનાથી જોડાયેલો મહત્વનો ડેટા એકત્રિત કરે છે. બીજી તરફ સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્રમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતના અટપટા નિયમોનો ઉપયોગ કરીને આકાશી પદાર્થોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેમનું આયુષ્ય કેટલું છે અને બ્રહ્માંડના ક્રમિક વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના વિવિધ વૈજ્ઞાનિક મોડલ તૈયાર કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે કોઈ ઘડિયાળ કે કેલેન્ડર ન હતા ત્યારે માનવીઓ આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓની બદલાતી ગતિ અને તેમની દિશા જોઈને જ દિવસ, રાત, મહિના, વર્ષ અને બદલાતી ઋતુઓની ચોક્કસ ગણતરી કરતા હતા. આ જ આકાશી ગણતરીઓના આધારે પૃથ્વી પર ખેતીની વૈજ્ઞાનિક શરૂઆત થઈ શકી, કારણ કે વાવણી અને લણણી માટે ઋતુઓનું જ્ઞાન અનિવાર્ય હતું. આ જ્ઞાનના આધારે જ સમય અને કેલેન્ડરનું નિર્માણ થયું અને વિભાજન કરવામાં આવ્યું. એટલું જ નહીં, પ્રાચીન સમયમાં સમુદ્રમાં લાંબી મુસાફરી કરનારા નાવિકો પણ રાત્રિના સમયે ધ્રુવ તારા અને અન્ય નક્ષત્રોની સ્થિતિ જોઈને જ દરિયાની વચ્ચે સાચી દિશા શોધતા હતા. યુવા મિત્રો, ખગોળશાસ્ત્ર એ માત્ર આકાશના તારાઓને ગણવાનું વિજ્ઞાન નથી, પરંતુ તે આપણી સભ્યતાનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય છે. આપણે ભલે પૃથ્વીના એક વિશાળ નાના ખૂણામાં રહેતા હોઈએ, પણ આપણે એક વિશાળ અને અદ્ભુત બ્રહ્માંડનો હિસ્સો છીએ.
જેમ જેમ ખગોળશાસ્ત્ર આગળ વધશે તેમ તેમ માનવજાત અંતરિક્ષના એવા રહસ્ય

સમસ્યો ઉકેલતી રહેશે જે આજે પણ આપણા માટે એક સપના સમાન છે. આ સુંદર વાતની સાથે યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ચલતી કા નામ ગાડીનું ગીત એક લડકી ભીગી ભાગી સી, જેને સ્વરબદ્ધ કર્યું છે કિશોર કુમારે, જેનું લેખન કર્યું છે મજરૂહ સુલતાનપુરીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે સચિન દેવબર્મને. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. શું તમે ક્યારેય એવા દેશ વિશે સાંભળ્યું છે જ્યાં ભગવાન રામનું રાજ ચાલતું હોય, અથવા એક એવું શહેર જ્યાં માણસો કરતાં પૂતળાઓની વસ્તી વધારે હોય? આપણી પૃથ્વી પર આવી અનેક અકલ્પનીય અને રહસ્યમય જગ્યાઓ આવેલી છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. યુવા મિત્રો, આજે આપણે વિશ્વના એવા જ કેટલાક અનોખા શહેર, તેમની અજીબ પરંપરાઓ અને ભારત સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ વિશે વિગતવાર જાણીશું, જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય. સૌપ્રથમ વાત અમેરિકાની. અમેરિકામાં રામરાજ્ય નામનો એક દેશ આવેલો છે. તેના વડા ટોની નાદાર છે અને તેમને રામ તરીકે સંબોધવામાં આવે છે. યુરોપ અમેરિકામાં કોઈ એનજીઓ પોતાના સત્કારીઓથી જો સરકારને પ્રભાવિત કરે તો સરકાર એક શહેરને દેશ વસાવવાની પરવાનગી આપી શકે છે, અને સરકારને એવી વિનંતી કરે કે તે કોઈ શહેરને દેશ તરીકે જાહેર કરે તો સરકાર એ વાતને સ્વીકારે છે, તેનો સકારાત્મક પ્રતિભાવ આપે છે. આ જ બાબતના કારણે અમેરિકામાં રામરાજ્યની સ્થાપના થઈ. બન્યું એવું કે આધ્યાત્મિક ગુરુ મહર્ષિ યોગીએ સ્વિટ્ઝર્લેન્ડમાં આવો એક દેશ વસાવ્યો હતો. તેનો વિસ્તાર કરવા માટે અમેરિકામાં આયોવા રાજ્યમાં ઈસવીસન 2000માં કોન્સેન્ટ્રિયમ ઓફ એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશન્સ નામનો દેશ વસાવ્યો. તેને મહર્ષિ વૈદિક સિટી નામ આપવામાં આવ્યું હતું. તેમાં રહેનારા લોકો આ દેશને બોર્ડરલેસ હિન્દુ કન્ટ્રી એટલે કે રામરાજ્ય કહે છે. 2001થી ચાલતા રામરાજ્યના ચલણનું નામ પણ રામ છે. તે અમેરિકાના અનેક રાજ્યોમાં અને નેધરલેન્ડમાં અધિકૃત બોન્ડ સ્વરૂપે ચલણ તરીકે માન્ય છે. એક રામનો વિનિમય દર $10 તથા 10 યુરો છે. યુવા મિત્રો, એ જ રીતે હવે એક નવી વાત કરીએ. શું તમે જાણો છો કે ગુજરાતમાં રામાયણ અને મહાભારત નામના 2 ગામ વસે છે? જી હા યુવા મિત્રો, ગુજરાતમાં અમદાવાદથી 100 કિલોમીટર અને હિંમતનગરથી 34 કિલોમીટર દૂર પર્વતીય વિસ્તારમાં રામાયણ અને મહાભારત

ગામના બે ગામ આવેલા છે. હાથમતી નદી પર બંધ બનાવવામાં આવ્યો, તેના કારણે પ્રતાપગઢ ગામ ડૂબી ગયું. ગામના લોકોને બે તબક્કે પુનઃ સ્થાપન કરવામાં આવ્યું. એક તબક્કો વસી રહ્યો હતો ત્યારે રામાયણ સિરિયલ ચાલતી હતી, તેથી ગામના લોકોએ ભેગા મળીને ગામનું નામ રામાયણ રાખ્યું. બીજા તબક્કાના પુનર્વસન વખતે મહાભારત સિરિયલ ચાલતી હતી, તો ગામ લોકોએ સર્વાનુમતે ગામનું નામ મહાભારત રાખ્યું. ખુશીની વાત એ છે કે બંને ગામોમાં 75% વસ્તી અન્ય ધર્મની છે. હિન્દુ ધર્મની વસ્તી માત્ર 25% છે, છતાં પણ બધા લોકો હળીમળીને રહે છે. એ જ તો છે ભારતની સાચી નિશાની, કે જ્યાં ધાર્મિક સહિષ્ણુતા જોવા મળે છે. અને ગુજરાતના બંને ગામો ધાર્મિક સહિષ્ણુતાનું સાચું ઉદાહરણ છે. યુવા મિત્રો, આજે પણ કોઈ ગુફામાં પોતાનું જીવન જીવતું હોય તો તમે તેને શું કહેશો? આધુનિક વ્યક્તિ કે પ્રાચીન વ્યક્તિ? આફ્રિકાના ઉત્તર છેડે આવેલા ઇટલીથી પશ્ચિમે આવેલું ટ્યુનેશિયા નામનો એક દેશ છે. તેની દક્ષિણ સરહદે મટમટા શહેર આવેલું છે. આરબોની વસ્તી ધરાવતું આ શહેર ગુફાવાસી છે. અહીંના લોકો માને છે કે પ્રાચીન સમયમાં વડવાઓ ગુફામાં વસતા હતા, એ જ આદર્શ પદ્ધતિ હતી તેને ચાલુ રાખવા શહેરના બધા જ ઘરમાં ગુફા બનાવવામાં આવી છે. અહીંના લોકો ખૂબ જ સહજતાથી ગુફાના ઘરોમાં રહે છે, ગુફા દુકાનોમાંથી ખરીદી કરે છે અને સાદગીભર્યું જીવન જીવે છે. એવી જ રીતે જાપાનમાં પણ એક પૂતળાઓનું શહેર આવેલું છે. જાપાનના નાગોરો શહેરમાં માણસો કરતા પૂતળાઓ વધારે છે. એક સમયે ધમધમતું શહેર હવે માત્ર 35 માણસોનું જ બનેલું છે. શેરીઓ બજારો વેરાન થઈ ગયા છે, શહેર બેકાર લાગવા માંડ્યું છે. ત્યારે અયાનો સ્યુકીમી નામની મહિલાએ શહેરની શેરીઓના બાંકડે અને બજારોમાં માણસોના પૂતળા બનાવીને મૂકવા માંડ્યા. જોત જોતામાં તેણે 350 પૂતળા ગોઠવી દીધા. આજે 65 વર્ષની અયાનોના પૂતળાઓએ શહેરને જીવંત બનાવી દીધું છે. કુદરતની કરામાત હોય કે માણસની અનોખી વિચારસરણી, આ તમામ શહેરો સાબિત કરે છે કે દુનિયા કેટલી વિવિધતાઓથી ભરેલી છે. આ બધાની વચ્ચે ગુજરાતના રામાયણ અને મહાભારત ગામોમાં જોવા મળતી કોમી એકતા આપણા દિલને જીતી લે છે. આવી અદ્ભુત અને અજાણી વાતો જ આપણી દુનિયાને વધુ રસપ્રદ બનાવે છે. યુવા મિત્રો, આજે સમગ્ર વિશ્વ જ્યારે પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતના વિકલ્પ તરીકે એક નવો સૂર્યોદય થયો છે, જેને આપણે રિન્યુએબલ એનર્જી તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીને બચાવવા અને માનવજાતને સતત ધબકતી રાખવા માટે આ ઉર્જા શા માટે આપણી સૌથી મોટી જરૂરિયાત છે તે ચાલો વિગતવાર સમજીએ. રિન્યુએબલ એનર્જી એટલે કે એવી ઉર્જા જે કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે, જે ક્યારેય ખતમ થતી જ નથી અને જેનું સતત કુદરતી રીતે પુનઃનિર્માણ થતું રહે છે. ગુજરાતી ભાષામાં તેને પુનઃપ્રાપ્ય ઉર્જા અથવા અક્ષય ઉર્જા કહેવામાં આવે છે. બીજી તરફ આપણી પાસે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા પરંપરાગત બળતણ છે, જે અત્યંત મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં ગમે ત્યારે ખૂટી જશે. આ પરંપરાગત બળતણની સરખામણીમાં રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત્ર તદ્દન અમર્યાદિત છે, જે ક્યારેય ખૂટવાના નથી. આ અક્ષય ઉર્જાના તમામ પ્રકારોમાં સૂર્યપ્રકાશમાંથી મળતી સૌર ઉર્જા એ મુખ્ય સ્ત્રોત્ર માનવામાં આવે છે. કુદરતી ઉર્જા મેળવવા માટે આપણી પાસે અત્યારે અદ્ભુત ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેમાં સૂર્યપ્રકાશમાંથી સોલાર પેનલ દ્વારા સીધી વીજળી મેળવવામાં આવે છે. ભારત જેવા ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા દેશમાં આ સૌર સ્ત્રોત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ છીએ. સૂર્ય ઉપરાંત પવન પણ ઉર્જાનો મોટો સ્ત્રોત છે, જે વિશાળ પવનચક્કીઓ દ્વારા પવનની ગતિનું ઉર્જામાં રૂપાંતર થાય છે અને ઉર્જાનું વીજળીમાં રૂપાંતર કરવામાં આવે છે. ગુજરાતના લાંબા દરિયાકાંઠાના વિસ્તારો આ પવન ઉર્જા મેળવવા માટેના સૌથી ઉત્તમ અને જીવંત ઉદાહરણો છે, જ્યાં પવનચક્કીઓ દ્વારા મોટા પાયે વીજ ઉત્પાદન થાય છે. યુવા મિત્રો, રિન્યુએબલ એનર્જી એ માત્ર વિજ્ઞાનની કોઈ નવી શોધ નથી, પરંતુ પૃથ્વી અને માનવજાતના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની એક મજબૂત ઢાલ છે. આવનારી ભવિષ્યની પેઢી સુરક્ષિત રહે,
શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે અને પૃથ્વી લીલીછમ રહે તે માટે

હવે પરંપરાગત ઈંધણ છોડીને આ સ્વચ્છ ઉર્જા એટલે કે ગ્રીન એનર્જીને અપનાવવી એ આપણા સૌ માટે અનિવાર્ય અને પવિત્ર ફરજ બની ગઈ છે. આ સુંદર વિચારની સાથે હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ યે બારિશ એનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે નિખિલ આરે. આ ગીતનું લેખન કર્યું છે નેશુ સલુજા અને સંકેત મિશ્રાએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે મૃણમોહી શર્માએ. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહ પ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, સાંજના 7 થયા છે. સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું આદનાન સામીને.
1: ગુજરે જો મેરે ઘર સે તો રુક જા.

અજ્ઞાન સ્વામી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 19 આરોપીની ધરપકડ. 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું. મથુરા વૃંદાવનથી તૈયાર કરાયેલા મુગટ, વાઘા અને આભૂષણ ભગવાનને અર્પણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 17 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે રાત્રે અમદાવાદ પહોંચશે. આવતીકાલે તેઓ અમદાવાદમાં મહાનગરપાલિકા, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના અંદાજે 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ વિવિધ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર સભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં એએમસી પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં એનડીડીબી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. ઉપરાંત શ્રી શાહ પ્રહલાદનગર વિસ્તારમાં એબીવીપીના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેક ટુ સ્કૂલ મિશન હેઠળ બનાસકાંઠાની શાળામાં પુનઃ પ્રવેશ મેળવનારા 12 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. શ્રી પટેલે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવ અને ભવિષ્યની તેમની આશાઓ અંગે માહિતી મેળવી હતી. શ્રી પટેલે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓને શિક્ષિત બનવું ઘણું જરૂરી હોવા પર ભાર આપ્યો. આ અંગે એક વિદ્યાર્થીની આશા ભીલનો પ્રતિભાવ સાંભળીએ.

0: હું 8 ભણીને અભ્યાસ છોડી દીધો હતો, એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી. અને હવે હું મારી બહેનોને, અમારી પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. અને અમારા છાપી વડાલા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે અને અમારે સ્કૂલ સારી ગમે છે. અમને ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને અમને સમજાવીને ગયા. અમે હવે દરરોજ સ્કૂલમાં જઈશ.
1: ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઓપરેશન મ્યુલહન્ટ 2.0 હેઠળ 19 આરોપીની ધરપકડ કરવામાં આવી. 21 રાજ્યમાં નોંધાયેલા 146 સાયબર ગુનાઓમાં આ તમામ આરોપીઓની સંડોવણી હોવાનું જણાયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો થયો હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાત કી ટીમને અલગ અલગ 5 ગુનાઓ મેં 19 જીતને આરોપીઓ કો ગિરફ્ત મેં લિયા હૈ, જિસમે સબસે બડા સુરત કા મોડ્યુલ હૈ, જિસમે 7 આરોપીઓ કો પકડા હૈ. ઇન્હોને 3 ફર્જી પીડિયા ખોલ રખી થી, જિસકે જરિયે યે લોગ ટ્રાન્ઝેક્શન કરતે થે. ઇસ કેસ કે તહત ઉન્હોને અબ તક 116 કરોડ સે જ્યાદા કે સાયબર ક્રાઇમ કે ટ્રાન્ઝેક્શન કિયે હૈ, જિસમે 146 સે જ્યાદા ઓફેન્સિસ ડિટેક્ટ હો રહે હૈ.
1: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર 12 વર્ષના બાળક પર હુમલો કરનારા સિંહને પકડી પડાયો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું હતું કે આ ઘટના બાદ ત્રણેય સિંહને બેભાન કરીને પકડી લેવાયા છે. રાજ્યમાં લોકો પર સિંહોના હુમલા અને સિંહોની પ્રકૃતિમાં આવેલા બદલાવ અંગે અભ્યાસ કરવા ભારતીય વન્યજીવન સંસ્થાને જણાવાયું હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
3: વર્ષોથી આ ગિરનાર પર અનેક શ્રદ્ધાળુઓ જોયા છે, પણ ક્યારે હ્યુમન કોન્ફ્લિક્ટ સિંહ દ્વારા થયું હોય એવી આ પહેલી ઘટના છે. જે રીતે ઘટના ઘટી છે એ રીતે બાળકના મૃત્યુ પછી 3 લાયન, એટલે કે 2 લાયન સિંહ છે અને 1 સિંહણ છે, એમ 3 લોકોનો ટેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ.
1: અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા મામલે પકડાયેલા 2 લોકોએ તેઓ સિંહોની ઉશ્કેરણી કરવા જ ગયા હોવાની કબૂલાત કરી છે. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં તેમણે પુરાવાનો નાશ કરવા મોબાઈલ ડેટા ડિલીટ કર્યો હોવાનું પણ ખુલ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના રોજગાર મેળામાં 45 યુવાનોની પ્રાથમિક પસંદગી થઈ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ટેક મહિન્દ્રા કંપની ખાતે યોજાયેલા રોજગાર મેળામાં 50 જગ્યા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ. તેમાં કસ્ટમ સપોર્ટ એસોસિએટના પદ માટે 67 જેટલા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપતા 45 ઉમેદવારની પસંદગી થઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ખનન કરતા 3 ડમ્પરને ઝડપી લેવાયા. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે તપાસ દરમિયાન મૂડી તાલુકામાંથી બ્લેક ટ્રેપ ભરેલા 90 લાખ રૂપિયાની કિંમતના 3 વાહન કબજે કરાયા છે. તેમાં નિયત ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં સામાનનું પરિવહન થતું હોવાનું જણાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ. જૂનાગઢ નજીકના મજેવાડી ગામ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે બનાસકાંઠાનો એક પરિવાર તેમના સ્વજનના અસ્થિ વિસર્જન માટે સોમનાથ મંદિરે જઈ રહ્યો હતો. દરમિયાન વહેલી સવારે મજેવડી ગામ પાસે બંધ ટ્રક સાથે તેમનું વાહન અથડાતા એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે અને 2 લોકોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે 2 ઇજાગ્રસ્ત જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં આજે સરસપુરમાં ભગવાનના મામેરાની પરંપરાનું ભવ્ય આયોજન કરાતા ભક્તોએ મામેરાના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ. દરમિયાન સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
4: અમદાવાદમાં પવિત્ર રથયાત્રા નિમિત્તે સરસપુરની વાસણસેરી અને ભગવાન જગન્નાથના પ્રાચીન જૂના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યા સ્થિત રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું ભવ્ય આયોજન કરાયું. શુભ દેવસૈની 11 ના પાવન અવસર

0: લાખેણામાં મેરાના ભવ્ય દર્શન યોજાયા. ભગવાન જગન્નાથજી ને મથુરા વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયેલો વિશેષ મુગટ તેમજ સુંદર કલાત્મક વાઘા અને આભૂષણ અર્પણ કરાયા છે. જ્યારે ભગવાનના બહેન સુભદ્રાજીને રાણી રંગના વાઘા સાથે પાર્વતી શૃંગાર, નથ, સોના ચાંદીના આભૂષણ અર્પણ કરાયા. ઉપરાંત ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ ભગવાન બલરામજી માટે ભેટ સ્વરૂપે હળ સમર્પિત કરાયું હતું. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી આગામી 17 તારીખ સુધી છૂટાછવાયા સ્થળ પર વરસાદની આગાહી છે. દરમિયાન આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશર યાદવે જણાવ્યું.
2: गुजरात रीजन में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ से ही सौराष्ट्र रीजन में भी आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए और कल के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 40-50 और साथ में जो गस्ती विंड होगी 60 किलोमीटर/आवर के आसपास रहने का पूर्वानुमान है.
1: રાજ્યભરમાં 2 દિવસના વિરામ બાદ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ નોંધાયો. વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે 62મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ISSF મહિલા ઓપન 50 મીટર ફ્રીસ્ટાઇલ શ્રેણીમાં રાજ્યના શ્રેષ્ઠ રાઇફલ નિશાનેબાજો સાથે મુકાબલો કરીને તેમણે આ સિદ્ધિ મેળવી છે. રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ઉત્તમ સ્કોર સાથે રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થઈ તેમણે 4 વર્ષ સતત રાષ્ટ્રીય વિખ્યાત નિશાનેબાજ તરીકે માન્યતા મેળવી છે. અગાઉ અનેક સ્પર્ધામાં તેમણે રજત ચંદ્રક પણ જીત્યો છે. રાજ્યના 5 ફૂટબોલ રેફરી વિલિયમ જે કોશી, જાર્વિસ મેકવાન, કુમાર પિલ્લઈ, પ્રતિક બજાજ અને ફિફા રેફરી રચના કામાણીની આવતા વર્ષે અખિલ ભારતીય ફૂટબોલ મહામંડળ AIFFની મોટી ટુર્નામેન્ટમાં રેફરી તરીકે પસંદગી થઈ. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠનના આ તમામ રેફરીએ મધ્યપ્રદેશમાં AIFF દ્વારા લેવાયેલી શ્રેણી 1ની વાર્ષિક સ્વાસ્થ્ય કસોટી પાસ કરી છે. હવે તેઓ આગામી દિવસોમાં યોજાનારી AIFFની ઇન્ડિયન સુપર લીગ, ડુરાન્ટ કપ, આઈ લીગ, સંતોષ ટ્રોફી વગેરે જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રેફરીની ભૂમિકા ભજવશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કટોસણ રોડ, બહુચરાજી, રણુજ, બ્રોડગેજ રેલખંડનું સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરાયું. 120 કિલોમીટર/કલાકની ઝડપે ટ્રેનની ઝડપ માપવામાં આવી હતી. રેલવે સુરક્ષા કમિશનર દ્વારા કરાયેલા નિરીક્ષણ દરમિયાન ટ્રેકની ગુણવત્તા, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, બ્રિજ અને અન્ય તમામ સુરક્ષા ધોરણોની તપાસ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 19 આરોપીની ધરપકડ. 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરૂ ભરાયું. મથુરા વૃંદાવનથી તૈયાર કરાયેલા મુગટ, વાઘા અને આભૂષણ ભગવાનને અર્પણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 17 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: ભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ
2: રામ રામ રામ.
3: એ સૌને જાજા કરીને રામ રામ. મિત્રો, એક કલ્પના કરો કે આપણે બસમાં મુસાફરી કરવી છે અને બસ છે ને એમાં 25 સીટ છે, મુસાફરો જાણે કે 20 છે એવું રાખીએ. તો આપણને બધાને ખબર છે કે ભાઈ બધાને બેસવાની જગ્યા બહુ સરસ રીતે મળી જશે અને એવું થશે કે ઉલટાની 5 સીટ છે ને એ તો વધી જશે. પણ હવે એનાથી ઊંધી કલ્પના કરો કે 25 સીટવાળી બસમાં 30 મુસાફરો છે તો શું થશે? તો એવું થશે કે આ વધેલા જે 5 મુસાફરો છે ને એણે કંઈક ને કંઈક એડજસ્ટમેન્ટ કરતા રહેવું પડશે. બસ કંઈક આવી જ વાત મોટા પ્રમાણમાં આપણા દેશમાં અને આપણી સાથે બની રહી છે. વિશ્વની કુલ જમીનમાંથી ભારત પાસે જમીનનો માત્ર 2.4% ભાગ છે અને એની સામે અધધ કહી શકાય એટલી વસ્તી છે. તો જેમ ભારતમાં વસ્તી વધારો એ સમસ્યા છે, એમ કેટલાક દેશોમાં ઓછી વસ્તીની સમસ્યા છે. વસ્તી વધુ હોય તો અને વસ્તી ઓછી હોય તો સમાજ જીવન, આર્થિક બાબતો કે પછી સાંસ્કૃતિક રીતે તેનો શો પ્રભાવ પડે છે એ જાણવા આજે આપણે ગામના ચોરે ભેગા થયા છીએ. આજે આપણી સાથે સાલ પીપળિયા ગામના, કે જે પડોદરી તાલુકામાં આવેલું છે, ત્યાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર અપૂર્વભાઈ ત્રિવેદી હાજર છે અને એ આપણને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કઈ રીતે આપણે વસ્તી વિશે વિચારણા કરવી જોઈએ એના માટે વાતચીત કરવા હાજર થયા છે. તો સૌ પ્રથમ તો આપણે એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ રામ રામ રામ રામ.
4: રામ રામ સૌને, રામ રામ.
3: ત્રિવેદી સાહેબ, સૌથી પહેલા તો અમને એ જણાવો કે આ વિશ્વ વસ્તી દિવસ શું છે અને શું એના માટે કોઈ થીમ પણ હોય છે?
4: ચોક્કસ. વિશ્વ વસ્તી દિવસ 1987માં વિશ્વની વસ્તી 5 અબજ સુધી પહોંચી હતી. આ ઘટનાને 5 બિલિયન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1989થી વિશ્વ વસ્તી દિવસની શરૂઆત કરવામાં આવી.
3: બરાબર.
4: વિશ્વ વસ્તી દિવસનો મુખ્ય હેતુ લોકોમાં વસ્તી સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. તેમાં ખાસ કરીને માતા અને બાળકોનું આરોગ્ય, મહિલા સશક્તિકરણ, લિંગ સમાનતા, કિશોર અને યુવાનોનું આરોગ્ય, પરિવાર નિયોજન, પ્રજનન અધિકારો જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે અને આ કારણે જ દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ વિશ્વ વસ્તી દિવસની થીમ રાખવામાં આવી છે અને આ વખતની થીમ છે યુવાનોને તેમની ઈચ્છા મુજબનું પરિવાર રચવા માટે સશક્ત બનાવીએ. આ થીમ ખૂબ વિચારીને રાખવામાં આવી છે. આજનું ભારત એ યુવાઓનો દેશ છે. ભારતની કુલ વસ્તીના 65% લોકો 35 વર્ષથી નીચેની ઉંમરના છે અને 40% લોકો 15-35 વર્ષના વયજૂથના, એટલે કે યુવા છે. આજનું યુવાધન ખૂબ વિચારશીલ અને પ્રગતિશીલ છે. તેઓ પરિવાર અને ભવિષ્યના આયોજન વિશે ચોક્કસ વિચારો ધરાવે છે. તેમના સંદર્ભમાં વસ્તી વિષયક મુદ્દાઓને રજૂ કરવા અને તેઓ ભવિષ્યની જે દુનિયા રચવા માગે છે તે માટે તેમને સક્ષમ બનાવવા માટે આ થીમ રાખવામાં આવી છે.
3: પણ સાહેબ, પ્રશ્ન એ થાય કે વધતી જતી વસ્તીની આપણે ચિંતા શું કામ કરવી જોઈએ?
4: સૌને એવું લાગે કે વસ્તી વધારે હોય તો એ શક્તિ બને, તો આપણે શું કામ એને પડકાર માંગીએ છીએ? પણ વધતી વસ્તી એ દેશની શક્તિ તો છે, પણ સાથે સાથે દેશ માટે સૌથી મોટો પડકાર પણ છે. જો વસ્તી સ્વસ્થ, શિક્ષિત, કુશળ અને ઉત્પાદક હોય તો તે દેશના વિકાસમાં મોટું યોગદાન આપે છે. પરંતુ જો વસ્તી વૃદ્ધિ ઉપલબ્ધ સંસાધનો કરતાં વધુ ઝડપથી વધે તો શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પાણી, રહેઠાણ અને પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોમાં મુશ્કેલીઓ ઊભી થાય છે.
3: બરાબર.
4: આપણા દેશના સંદર્ભમાં જ્યાં સંસાધનો સીમિત છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ ઝડપી છે, આવી પરિસ્થિતિમાં બેરોજગારી

0: બેરોજગારી, ગરીબી, રહેઠાણની ઉપલબ્ધતા ના થવી જેવા પડકારો સાથે લોકોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે આહાર, પાણી, આરોગ્યની સુવિધાઓની ઉપલબ્ધતા ના થવી કે ઓછી ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળવી જેવા પડકારો આવી શકે છે.
1: હવે જો આપણે આપણા દેશના સંદર્ભમાં વાત કરીએ તો જે વસ્તી છે અને એની સાથે જે પડકારો જોડાયેલા છે એમાં વિશ્વમાં ભારત કઈ જગ્યાએ છે?
0: આજે વિશ્વની વસ્તી 8 અબજથી વધુ છે અને ભારત હાલમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારતની અંદાજિત વસ્તી 146 કરોડની છે. વિશ્વની કુલ વસ્તીનો લગભગ 70% હિસ્સો માત્ર ભારતનો છે. આ આંકડો આપણને ગૌરવ પણ અપાવે કારણ કે આપણા પાસે વિશાળ માનવ શક્તિ છે.
1: ચોક્કસ.
0: પરંતુ તેની સાથે સાથે એ વિશાળ જનસમુદાયની સંભાળ લેવાની જવાબદારી પણ વધારે છે. એક સમય એવો હતો કે ભારતમાં એક મહિલાના સરેરાશ 6 જેટલા બાળકો થતા હતા, પરંતુ શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને પરિવાર નિયોજનના વ્યાપક પ્રસારને કારણે આજે દેશમાં કુલ પ્રજનન દર એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ 2 સુધી ઘટ્યો છે.
1: બરાબર.
0: જે રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી રેટ 2.1 કરતાં પણ ઓછો છે. આ ભારત માટે એક મહત્વની સિદ્ધિ છે. ગુજરાત રાજ્યમાં પણ પરિવાર નિયોજન કાર્યક્રમના સારા પરિણામો જોવા મળ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 મુજબ ગુજરાતનો ટોટલ ફર્ટિલિટી રેટ 1.9 છે, જે રિપ્લેસમેન્ટ લેવલ કરતાં ઓછો છે. એટલે કે ગુજરાતમાં સરેરાશ એક મહિલા પોતાના જીવનકાળમાં લગભગ 2 કરતાં ઓછા બાળકોને જન્મ આપે છે.
1: અને જો ગ્રામ્ય ભારતની વાત કરીએ તો ગ્રામ્ય ભારત આમાં ક્યાં આવે છે?
0: ભારત ગામડાઓનો દેશ છે. આજે પણ દેશની આશરે 65% વસ્તી છે એ ગામડામાં રહે છે. ગુજરાત રાજ્યએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. આપણો રાજકોટ જિલ્લો પણ વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક પડકારો હજુ જોવા મળે છે, જેમ કે વહેલા લગ્ન થવા, વહેલી ઉંમરે માતૃત્વ ધારણ કરવું, સંતાનો વચ્ચે ઓછું અંતર, પરિવાર નિયોજન વિશે અધૂરી માહિતી, કેટલીક સામાજિક ગેરમાન્યતાઓ. આ બાબતો માતા અને બાળકના આરોગ્ય પર સીધી અસર કરે છે. ગુજરાતમાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ટોટલ ફર્ટિલિટી રેટ શહેરી વિસ્તારો કરતાં થોડો વધુ છે.
1: બરાબર.
0: તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ગ્રામ્ય ગુજરાતમાં ટોટલ ફર્ટિલિટી રેટ લગભગ 2 છે, જ્યારે શહેરી વિસ્તારમાં તે લગભગ 1.7 છે. આથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારમાં પરિવારોમાં પરિવાર નિયોજન સેવાઓની વધુ જરૂરિયાત છે.
1: સાહેબ, ઘણી વખત એવું છે ને કે આપણે આ જ્યારે વસ્તી વધારાની સમસ્યાની વાત કરવા બેસીએ છીએ તો અકબર ને બિરબલની વાર્તા યાદ આવી કે બધા દૂધ રેડવાના છે તો હું પાણી રેડું તો શું વાંધો છે. એટલે આપણને જ્યાં સુધી રોજિંદા જીવન ઉપર એની અસર નથી દેખાતી ને ત્યાં સુધી આપણે ગંભીરતાથી સમસ્યાને લેતા નથી. તો અમારા મિત્રોને થોડું એ જણાવો કે વધતી જતી વસ્તી છે એ આપણા રોજિંદા જીવન ઉપર કેવી અસર પાડે છે.
0: ચોક્કસ. આપણે અમુક મુદ્દાઓને લઈને જ આ વાતને સમજીએ. પહેલી વાત કરીએ ખેતી લાયક જમીનની. ખેતી માટે ઉપલબ્ધ જમીન મર્યાદિત છે. જ્યારે પરિવારમાં સભ્યો વધે ત્યારે જમીનના નાના નાના ભાગ થાય, પરિણામે ખેતીની આવક ઘટે છે, જેના પરિણામે ખેતી પર નિર્ભર પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા સક્ષમ રહેતા નથી, જેથી તેઓ ખેતી છોડી દેશે અને રોજગારના અન્ય વિકલ્પોની શોધ કરશે. આ ઉપરાંત વધતી વસ્તીનો સમાવેશ કરવા રહેઠાણ માટે વધુ જમીનની જરૂરિયાત ઊભી થશે. સરવાળે દેશના ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થશે. બીજી વાત કરીએ પાણીની સમસ્યા. સૌરાષ્ટ્ર વિસ્તાર ખાસ કરીને પાણીની અછત માટે જાણીતો રહ્યો છે. વસ્તી વધે એટલે પાણીની માંગ પણ વધે. પીવાનું પાણી, ખેતી માટેનું પાણી અને ઔદ્યોગિક ઉપયોગ માટેનું પાણી બધા ઉપર દબાણ વધશે અને સરવાળે પાણીનો અછત ઊભી થશે. રોજગારીની પણ સમસ્યા ઊભી થશે. દર વર્ષે લાખો યુવાનો રોજગાર બજારમાં જોડાય છે. જો રોજગારીની તકો સમાન પ્રમાણમાં ન વધે તો વધતી વસ્તીના પ્રમાણમાં આપણે તમામ લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવી શકીશું નહીં અને તેથી બેરોજગારી વધશે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર પણ એનો ભાર પડશે. વસ્તી વધારે હોય ત્યારે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો પર વધુ ભાર પડે. આપણી પાસે સગવડો સીમિત છે અને લાભાર્થીઓ ખૂબ વધારે છે, જેથી આ સેવાઓની પહોંચ અને ગુણવત્તા ઉપર અસર
1: પડે છે. ચોક્કસ.
0: પર્યાવરણ પર પણ આ વસ્તીની અસર પડશે. વધુ વસ્તીના માટે રહેઠાણ લાયક જમીન ઉપલબ્ધ કરાવવા વૃક્ષોનું કાપકામ કરવું પડે છે, જેનાથી પ્રદૂષણમાં વધારો થાય છે. ઉપરાંત વધુ વસ્તીથી કચરાના ઉત્પાદનમાં પણ વધારો થાય છે.

0: સાથે કુદરતી સંસાધનોના ઉપયોગમાં પણ વધારો થાય છે, જે પર્યાવરણ પર મોટા પાયે અસર કરે છે. આ ઉપરાંત આ તમામ વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલ છે. એક વસ્તુ પર પડતો પ્રભાવ બીજી વસ્તુને અસર કરે છે અને સરવાળે મુશ્કેલીનું ચક્ર શરૂ થાય છે, જેમાંથી બહાર નીકળવું ખૂબ પડકારજનક બને છે.
1: એકદમ સાચી વાત છે. એટલે એક સમય હતો કે જ્યારે આપણા સમાજમાં એવી માન્યતા હતી કે ભાઈ મોટો બહોળો પરિવાર જે છે એ બહુ સારી વાત છે, કુટુંબનું મહત્વ આજે પણ એટલું જ છે. પણ તેમ છતાંય જો નાના પરિવારની આપણે વાત કરીએ તો નાના પરિવારનું મહત્વ શા માટે અથવા એ શા માટે જરૂરી, એના વિશે કંઈ કહેશો?
0: આ બહુ લોકપ્રિય સૂત્ર છે, આપણે બધાએ સાંભળ્યું છે કે નાનો પરિવાર સુખી પરિવાર. પરંતુ આ માત્ર સૂત્ર નથી, જીવનનો એક અનુભવ છે. નાના પરિવારમાં બાળકોને વધુ સારું શિક્ષણ મળે છે, સારું પોષણ મળે છે, માતાનું આરોગ્ય સારું રહે છે, આર્થિક બચત વધે છે અને જીવનની ગુણવત્તા સુધરે છે.
1: હા, અને આપણે જેમ વાત કરીએ એ રીતે કે પરિવાર નિયોજન કરવું પણ ખૂબ જરૂરી છે, તો આ પરિવાર નિયોજન શું છે?
0: પરિવાર નિયોજન શબ્દને એક વસ્તી ઘટાડા સાથે જોડી દેવામાં આવ્યો છે, પણ પરિવાર નિયોજન એટલે ફક્ત વસ્તી ઘટાડો નહીં. પરિવાર નિયોજન એટલે દંપતી દ્વારા પોતાની ઈચ્છા મુજબ સંતાન ક્યારે કરવું, કેટલા સંતાન રાખવા, બે સંતાન વચ્ચે કેટલું અંતર રાખવું તે અંગેનો જવાબદાર નિર્ણય. પરિવાર નિયોજન યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં અને યોગ્ય અંતર સાથે સંતાન પ્રાપ્તિ માટે મદદરૂપ બને છે.
1: તો પરિવાર નિયોજન કાર્યક્રમ જે છે એની થોડી માહિતી અમારા મિત્રોને પહોંચાડો.
0: આપણો ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ હતો જેણે 1952માં રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ શરૂ કર્યો.
1: અચ્છા
0: જી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ સમયે માતા મૃત્યુદર ઘટાડવો, બાળ મૃત્યુદર ઘટાડવો, માતા અને બાળકનું આરોગ્ય સુધારવું અને સુખી પરિવારનું નિર્માણ કરવું એ હતો. આ કાર્યક્રમ અંતર્ગત લગ્ન અને બાળક તથા બે બાળકો વચ્ચે સલામત અંતર રાખવા અને યોગ્ય સમયે સંતાન પ્રાપ્તિ કરવા માટે પરામર્શ સેવાઓ અને પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર બે સંતાન વચ્ચે પૂરતું અંતર રાખવાની ભલામણ કરે છે. ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર રાખવાથી માતાનું આરોગ્ય સુધરે છે, બાળકનો વિકાસ સારો થાય છે, ઓછા વજનના બાળકનો જન્મ ઘટે છે અને કુપોષણનું જોખમ પણ ઘટે છે.
1: એટલે આ આપણે એમ કહીએ ને કે એક રીતે તો જે ભવિષ્યની પેઢી આપણે તૈયાર કરી રહ્યા છીએ અથવા તો જે નાગરિક તૈયાર કરી રહ્યા છીએ એની જ સુખાકારી માટેનો આ આખો એ કાર્યક્રમ છે. તો અત્યારે રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ પરિવાર નિયોજનની કયા પ્રકારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે?
0: હાલ રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ ઘણી બધી પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને આ તમામ પદ્ધતિઓ સરકારી હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને આરોગ્ય કેન્દ્રોમાં મફત ઉપલબ્ધ છે. પદ્ધતિઓને વહેંચીને વાત કરીએ તો બિનકાયમી પદ્ધતિ એટલે કે જે ટેમ્પરરી મેથડ છે, કે જેમાં સૌથી પહેલી પદ્ધતિ આપણે લઈએ ગર્ભનિરોધક ગોળી, જે દૈનિક લેવાતી ગોળી છે અને યોગ્ય માર્ગદર્શન હેઠળ ઉપયોગ કરવામાં આવે તો પરિવાર નિયોજનનો અર્થ સારે છે. એ સિવાય છાયા નામની ગોળી આવે છે, જે સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી અસ્થાયી પદ્ધતિ છે. અઠવાડિયામાં 2 વખત અને 3 મહિના પછી અઠવાડિયામાં 1 જ વખત લેવી પડે છે. આ હોર્મોન વિનાની ગોળી છે, એટલે એનાથી કોઈ આડઅસર થતી નથી. એ ઉપરાંત કોન્ડોમ છે, જે સરળ, સુરક્ષિત, મફત ઉપલબ્ધ છે અને પરિવાર નિયોજન સાથે HIV સહિતના અન્ય ચેપથી પણ રક્ષણ આપે છે. અંતરા નામનું એક ઇન્જેક્શન પણ આવે છે, જે 3 મહિના સુધી અસરકારક રહે છે લીધા પછી, અને દર 3 મહિને 1 જ વાર લેવું જરૂરી હોય છે.
1: બરાબર.
0: અને જ્યારે પણ ફરીવાર ગર્ભાવસ્થા રાખવાની શક્યતા ઈચ્છા થાય ત્યારે આ ઇન્જેક્શન બંધ કરાના 6 થી 7 માસમાં ગર્ભાવસ્થા રહેવાની શક્યતા રહે છે. બિનકાયમી લાંબા ગાળાની પદ્ધતિ વિશે વાત કરીએ તો આંકડી એ બહુ જ પ્રચલિત પદ્ધતિ છે, જેને આપણે કોપર્ટી કહીએ છીએ. એ લાંબા ગાળાની સુરક્ષિત પદ્ધતિ છે અને 5 થી 10 વર્ષ સુધી અસરકારક રહે છે અને આંકડીને દૂર કરાવ્યા બાદ ફરીથી ગર્ભધારણ કરવા માટે તુરંત જ સક્ષમ બની શકાય છે. એ ઉપરાંત આંકડીને પ્રસૂતિ પછી તુરંત પણ મૂકવામાં આવે છે, જેને PPIUCD કહેવામાં આવે છે. આ પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે અને શરૂઆતથી જ રક્ષણ આપે છે, એટલે માતાનું આરોગ્ય જોખમમાં મૂક્યા વિના બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર જાળવવામાં મદદરૂપ થાય છે. કાયમી પદ્ધતિની વાત કરીએ તો પુરુષ નસબંધી ખૂબ જ સરળ, સલામત અને વાટકાપ વિનાની પદ્ધતિ છે અને તેનાથી પુરુષત્વ પર કોઈ અસર થતી નથી. એ ઉપરાંત સ્ત્રી નસબંધી પણ પરિવાર પૂર્ણ થયા બાદ અપનાવી શકાય છે અને સંપૂર્ણ સલામત છે અને ઓછા સમયમાં પૂર્ણ થાય છે અને એ દૂરબીનથી પણ કરવામાં આવે છે અને ખૂબ જ ઓછા ટાંકા સાથે.

0: એ ઓપરેશન છે એ કરવામાં આવે છે.
1: ઘણી બધી પદ્ધતિઓ અમલમાં હોવા છતાંય આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં નવી કોઈ પણ બાબત હોય એના માટે કોઈક ને કોઈક પ્રકારની ગેરમાન્યતા છે એ ફેલાયેલી હોય જ છે. તો પરિવાર નિયોજનની આ બધી પદ્ધતિઓ છે એની સાથે પણ અમુક ગેરમાન્યતાઓ જોડાયેલી છે કે જેનાથી લોકો એના તરફ આકર્ષાતા નથી અથવા એનો અમલ કરતા નથી. તો એ ગેરમાન્યતાઓ કઈ કઈ છે?
0: ગેરમાન્યતાઓમાં અમુક લોકો માને છે કે નસબંધીથી કમજોરી આવી જાય, અથવા કોપર્ટીથી ભારે નુકસાન થાય, વજન વધી જાય, માસિક સ્ત્રાવ વધુ આવે અને કમજોરી વધી જાય, ગોળીઓની કાયમી આડઅસર થાય. આ તમામ માન્યતાઓ વૈજ્ઞાનિક રીતે ખોટી છે.
1: અચ્છા.
0: કોઈ પણ પદ્ધતિની સામાન્ય આડઅસર હોય છે જે વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે, પરંતુ એક પણ પ્રકારની પદ્ધતિ ઉપરોક્ત પ્રકારની ગંભીર આડઅસરો કરતી નથી. આથી કોઈ પણ પદ્ધતિ અપનાવતા પહેલા આરોગ્ય કર્મચારીની સલાહ લેવી જોઈએ, જેથી સામાન્ય આડઅસરો પણ નિવારી શકાય. આનંદની વાત છે કે ભારતમાં ગર્ભ નિરોધક પદ્ધતિઓનો ઉપયોગ સતત વધી રહ્યો છે. નેશનલ ફેમિલિયલ સર્વે 5 મુજબ દેશમાં લગભગ 2/3 પરિણીત મહિલાઓ કોઈ ને કોઈ પરિવાર નિયોજન પદ્ધતિનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં પણ પરિવાર નિયોજન પદ્ધતિઓનો ઉપયોગ છેલ્લા દાયકામાં નોંધપાત્ર રીતે વધેલો છે.
1: પરિવાર નિયોજનની વાત જ્યારે થતી હોય ને ત્યારે એક અનમેટ નીડ એવો શબ્દ એમાં વપરાતો આપણે સાંભળીએ છીએ, તો આ શું છે એના વિશે થોડી વાત કરો.
0: બેન, ખૂબ સરસ પ્રશ્ન છે. આ એક ખૂબ મહત્વનો શબ્દ છે, અનમેટ નીડ ફોર ફેમિલી પ્લાનિંગ. એટલે એવી મહિલા કે દંપતી જે હાલમાં બાળક નથી ઈચ્છતા અથવા બાળકમાં અંતર જાળવવા પણ માંગે છે, પણ કોઈ પણ પ્રકારની પરિવાર નિયોજન પદ્ધતિનો ઉપયોગ કરતા નથી. આ સ્થિતિને અનમેટ નીડ કહીએ છીએ. નેશનલ ફેમિલી સર્વે 5 મુજબ ભારતમાં અનમેટ નીડ આશરે 9.4% છે. એટલે કે દર 100 માંથી લગભગ 9 થી 10 મહિલાઓને પરિવાર નિયોજનની જરૂરિયાત હોવા છતાં કોઈ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી. એના કારણો પણ છે, માહિતીનો અભાવ હોઈ શકે, ખોટી માન્યતાઓ હોઈ શકે, પરિવારનો વિરોધ હોઈ શકે, સામાજિક સંકોચ હોઈ શકે, અથવા સેવાઓની પહોંચ એમના સુધી ના પહોંચી હોય એ પણ હોઈ શકે. આ ઘટાડવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અનમેટ નીડ ઘટાડવાથી અનિચ્છનીય ગર્ભધારણ ઘટે છે, માતા મૃત્યુદર ઘટે છે, બાળકોનો મૃત્યુદર ઘટે છે, ગર્ભપાતની જરૂરિયાત ઘટાડે છે, પરિવાર નિયોજન કાર્યક્રમના યોગ્ય પરિણામો આપે છે અને વસ્તી નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અનમેટ નીડને આપણે ઘટાડી કઈ રીતે શકીએ? વસ્તી વિશે પડકારો વિશે આપણે જાગૃતિ લાવીએ અને સમાજને શિક્ષિત બનાવીએ અને તેમને પોતાની જવાબદારી વિશે જાગૃત બનાવીએ.
1: બરાબર.
0: પરિવાર નિયોજનની જુદી જુદી પદ્ધતિઓ વિશે લોકોને માહિતીગાર કરી યોગ્ય પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરીએ. લોકો પણ શરમ અને સંકોચ છોડી આ વિશે વાત કરતા થાય અને પરિવાર નિયોજનનો પ્રાથમિક અને પાયાની જરૂરિયાત તરીકે સમજે અને અપનાવે. ખાસ કરીને આજના યુવાઓ અને કિશોર કિશોરીઓને પણ આ અંગે પૂરતું શિક્ષણ પ્રદાન કરવું, જેથી તેઓ પોતાના નિર્ણયો સ્વબળે કરવા માટે સક્ષમ બને અને જે વિસ્તારો સુધી આ સેવાઓની પહોંચ નથી એ વિસ્તારો સુધી આપણે સેવાઓ પહોંચાડીએ. અને આરોગ્ય વિભાગના તમામ આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓ છે એ આ જ મુદ્દાઓ પર કાર્યરત કરી રહીને કામ કરી રહ્યા છે.
1: સાહેબ, આજે આપણે શરૂઆતમાં જેવી વાત કરી કે વિશ્વ વસ્તી દિવસની આ વખતની જે થીમ છે એમાં યુવાનોને ખાસ તો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, તો યુવાનોની ભૂમિકા વિશે આપનું શું કહેવું છે?
0: આ વર્ષનો મુખ્ય સંદેશ યુવાઓને સશક્ત બનાવવાનો છે.
1: બરાબર.
0: કારણ કે આજનો યુવા જે ભવિષ્યમાં પરિવાર શરૂ કરવા વિચારી રહ્યો હોય અને આજના સાંપ્રત સમયના પડકારો સાથે પોતાનો પરિવાર અંગે પણ ચિંતિત હોય, ત્યારે તેમને નિર્ણયો લેવા માટે સક્ષમ કરવા ખૂબ જ જરૂરી છે. યુવાનો શિક્ષણ પૂર્ણ કરે, યોગ્ય ઉંમરે લગ્ન કરે, પરિવાર અંગે જાણકારીપૂર્વક અને જવાબદારીપૂર્વક નિર્ણય લે અને આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરે, તો સમાજનો વિકાસ ઝડપી બને છે.
1: એટલે આપણે એવું કહી શકીએ કે યુવાનો જે છે એ મુખ્ય ધરીરૂપ છે કોઈ પણ સમાજ માટે. એમનું જેવું વર્તન હશે એની અસર સમાજના ભવિષ્ય ઉપર પડતી હશે. હવે આપણે વાત કરતા કરતા કાર્યક્રમના અંતિમ પડાવ સુધી તો પહોંચી ગયા છીએ, તો અમારા જે મિત્રો સાંભળી રહ્યા છે એમને તમે શું સંદેશ આપવા માંગશો?
0: રાજકોટ જિલ્લાના અને આપણા ગ્રામ્ય વિસ્તારના જે પણ પ્રિય ભાઈઓ અને બહેનો કાર્યક્રમ સાંભળી રહ્યા છે, સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સુખી પરિવાર માટે પરિવાર

નિયોજન અપનાવવું જરૂરી છે. સુરક્ષિત અને મજબૂત ભવિષ્ય તેના પર નિર્ભર કરે છે કે તમે આજે શું નિર્ણય લ્યો છો. તમારા નજીકના આરોગ્ય સબસેન્ટર, પીએચસી, સીએચસી, સરકારી હોસ્પિટલ પર પરિવાર નિયોજનની તમામ સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે તમે આશાબહેન અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી શકો છો. સૌ સાથે મળીને આપણા દેશને સશક્ત, પ્રગતિશીલ અને વિકસિત બનાવવામાં મદદરૂપ થઈએ અને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ચાલો આપણે સંકલ્પ કરીએ કે યોગ્ય ઉંમરે લગ્ન કરીશું, સંતાનો વચ્ચે પૂરતું અંતર રાખીશું, પરિવાર નિયોજન અંગે સાચી માહિતી મેળવીશું, માતા અને બાળકના આરોગ્યને પ્રાથમિકતા આપીશું. માત્ર વસ્તી ઘટાડવી એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે કે દરેક દંપતીને પોતાના પરિવાર અંગે સ્વતંત્ર અને જાણકારીપૂર્વક નિર્ણય લેવાનો અધિકાર મળે, દરેક ગર્ભધારણ ઈચ્છિત હોય અને દરેક બાળકને સ્વસ્થ જીવનની શરૂઆત મળે. આ જ વિશ્વ વસ્તી દિવસ 2026નો સાચો સંદેશ છે, કારણ કે નાનું

0: પ્રગતિશીલ અને વિકસિત બનાવવામાં મદદરૂપ થઈએ અને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ચાલો આપણે સંકલ્પ કરીએ કે યોગ્ય ઉંમરે લગ્ન કરીશું, સંતાનો વચ્ચે પૂરતું અંતર રાખીશું, પરિવાર નિયોજન અંગે સાચી માહિતી મેળવીશું, માતા અને બાળકના આરોગ્યને પ્રાથમિકતા આપીશું. માત્ર વસ્તી ઘટાડવી એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે કે દરેક દંપતીને પોતાના પરિવાર અંગે સ્વતંત્ર અને જાણકારીપૂર્વક નિર્ણય લેવાનો અધિકાર મળે, દરેક ગર્ભધારણ ઈચ્છિત હોય અને દરેક બાળકને સ્વસ્થ જીવનની શરૂઆત મળે. આ જ વિશ્વ વસ્તી દિવસ 2026નો સાચો સંદેશ છે. કારણ કે નાનું પરિવાર માત્ર પરિવાર માટે નહીં પરંતુ ગામ, જિલ્લો, રાજ્ય અને દેશના વિકાસ માટે પણ જરૂરી છે.
1: આપણે સતત એવી કહેવતો સાંભળતા આવ્યા હોઈએ ને કે ઝાઝા હાથ રળી આમણા, પણ દરેક ક્ષેત્રમાં એની જરૂર નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે બાળકોની સંખ્યા મર્યાદિત હોય છે તો એ દરેક બાળકનો વિકાસ બહુ સારો થાય છે અને એક સ્વસ્થ બાળક છે એ જ ભવિષ્યનો સ્વસ્થ નાગરિક છે, તો સ્વાભાવિક છે કે સમાજ પણ સ્વસ્થ બને છે. એટલે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આપણે જે આજે વાતચીત કરી, મને લાગે છે કે મિત્રોને પણ એ ઘણી ગમી હશે, ગળે ઉતરી હશે, અને જેમ આપણી વાતચીત સાંભળી એવી રીતે તમારી સાથે પણ જો કોઈ મિત્ર વાતચીત કરવા માંગતા હશે અથવા તો આ કાર્યક્રમ વિશે માહિતી આપવા માંગતા હશે તો એમને તમારો ફોન નંબર આપી દઈએ. 99-99-87-8-29, એટલે કે 99-99-87-8-29. મિત્રો, ફરી એક વખત જાણ કરી દઈએ કે પડધરી તાલુકાના સાલપીપળિયા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અપૂર્વભાઈ ત્રિવેદી આજે આપણી સાથે હતા અને આપણને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે એમણે ખૂબ બધી સરસ મજાની માહિતી આપી છે. તો એમનો આભાર માનીએ, એમને રામ રામ કહીએ, તમને બધાને રામ રામ કહીએ, પણ એ પહેલાં એક ગીત સરસ મજાનું સાંભળીએ અને બધાની રજા લઈએ. રામ રામ, રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે.
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
1: રામ રામ રામ રામ.

આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. થોડી જ પળોમાં ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અનુરોધ કર્યો. વિયેતનામમાં ટાપુ પાસે હોડી પલટી જતા 15 ભારતીયોના મૃત્યુ, 2ની સ્થિતિ ગંભીર. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને સાઉધમ્પ્ટનમાં 5 T20 મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 2 દિવસની ન્યૂઝીલેન્ડની મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ આવવા રવાના થયા છે. છેલ્લા 4 દાયકા કરતાં વધુ સમયગાળામાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત હતી, જેણે દ્વિપક્ષીય સંબંધોને મોટો વેગ આપ્યો છે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ન્યૂઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓની ઉપસ્થિતિમાં સંરક્ષણ, પ્રવાસન, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન તેમજ ડેરી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં 5 સમજૂતીપત્રોની આપ લે કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ન્યૂઝીલેન્ડમાં વસતો ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ છે. ઓકલેન્ડમાં સ્પાર્ક અરેના ખાતે એક સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યૂઝીલેન્ડના સંબંધો સહિયારી યાદો, સ્થાયી મિત્રતા, સમાન મૂલ્યો અને ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા પર આધારિત છે. તેમણે કહ્યું કે ઓકલેન્ડથી વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચથી ક્વિન્સટાઉન સુધી ભારતીય સમુદાયે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 4 દાયકા પછી ભારતના કોઈ પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડની મુલાકાત લીધી છે.
1: 40 સાલ કે બાદ કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડ કી ધરતી પર આયા હૈ, યે મેરા સૌભાગ્ય હૈ. મેં ન્યૂઝીલેન્ડ કે સભી નિવાસીઓ કે લિયે, આપ સભી લોગો કે લિયે 140 કરોડ ભારતીયો કી શુભકામનાએ લેકર આયા હું. સાથીઓ, પ્રધાનમંત્રી કે રૂપ મેં ભલે હી મેરા પહેલા ન્યૂઝીલેન્ડ દોરા હૈ, લેકિન 25-30 સાલ પહેલે જબ મેં કિસી સરકાર મેં ભી હિસ્સા નહીં થા, સાર્વજનિક જીવનમાં મુજે કોઈ જાણતા નહીં થા, તબ ભી મુજે યહાં ન્યૂઝીલેન્ડ આને કા અવસર મિલા થા.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેના રમતગમત સંબંધોના 100 વર્ષ થયા છે. આ પ્રસંગે તેમણે એક સદી પહેલા

0: ભારતીય હોકી ટીમની ન્યૂઝીલેન્ડની મુલાકાતને ટાંકી હતી.
1: इस साल इंडिया न्यूजीलैंड स्पोर्टिंग रिलेशंस को एक साल पूरे हो रहे हैं. 100 साल पहले हमारी हॉकी टीम न्यूजीलैंड खेलने आई थी और उस टूर में मेजर ध्यानचंद के शानदार परफॉर्मेंस की हर तरफ चर्चा हो रही थी. उनकी हॉकी ने न्यूजीलैंड के लोगों का भी दिल जीत लिया था.
0: પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડ સાથે થયેલા મુક્ત વ્યાપાર કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
1: હમને ભારત ન્યૂઝીલેન્ડ સંબંધો કો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કે સ્તર પર લે જાને કા ઐતિહાસિક નિર્ણય લિયા હૈ. ઇસકે અંતર્ગત હમ હર ક્ષેત્ર મેં સ્પષ્ટ લક્ષ્યો ઓર ઠોસ પરિણામો કે સાથ આગે બઢેંગે. ઇસ વર્ષ હમને રિકોર્ડ સમય મેં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કિયા. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
0: આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચે વધી રહેલી વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ ભારત મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થવાથી કીવી નિકાસકારો માટે 1.4 અબજ લોકોના બજારના દ્વાર ખુલ્યા છે અને ન્યૂઝીલેન્ડમાં ભારતીય વ્યવસાયો માટે નવી તકો ઉભી થઈ છે. તેમણે વૈશ્વિક સ્તરે ભારતના વધી રહેલા કદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ન્યૂઝીલેન્ડના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અપીલ કરી છે અને વ્યક્તિત્વને ઘડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. આજે નવી દિલ્હીમાં જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયનું ઉદઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું કે લોકનાયક જયપ્રકાશ નારાયણ એક મહાન સ્વતંત્ર સેનાની, વિચારક અને રાષ્ટ્રીય નેતા હતા જેમણે દેશ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશ અને તેના લોકોને સમજવા માટે વાંચન આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં દરેક ગામમાં પુસ્તકાલયો ખોલવામાં આવ્યા છે જેમાં આશરે 3,000 થી 4,000 પુસ્તકો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પુસ્તકાલયો એક કેન્દ્રીય પુસ્તકાલય સાથે જોડાયેલા છે જેમાંથી 1.25 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયમાં 32,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય રેલવે અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે હૈદરાબાદને મોટા હાઈસ્પીડ રેલ હબ તરીકે વિકસાવવાની યોજનાઓની જાહેરાત કરી છે જેમાં શહેરને પુણે, ચેન્નાઈ અને બેંગલુરુ સાથે જોડતા સૂચિત બુલેટ ટ્રેન કોરિડોરનો સમાવેશ થાય છે. હૈદરાબાદમાં એક ઉદ્યોગ જગતના કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું કે હાઈસ્પીડ રેલ નેટવર્ક મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને દક્ષિણ ભારતના પ્રમુખ આર્થિક કેન્દ્ર વચ્ચે સંપર્ક મજબૂત કરશે. મંત્રીશ્રીએ ભારતના સતત વધી રહેલા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રો પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે દેશે AI એઝ એ સર્વિસ મોડેલ અપનાવ્યું છે અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં તેલંગાણા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને સિકંદરાબાદ તેમજ નામપલ્લી સહિત તેલંગાણાના 42 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને જણાવ્યું છે કે લોકશાહીમાં મતભેદો હોવા સ્વાભાવિક છે પરંતુ બંધારણ અને લોકકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સર્વોપરી રહેલી છે. ગયાજી ખાતેના બીપાડ પરિસરમાં બિહાર વિધાનસભાના સભ્યો માટેના ઓરિએન્ટેશન અને તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સત્રને સંબોધિત કરતાં શ્રી રાધાકૃષ્ણને જનપ્રતિનિધિઓને લોકતાંત્રિક મૂલ્યો, પારદર્શિતા અને જનતા પ્રત્યેની જવાબદારીને સર્વોચ્ચ અગ્રતા આપવા આહવાન કર્યું. વિયેતનામમાં ભારતીય પર્યટકોને લઈને જઈ રહેલી હોડી ફુકવોક ટાપુ પાસે પલટી જતા 15 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હોડીમાં 32 ભારતીય પર્યટક અને ચાલક દળના 4 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક અહેવાલોમાં વિયેતનામના અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે 2 પર્યટકોની સ્થિતિ ગંભીર છે. તમામ 15 મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ભારતીય પર્યટકોમાંથી મોટાભાગના આંધ્રપ્રદેશ અને તેલંગાણાના હતા. હેનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે જાણકારી અને મદદ માટે હોચી મિન શહેરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને હેનોઈ સ્થિત દૂતાવાસમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. हवामान

0: પગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર નરેશે જણાવ્યું કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે આસામ માટે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે દિલ્હીમાં મોડી સાંજ સુધીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી T20 મેચની શ્રેણીની અંતિમ મેચ આજે સાઉથમ્પટનમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 44 રન કર્યા છે. ઇંગ્લેન્ડે શ્રેણીમાં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે. ભારત એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ પહેલા આ મેચ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે. લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગ્સમાં 170 રનમાં ઓલ આઉટ થયું હતું. 115 રનની સરસાઈ સાથે ભારતે બીજી ઇનિંગમાં 3 ઓવરમાં વિના વિકેટે 4 રન કર્યા છે. આ અગાઉ ગઈકાલે ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 285 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા 83 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 58 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અનુરોધ કર્યો. વિયેતનામમાં ટાપુ પાસે હોડી પલટી જતા 15 ભારતીયોના મૃત્યુ, 2ની સ્થિતિ ગંભીર. આગામી 4 થી 5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને સાઉધમ્પટનમાં 5 T20 મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે સેવા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો.

0: એને મારા હંદાય શ્રોતાઓને ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા હારે હંદાય ને કહી દઈએ
1: નમસ્તે સલામ જય સેવા ને ગુડ ઇવનિંગ.

0: વાહ, મજા આવી ગયો. ગુરુ પૂર્ણિમાનો તહેવાર હતો ને, એટલે આપણે આપણા શ્રોતાઓની વાત કરીએ તો શ્રોતાઓ આપણી પાસેથી શીખીએ અને એમની પાસેથી આપણે શીખીએ, એ આપણા ગુરુ શિષ્યના મીઠા સંબંધો કહેવાય.
1: હા, એકદમ બરાબર. હું રાધાબેન, ઘણા આપણા શ્રોતાઓ આપણી સાથે વર્ષોથી જોડાયેલા છે અને આપણે પણ એમની સાથે પરસ્પર માહિતીની આપ લે કરીએ છીએ અને આપણા આ પ્રોગ્રામથી લોકોના જીવનમાં ઘણો ઉપયોગી અને મદદરૂપ બની રહ્યો છે.
2: એ વાત તો સાવ સાચી. હો પારુલબેન, હમણાં જ રાધાબેન પેલા ગામમાં ગયા હતા ને, ત્યાં પેલા સાસુ બિચારા બહુને કેવું હેરાન કરતા હતા ને, તમે જુઓ તો. પણ આ રાધાબેન એમને સરસ રીતે સમજાવીને આવ્યા.
1: પણ એવું તો શું થયું, કઈ બબાલ થઈ હતી કે શું રાધાબેન?
0: અરે પારુલ, હું વાત કરું, આ પેલી બિચારી ગૌરી છે ને, એને ત્રીજી સોળી આવી હતી અને હાહુ એની બોલ બોલ બોલ કે પથરો આવ્યો છે, આ તો પથરો કહેવાય. એટલે બચારીને ત્યાં જઈ એની હાહુ ને મેં, ઈ તો બેચારી રડવા માંડી, પણ એની હાહુ ને સમજાઈ અને મેં બધું એમનું બહેનું હાવું વહુનું રેકોર્ડિંગ કરી લીધું.

0: ઓ મધુબેન,
1: હા બોલો બોલો, કેમ છો? આવો આવો
0: મધુબેન.
1: અરે આવો ને ભાઈ.
0: અરે બાપા, કેમ છો? મજામાં તો છો ને? આ વરસાદમાં પલળતી પલળતી આવી તમારે ખબર કાઢવા. મેં કીધું આવું ગામમાં જાઉં, મધુબાન મળું, અને પેલી બહુને ખબર કાઢતી આવું.
1: તેની હું ખબર કાઢવી તમારે?
0: અરે બચારીને હવે તાર ખબર તો કાઢવી પડે ને.
1: કેમ તાર હવે ત્રીજો પથરો આવ્યો ને હું ખબર કાઢવાની? બે પથરા તો હતા જ, એમાં ત્રીજો આવ્યો.
0: પણ મધુબા તમે આવું છે સમજવા માંડ્યા? આવું
1: તો શું તારે? આ છોડીઓ આવી તો શું કરવાની?
0: તો હારી છોડીઓ
1: કઈ હારી નઈ, માથે પછાડવાની. હવે એમને એમને બધું હાંચવાનું નહીં. ભાગી જશે ને કરશે, શું કરશો? છોકરો તો ઉજળો કેવાય, અને આ છોડીઓ ને શું પછાડવાની? મારે પથરા થઈ ગયા બધા માથે.
0: બચારી હવે એ શું કરે?
1: કેમ એ શું કરે?
2: લો દાદી પાણી.
1: રસોડે તાળા મેલ્યા છે, ખાય રાંધી
0: બસારી ને સારું ખવડાવજો. ભલે છોકરી આવી તો ખવડાવજો.
1: એટલે ખાશે એની જાતે, મારે થોડું રાંધી ને ખવડાવવાનું છે. અમે તો પેલી આવી ને તો જો લક્ષ્મી સમજ્યા હતા ખવડાવી, બીજી આવી તો હશે. મેં કીધું લક્ષ્મી ની બોન આવી, આ તો ત્રીજો તો પથરો જ. હવે શું કરવાનું? ભાઈ આ અમારા છોકરાનો વંશ નહી ચલાવવાનો. કોઈ પૂછશે નહી કે આનો છોકરો કોણ છે.
0: મધુબેન આ વહુ ની એ બિચારી જો સમજો.
3: એ બેટા ગૌરી, એ ગૌરી.
4: હા માસી,
3: ખાધું?
4: પછી જેવું તેવું ખાઈ લઉં છું.
0: અરે એવું ચિંતા નહીં કરવાની, તો બોલે.
1: જો રસોડે ના હાથમાં ખાવો જ ખાય, ના ખાય કઈ નઈ. અને હારું લતાર તમે બેઠા છો ને, મારો ઓલો ભજન વાળા છે ને, તું બે મિનિટ માં જઈને આવી.
0: વાત સાંભળો મધુબેન,
1: મારે નહી સાંભળ, મારું મૂળ જ નહીં, મારે નહીં, મન નહીં. આ પથરો આવ્યો ને એટલે મારું માથું ફરી. તમારે જે સમજવું હોય આને સમજાવો, હું જાઉં છું મારા ભજન વાળા.
0: મધુબા તમે વાત તો સાંભળો, મારા બેન છો ને ગીતા બેન, એ આના વિશે જ સમજાવવાના છે. તમે છે ને અમારી કાલ મીટિંગ થશે ને, એમાં આવજો. આ વહુ ને છોકરો આવો ને છોકરી આવું એ કઈ બસ ગૌરી ના હાથમાં નહીં. એ બધું સમજાવશે, કાલ મીટિંગ માં આવજો.
1: કાલ આવી હું જાઉં છું, તમે જાઓ, મારે અત્યારે ભજન માં જવું છે ને એટલે હું જઉં છું.
0: જો ગૌરી
4: ના માં તારે આવું છે.
0: રેડિયો કાર્યક્રમ એમના ભરણ પોષણ માટે કોઈ કાયદા ખરા?
5: ભરણ પોષણ માટે તો એમણે ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ લેવા માટેનો જે દાવો કર્યો છે એ જ બરાબર છે. અને એના માટે રેગ્યુલર કેસ ચાલતો હોય છે. મોડું કેમ થયું છે એ એમણે પહેલા તપાસ કરવી પડે કે શેના કારણે, કારણ કે અમુક વખતે કોઈ બીજા કારણોસર બી મોડું થતું હોય. બાકી કોર્ટમાં તો કામ સારી રીતે ચાલતા જ હોય છે, એટલે કાયદાઓ બદલાતા હોય છે. કઈ કઈ પરિસ્થિતિઓમાં ભરણ પોષણ સ્ત્રીઓને મળે ના મળે એમાં બી ઘણા વખતો વખત એમાં બદલાવ થતા હોય છે. એટલે એ બધું જોયા બાદ નક્કી કરવામાં આવે છે કે સ્ત્રીને ભરણ પોષણ મળવા પાત્ર છે કે કેમ, અથવા તો મળવું હોય તો કેટલા ટકા એમને મળી શકે. અને સાથે સાથે એમના હસબન્ડને બી ફાઇનાન્શિયલ કન્ડિશન જોવામાં આવે છે, એમની કેટલી ઇન્કમ છે. અને ઇન્કમને જો સાબિત કરી શકે સ્ત્રી તો એને ભરણ પોષણ ઇઝીલી મળી જતું હોય છે. એટલે એમાં ઘણા બધા કારણો પરિભૂત થતા હોય છે કે કેમ મોડું થયું એ તો હવે કેસ જોયા પછી ખબર પડે.
4: બરોબર. ઘણી બેનો છૂટાછેડા નથી લેતી પણ રિસાઈને ઘણા વર્ષોથી બેસી જાય છે.
5: જી.
4: પછી ભરણ પોષણનો દાવો કરે છે અને ભરણ પોષણનો દાવો કર્યા પછી ઘણી વાર એને થાય છે કે હું જતી રહું, હું પાછી મારા બાળકોનું મિલકતનું શું? તો એના માટે કઈ કાયદા ખરા કે એને મળી શકે?
5: મિલકત તો મળી ના શકે એમને, ખાલી એનો હક છે ને જઈને મિલકત લેવા માંગે છે તો એ કઈ ઇઝી વસ્તુ નથી. એમણે એક તો પહેલા તો રિસાઈને ગયા છે અને પાછું મનમાં એવું વિચારે છે કે મારા બાળકોનું શું અને મારા પાછે જવું છે, તો એ સારો વિચાર કહેવાય. પણ ઘણી વખત એવું થતું હોય છે કે બંને પક્ષે ઇચ્છતા હોય કે અમે પાછા ભેગા થઈએ, પણ કોઈક કોઈક કેસોમાં એવું થાય કે બંનેના ઈગો ક્રશ થતા હોય છે, એટલે એના કારણે એ લોકો આગળ વધતા નથી. અને એના માટે જ અમારી સંસ્થાઓ જે છે, જેમ કે શાહીબાગ ડફનાળા, આપણે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ જે 24 કલાક કાર્યરત છે અને બહુ સારી રીતે આ પ્રકારની સેવાઓ આપે છે, ત્યાં સારા સારા કન્સલ્ટન્ટ છે. અને પહેલા તો બંનેને બોલાવી અને સમજાવવામાં આવે છે અને સમાધાન થી વાત ક્યારેક પતી જતી હોય છે.

0: તો હું માનું છું ત્યાં સુધી મારો તો પર્સનલ વ્યૂ એવો છે કે છોકરી જો ખરેખર દિલથી એવું ઈચ્છતી હોય કે મારે સમાધાન કરવું છે તો એને કરી લેવું જોઈએ અને એને જતા રહેવું જોઈએ. હવે રહ્યો પ્રશ્ન એના બાળકોનો, તો બાળક તો આમ પણ પિતાની મિલકતમાં હક ધરાવે છે, પણ એને જો સાથે રહી અને જિંદગી કાઢતા હોય તો એનથી વિશેષ બીજું કઈ નથી. એટલે હું તો એવું જ માનીશ કે એ બધામાં પડ્યા વગર અને બંને હસબન્ડ સાથે રહેતા હોય તો એ સારામાં સારું રહેશે.
1: બાળકોને કોઈ કાયદો છે વારસાઈમાં?
0: એવું છે કે જો પિતાની મિલકત હોય અને એની પોતાની સ્વ ઉપાર્જિત મિલકત હોય તો એ મિલકત તો એ જેની ઈચ્છે એને આપી શકે, અને જો પિતાને એમને પૈતૃક સંપત્તિ હોય એટલે કે એમના બાપ દાદાથી મળેલી મિલકત હોય તો એવી મિલકત એમાં એ બાળક હક ધરાવી શકે.
1: બીજી એક વાત કે ઘણા બાળકો એવા હોય છે, ઘણા મા બાપ પણ એવા બિચારા લચાઈ જાય છે કે બસ એમના સંતાનો પ્રિય બહુ હોય છે, તો ઘણી વાર બિચારા અણધારી આફતમાં સહી કરી નાખે છે. બાળકો કદાચ એમને કહે છે કે મમ્મી આમાં સહી કરી દો, તો કરી નાખે છે. પછી કર્યા પછી બધું લઈ લીધા પછી એમને ઘણી વાર વડીલોને પસ્તાવો થાય છે, તો પાછું લેવા માટે એ લોકો કઈ કરી શકે?
0: હા, કરી શકે. લેટેસ્ટ હમણાં જજમેન્ટ, જો માતા પિતાએ પોતાના સંતાનને મિલકત આપી દીધી હોય અને પછી જો સંતાન એમની દેખરેખ પ્રોપર ના કરતા હોય, એમનું ધ્યાન ન રાખતા હોય, એમનું ભરણ પોષણ ના કરતા હોય, તો તેવી પરિસ્થિતિમાં માતા પિતા મિલકતને પાછી લઈ શકે છે
1: એવા કાયદા?
0: જી જી.
1: સરસ. અત્યારે એવું બધું બહુ થાય છે કે ચાર બહેનો છે કે ચાર ભાઈ છે, અત્યારે તો કાયદો છે જ કે દીકરીને થોડો ભાગ મળવો જોઈએ.
0: થોડો નહીં, સરખે સરખા ભાગનો. અત્યારે તો એવું છે કે મા બાપની મિલકતમાં દીકરી પણ સરખા ભાગે હકદાર છે,
1: એના માટે પણ એક કાયદો છે
0: આવી જ ગયો છે કાયદો કે હવે દીકરીઓ બી સમાન ભાગ મેળવે છે, હકદાર છે.
1: તો મેમ તમારી જોડે વધારે પડતા કેવા કિસ્સા આવે છે?
0: મારી પાસે તો અત્યારે જે લેટેસ્ટ મેટ્રીમોનિયલ કેસીસ વધારે આવે છે, પતિ પત્નીના રિલેટેડ ઝઘડા, એમાં જ એટલા બધા એ લોકો આગળ વધી ગયા હોય છે કે એમાં કોઈ કાળે સમાધાન બી શક્ય નથી હોતું, અને એવા કેસોમાં અમે કામ કરીએ છીએ.
1: અને ઘણી વાર અંદરથી જ થાય છે કે અમને બહુ જ મિલકત છે અત્યાર સુધીમાં, એમના ઉપર પણ હિંસા થતી હોય છે. મિલકત વધારે હોય તો પણ એ લોકો ડરીને રહે છે કે હવે શું કરું.
0: શેનાથી ડરી જાય છે?
1: વધારે મિલકત હોવાથી લોકોથી ડરી જાય છે, આજુબાજુથી, લોકોથી, પોતાના પરિવારથી ડરી જાય છે, એવા પણ કિસ્સા અમારી પાસે આવ્યા છે.
0: મિલકત વધારે હોય અને ડરી જાય તો એના માટે એમણે પહેલા વસિયત કરી દેવી જોઈએ કે મારી જે આ મિલકત છે એ હું અમુક અમુક વ્યક્તિઓને આ મિલકત આપવા માંગુ છું. પણ એમાં બી એનો કાયદો છે કે એમની એ મિલકતના પોતે માલિક હોવા જોઈએ, એમની પોતાની માલિકી હકની મિલકત હોય, અને બીજું કે એમની સ્વ ઉપાર્જિત હોય, અને જો એમને વારસાગત કોઈ મિલકત મળી હોય તો એનું એ નથી કરી શકતા. એટલે એમની પોતાની સ્વ ઉપાર્જિત મિલકત છે તો એનું વસિયત એમણે કરી દેવું જોઈએ, જેથી કરીને સિક્યોર થઈ જાય છે કે મારી મિલકત હવે મારે આને જ આપવી છે, પછી એમને કોઈ ડરવાની જરૂર નથી રહેતી. કાયદામાં ઘણા બધા હવે પ્રોટેક્શનો આવી ગયા છે વડીલો માટે, સ્ત્રીઓ માટે, અને હવે તો પુરુષોને પણ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. એટલે કાયદામાં વખતો વખત ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે, અને દરેકને પ્રોટેક્શન આપવા માટે કાયદામાં બદલાવ બી આવતા હોય છે.
1: સરસ. અમીબેન, ખૂબ ખૂબ આભાર આપનો. ખરેખર અગત્યની માહિતી હતી શ્રોતાઓ માટે, બહેનો માટે, કારણ કે અમે લોકો બહેનો વચ્ચે જ કામ કરીએ છીએ, અને અમારી જે બહેનો છે ઘણી વાર ચિંતિત હોય છે, અમારા વડીલો ચિંતિત હોય છે, તો આ બધી ઉપયોગી માહિતી અમીબેનને ચોક્કસ કામમાં લાગશે. અને છેલ્લો એક પ્રશ્ન એ પૂછવો છે કે અત્યાર સુધીમાં તમારી પાસે કેટલા એવા લોકો છે જે છૂટાછેડાના વધારે કેસો આવે છે, કે મૈત્રીના વધારે આવે છે, કે એમને જલ્દી સમાધાનના વધારે આવે કેસો? અત્યારની જનરેશનમાં કેવા વધારે કેસો આવે છે તમારા ત્યાં? અને તમે કદાચ એનું સમાધાન બહુ ઝડપથી સારી રીતે કરી લેતા હશો, તો સમજી જાય છે એ લોકો?
0: બહુ ઇઝી નથી હોતું એ લોકોને સમજાવવાનું, કારણ કે ઈગો ક્રશના કારણે પતિ પત્ની બંને ઝઘડતા આવતા હોય છે, અને વાત બહુ મામૂલી હોય છે, વાતમાં કઈ દમ હોતો નથી, પણ નાની નાની વાતો પછી મોટા સ્વરૂપમાં ડાયવર્ટ થઈ જતી હોય છે. એટલે એના કારણે એ લોકો એટલા બધા હદે આગળ વધે છે કે પછી કોઈ બેમાંથી કોઈ એક પાત્ર આવે છે અમારે ત્યાં, અને સમાધાન માટે, સમાધાનની તો વાત નહીં પણ હું આને કંઈક કરી બતાવું, અથવા તો ભરણ પોષણ લેવું છે, મારે જવું નથી, જેવી બધી કમ્પ્લેન સાથે સ્ત્રીઓ બી આવતી હોય છે. ક્યારેક પુરુષ બી આવે છે, પત્ની જતી રહી છે, આવતી નથી, મારે એને પાછી લાવવી છે,

0: એટલે આ બધા પ્રશ્નો સાથે પક્ષકારો આવતા હોય છે, જેનું અમે સમાધાનથી પહેલા અમે પ્રયત્ન કરીએ છીએ. અને પછી જો સમાધાન શક્ય જ ના હોય અને કોઈ એક પક્ષકાર પછી અમારી પાસે કાનૂની સહાય માંગે છે, તો અમુક ક્રાઇટેરિયા છે જેના અંતર્ગત જો એમનો સમાવેશ થતો હોય તો અમે એમને કાનૂની સહાય પણ પુરવાર કરીએ છીએ.
1: બહેનોને વધારે હિંસાની જો વાત કરીએ તો એક વ્યસન ઉપર વધારે કે મારઝૂડ ઉપર કે અપમાનિત કોઈ શબ્દોથી આ ત્રણ વસ્તુ પર વધારે એ લોકો આવે છે.
0: જી હા જી, એવા જ હોય છે એમની ફરિયાદો કે હસબન્ડ બહુ જ દારૂનું વ્યસન કરે છે, મારઝૂડ કરે છે, ગાળા ગાળી બોલે છે, ઘરમાં અમારું સામાન જાળવતા નથી, અમારા પિયરનું બી સામાન નથી જાળવતા, જેવી ફરિયાદો સાથે આવતા હોય છે.
1: ખૂબ સરસ, આભાર. ખરેખર એમણે જે વાતો કરી છે આપણી સાથે અને જે કાયદાની વાત કરી છે એ કાયદા

0: પણ તમારા આજુબાજુ કોઈ બહેનોને જો આવી પરેશાની હોય કે આવું દુઃખ હોય અને ન સમજ પડતી હોય તો ચોક્કસથી રૂડીના રેડિયાનો સંપર્ક ટીમમાં કરી જ લેજો. ફોન નંબર બોલી દો.
1: તો એ માટે આપણો ફોન નંબર છે 07926573970. તો ફોન જોડીને તમારા પ્રતિભાવ અમને ચોક્કસથી જણાવી આપજો.
2: અને હા, જે શ્રોતા મિત્રોને પત્ર લખવો હોય તો એ માટે આપણું સરનામું સહેલું ને સાત છે. રૂડીનો રેડિયો, પોસ્ટબોક્સ નંબર 110-12, એલિસ બ્રિજ, અમદાવાદ 6. અમીબેન એ પોતે વકીલાત કરે છે, એટલે એમને જ્યાંથી આવ્યા હતા એ શાહીબાગ ડફનાળા, અને ત્યાં ગુજરાત કાનૂની સત્તા મંડળ છે. કોઈ પણ બહેનોને જો કોઈ આવી તકલીફ હોય, કઈ ભરણ પોષણના કેસ માટે કે કઈ પણ કામ હોય વકીલનું, તો એ જગ્યાએથી તમને વકીલ ફ્રીમાં મળી જશે. કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. એમને સરસ વાત કરી હતી.
0: તો શ્રોતા મિત્રો, તમને અમીબેનની માહિતી કેવી લાગી? અમીબેને એ પણ જણાવ્યું હતું કે કોઈ પણ ગંભીર બાબત હોય તો અમે એટલું સરસ રીતે લોકો સમજદારીથી એમનું સમાધાન પણ કરાવે છે, અને આભાર સાથે એમનું સન્માન સાથે અમને ફરીથી પોતાના ઘરે મોકલે છે.
2: સાચી વાત છે, મોટે ભાગે સમાધાન જ કરાવે છે.
0: તો બહેનોને આ માહિતી તો ઉપયોગી છે ને શ્રોતાઓને? તો શ્રોતા મિત્રો, તમને આ અગત્યની માહિતી જ્યાં જરૂર પડે ત્યાં લઈ જ લેજો. અને માહિતીની સાથે અત્યારે રથયાત્રાની રમઝટ તો ચાલી રહી છે. જય રણછોડ તો ખરું જ, ઘરે ઘરે જય રણછોડ
1: માખણ ચોર
0: જય. એમાં પ્રસાદ હું મળે છે, કઠોળ માં પલાળેલા મગ, જાંબુ, કાકડી અને નાના ભૂલકાઓની ચોકલેટ ની મીઠાશ, અને જય રણછોડ ના નારા હારે હંડાઈને કહી દઈએ
3: નમસ્તે, સલામ, જય સેવા અને ગુડ નાઇટ.

રૂડીનો રેડિયો આ પ્રાયોજિત કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી. સર ફિલ્મનું ગીત સાંભળીએ કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં.

સત્યમેવ જયતે. આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા બપ્પી લહેરીના સ્વરમાં. સુરમાધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. નિગમ ઉપાધ્યાય અમી કોટીચાને સાંભળીએ. રચના છે ભાસ્કર વોરાની.

0: Amy Jones was the top scorer with 53 runs. For India, Kranti Gourde took a 5-wicket haul while Sayali Sakare and Sneh Rana scalped 2 wickets each. In men's cricket, England were 241 for 1 in 18.3 overs against India in the fifth and final T20 international of the series in Southampton when reports last came in. Earlier, India won the toss and elected to field. England has already clinched the series with a 3-0 lead, while India will be aiming to register a consolation victory before the teams move on to the ODI series. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi departs for home after concluding landmark New Zealand visit, says bilateral trade agreement between two countries will accelerate India's journey towards a developed nation. 15 Indians killed in a boat mishap in Vietnam, President, Vice President and Prime Minister express condolence. West Bengal government forms 9-member committee headed by a retired judge to examine draft bill of Uniform Civil Code. Legendary singer S. Janki, known as Nightingale of South India, passes away. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 to 5 days. In FIFA World Cup, Norway to take on England, while defending champions Argentina to clash with Switzerland in quarterfinals. And Indian women's compound team clinches silver medal at Archery World Cup Stage 4 in Madrid. That is all in the news at 9. Good night.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે હવે સાંભળીએ.
2: દેવાંગભાઈ અને સાથે સાથે સર્વ શ્રોતા મિત્રોને પણ નમસ્કાર, અભિવાદન.
3: નમસ્તે પત્ર મિત્રો, નમસ્તે હિતેશભાઈ. સવિનય વિનંતી કે કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
2: દેવાંગભાઈ, વરસાદ તો અનરાધાર આવી ગયો પ્રથમ રાઉન્ડમાં જ.
3: જી, આપણે ગઈ વખતે જ વાત કરી હતી કે વરસાદની અછત વર્તાઈ રહી છે, પણ મોડો મોડો પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડ્યો અને ખેડૂતો આનંદમાં પણ આવી ગયા.
2: દેવાંગભાઈ, એક બહુ સરસ વાત એ છે કે આપણો સરદાર સરોવર નર્મદા ડેમ છે ને, એ 65% કેપેસિટી ભરાઈ ગયો છે આ પ્રથમ રાઉન્ડમાં જ.
3: એનાથી રૂડું શું હોઈ શકે? ગુજરાતમાં પાણીની અછત ના સર્જાય એના માટે જે કુદરતે મેર કરી છે એનાથી મોટી વાત શું હોઈ શકે? તો હિતેશભાઈ, ઘણા બધા પત્રો અને ઇમેલ્સ આપણી પાસે આવેલા છે. હિતેશભાઈ, મારા હાથમાં પ્રથમ પત્ર છે પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો, જેઓ ભાવનગરના રહેવાસી છે અને આપણા નિયમિત પત્ર મિત્ર પણ છે. પ્રવીણ ચંદ્રભાઈ લખે છે કે મારી ઉંમર 71 વર્ષની છે. 1965 થી, એટલે કે 61 વર્ષથી, અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત સવિનય વિનંતી કે કાર્યક્રમ તથા અન્ય કાર્યક્રમો હું સાંભળું છું. કાર્યક્રમોમાં જે કંઈ ફેરફાર કે પરિવર્તન આવે છે તે પણ કાર્યક્રમો અતિ સુંદર અને સુમધુર પ્રસારિત થાય છે. આપ સર્વે ભાઈઓ બહેનો દ્વારા હર કોઈ કાર્યક્રમમાં ઉમદા, ઉત્તમ અને ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ રેડિયોની આગવી મહત્તા અને વિશિષ્ટતા દર્શાવે છે. આજે વિવિધ ટેકનોલોજી, ટીવી, કમ્પ્યુટર, ડિજિટલ માધ્યમો હોવા છતાં રેડિયો એક એવું માધ્યમ છે કે જેનાથી શ્રોતાઓને માહિતી અને મનોરંજન હંમેશા મળી રહે છે. આપ સર્વે ભાઈઓ બહેનો ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો, ધન્યવાદ. આગળ તેઓ લખે છે કે અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત કાર્યક્રમો ખૂબ જ સુંદર પ્રસારિત થાય છે. કાર્યક્રમો સાંભળીને શ્રોતાઓને ગમેલા કાર્યક્રમો વિશેના જે અભિપ્રાય આપતા જે પત્રો આપે છે એ પત્રો હું પણ લખું છું. 27 જૂને શનિવારના રોજ સવિનય વિનંતી કે કાર્યક્રમમાં આપ શ્રી ભાઈઓ હિતેશભાઈ માવાણી અને દેવાંગભાઈ દ્વારા મારા પત્રને જે વાંચી સંભળાવ્યો એની મને ખુશી છે અને આનંદ છે. આ પત્ર થકી આપ શ્રી ભાઈઓને એક સૂચન છે કે હેલો ફરમાઈશ કાર્યક્રમ જે આવે છે, તેવી જ રીતે પત્રો દ્વારા શ્રોતાઓની પસંદગીના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જો શનિવાર કે રવિવારે બપોરે આપો તો અમને ગમશે. સાથે સાથે 16 જુલાઈએ જે રથયાત્રાનો તહેવાર છે ભગવાન જગન્નાથજીનો, તેમની પણ તેમણે શુભેચ્છાઓ પાઠવી છે.
2: દેવાંગભાઈ, આ ખૂબ જ લાગણીસભર અને સમીક્ષાત્મક પત્ર માટે આપણે પ્રવીણભાઈ વાઘેલાનો આભાર માનીએ. હવે વાત કરીએ ઇમેલની. પ્રથમ ઇમેલ અમિત કમલેશભાઈ પરમાર, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, અને તેમની સાથે સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, તેમના રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ

0: गोहिल दोस्त સાથે છે શ્રેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા. તેઓ લખે છે કે 8 જુલાઈએ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું નહોતું, પરંતુ આકાશવાણીના નિવૃત્ત અધિકારી તુષારભાઈ શુક્લનો દેવાંગભાઈ સાથેનો વાર્તાલાપ ખૂબ જ સરસ હતો અને તેમાંથી લોકોએ અને અત્યારના સ્ટાફે શીખવા જેવી ઘણી બધી માહિતી આપી. જૂના કાર્યક્રમનું પુનઃ પ્રસારણ કરવાનું સૂચન સરસ હતું. સાથે સાથે તેમણે લખ્યું છે ઇમેલમાં કે ભુજ તથા રાજકોટ કેન્દ્રનું પ્રસારણ બંને સભામાં પોતાના કાર્યક્રમ આવવા જોઈએ, રિલે કેન્દ્ર બંધ કરવામાં આવે તેવી વિનંતી છે. આપના આ સમીક્ષાત્મક ઇમેલ માટે આભાર અમિતભાઈ.
1: હિતેશભાઈ, મારા હાથમાં અનિલભાઈ દેસાઈના 2 પત્રો છે, જેઓ સુરત મુકામ પોસ્ટ નિયોલના વતની છે. અનિલભાઈ લખે છે કે આકાશવાણીની સ્થાપનાને 90 વર્ષ પૂરા થયા તેની શુભકામનાઓ. અમદાવાદ કેન્દ્ર મારું પ્રિય સ્ટેશન છે. નાનપણથી જ રેડિયોનો શોખીન છું. મારા પિતાશ્રી વાલવાળો રેડિયો બેટરીથી ચાલે એવો રેડિયો લઈને આવેલા અને હું વડોદરા તથા અમદાવાદ રાજકોટ સાંભળતો હતો. એ શોખ હજુ પણ 86 વર્ષે પણ ચાલુ છે. ઓલ ઇન્ડિયા રેડિયો, ઉર્દુ સર્વિસ દિલ્હી તથા વિવિધ ભારતી પચરંગી સેવા મુંબઈ તથા રેડિયો સિલોન સાંભળતા અને એમાં પત્રો પણ અમે લખતા અને પત્રોનો જવાબ સાંભળીને અમને સંતોષ પણ થતો. બીજા પત્રમાં તેઓ લખે છે કે વિસરાતા સુર કાર્યક્રમ માનીતો અને પ્રિય કાર્યક્રમ છે, તો 1 કલાકનો કરવા વિનંતી. અગાઉ 1 કલાકનો રજૂ થતો હતો તો તેમાં કાપશા માટે, તેમજ જૂની જ ફિલ્મોના ગીતો રજૂ કરો તેવી મારી નમ્ર વિનંતી છે. પત્રો અને ફરમાઇશના ગીતો, ગુજરાતી ફિલ્મી ગીતો જો આપ આપશો તો ગમશે. અને હેલો હેલો કાર્યક્રમ અઠવાડિયામાં 2 વખત રજૂ કરવા વિનંતી.
0: દેવાંગભાઈ, સૌ પ્રથમ તો આપણે આ પત્ર મિત્રનો આભાર માનીએ. અનિલભાઈ કે એ સિનિયર સિટીઝન હોવા છતાં પણ રેડિયો સાંભળે છે એ તો ખુશીની વાત છે, પરંતુ સાથે સાથે આ રીતે સમીક્ષાત્મક પત્ર લખે અને અન્ય શ્રોતા મિત્રોનો પણ ઉત્સાહ વધારે છે. ફરી એક વખત અનિલભાઈ આપનો આભાર. દેવાંગભાઈ, મારી પાસે જેમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો તેમ મારી પાસે પણ આ પોસ્ટકાર્ડનો વરસાદ છે. જેઠાભાઈ પરમાર, વઢવાણ,
1: જેઠાભાઈ, વીરાભાઈ, બરાબર,
0: ઘણા બધા પત્રો છે. સૌપ્રથમ વાંચીએ પત્ર. તો આકાશવાણીના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા પડે. તારીખ 3 જુલાઈ શુક્રવારે સવારેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી જીવરાજભાઈ મહેતા તથા તેમના વંદનીય ધર્મપત્ની હંસાદેવીના જીવન કહાની અને મહિલાઓના વિકાસ માટે, દેશના વિકાસ માટે સારી એવી કામગીરીની વાતો ગમી. 9:30 સમયે જીવનમાં સંગીતનું મહત્વ તથા ગુજરાતીમાં સુંદર ગીતો ગમ્યા. વરસાદના ગીતો શ્રી રમેશ પારેખના ગીતો ગમ્યા. વરસાદી વાતાવરણની વાત ગમી. ત્યારબાદ સાંજે 5:45 વાગે લોકસંગીતમાં ભજનો અને લોકગીતો ગમ્યા. અન્ય પત્રમાં લખે છે કે હું ઘણા વર્ષોથી રેડિયો સાંભળું છું. ઘણા લોકો રેડિયો સાંભળે છે, પરંતુ આજના મોબાઈલના યુગમાં પત્ર લખવાનો કોઈને શોખ બહુ નથી અથવા તો આળસુ છે તેવું મેં જાણ્યું. સમીક્ષામાં લખે છે કે 22 જુલાઈના સવારે કાર્યક્રમમાં કાશ્મીરના ખીર ભવાની માતાજીની ધાર્મિક વાત અને ગીતો ગમ્યા. તેવી જ રીતે 23 જૂનના સવારે કાર્યક્રમમાં દેશભક્ત વંદનીય શ્યામાપ્રસાદ મુખર્જીની દેશભક્તિની અને સમાજ ઉદ્ધારકની વાતો ગમી છે. 25 જૂન ગુરુવારે આદિવાસીના રીતરિવાજો, તહેવારોના ગીતો, લગ્નના ગીતો અને તેમાં કુદરતી વસ્તુના પ્રાણીઓના ગીતો વગેરે ગમ્યા. જેઠાભાઈનું સૂચન છે કે આકાશવાણીના દરેક વિભાગમાં આપના માધ્યમથી સૌને જણાવો કે પૃથ્વી માતા બહુ જ ગરમ થઈ ગઈ છે, તો તેમને ઠંડી કરાવવા લોકો શક્ય તેટલું પાણી બચાવે. ઘરનું પાણી અને વરસાદનું પાણી છે તેનો શક્ય હોય તેટલો સંગ્રહ કરે. શક્ય હોય તેટલા વૃક્ષો વાવે અને વૃક્ષોના મંદિરો બનાવે. આપના આ રચનાત્મક સૂચનો માટે આભાર.
1: રેશ્મી, મારા હાથમાં આણંદથી મહેશ દેસાઈના 3 પત્રો છે. મહેશભાઈ ડોક્ટર છે, આપણે જાણીએ છીએ, આપણા શ્રોતા મિત્રો પણ જાણે છે. એમણે 2 પત્રોમાં લખ્યું છે કે સુગમના ગીતો અમને બહુ જ ગમ્યા છે, પણ એક પત્ર એમણે 1 તારીખે એટલે 1 જુલાઈએ લખ્યો છે, જે ડોક્ટર ડે હતો. મહેશભાઈ ડોક્ટર છે એટલે એમણે ડોક્ટર દિવસ નિમિત્તે લખ્યું છે કે સીટી સ્કેન, સોનોગ્રાફી, લેપ્રોસ્કોપી, ગ્લુકોમીટર, રોબોટિક સર્જરી વગેરે ઉપલબ્ધ થયા છે. માઇક્રોસ્કોપ, એન્ડોસ્કોપને કારણે પ્રિસિશન પણ વધ્યું, પરંતુ દર્દીને પોતિકાપણું લાગે એવા તબીબોની સંખ્યા ઘટી ગઈ છે. આજે પણ વિશ્વાસ મૂકનાર અને તબીબને ભાવ

0: થી આવકાર આપનાર દર્દીઓ છે જ. હવે એમણે એક થોડીક રસપ્રદ વાત પણ લખી છે જે એમના મનની વાત હોઈ શકે પણ શ્રોતાઓને ગમે એવી વાત છે, એટલે પત્રમાં જે લખ્યું છે એ પ્રમાણે જ કહીએ.
1: ચોક્કસ.
0: તો તેઓ લખે છે કે ઉતરતે ડાળે ફૂલ દીધાનું મને યાદ, એ કવિએ તો લખ્યું છે જેનું મેં આંધળું અનુકરણ કર્યું. અહીં જૂનાગઢ, ઈડર, પાવાગઢ જેવા પર્વતો તો છે નહીં, એટલે એક દર્દી મારા માટે વિપુલ પ્રમાણમાં દેશી ગુલાબ લઈને આવ્યા. બપોરે ઘરે જવાનું થયું ત્યારે લિફ્ટમાં એક હાઉસ હેલ્પ બેનને મેં બે ફૂલ આપ્યા. હવે થયું એવું કે પર્વત ઉપર તો સીસીટીવી ના હોય પરંતુ અમારા એ એપાર્ટમેન્ટમાં તો છે, એટલે ચેરમેનના ધ્યાનમાં આવ્યું અને મારા ઉપર કારણ દર્શક નોટિસ ફટકારી દીધી. મહેશભાઈ રમુજી સ્વભાવના છે ને આવું બધું તેઓ લખતા હોય છે. ક્યારેક ક્યારેક આપણે એમના પત્રો જે આવતા હોય છે એમાંથી ક્યારેક એમની વાત પણ સાહજિક વર્ણન કરતા હોય છે, અને એવું જરૂરી નથી કે એમની જોડે એવું બન્યું જાય પણ એમના મનની પણ ઉપજ, એટલે બહુ સારા લેખક પણ બની શકે.
1: મહેશભાઈનો પણ આભાર માનીએ. દેવાંગભાઈ, મારી પાસે ઇમેલ છે. સુનિલભાઈ ચાવડા બોટાદનો ઇમેલ છે. આકાશવાણી કેન્દ્ર અમદાવાદના કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે અને માહિતીપૂર્ણ હોય છે, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારે થોડા જૂના ગુજરાતી ગીતો સાંભળવા છે. આજના દિવસોમાં રેડિયો પર મને સાંભળવા નથી મળતા અને તેમણે ગીતોની યાદી આપી છે. કર્મનો સંગાથી કુંભાર રાણા કોઈ નથી, આ ઉપરાંત ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં. આપણે સુનિલભાઈને જણાવી દઈએ કે આકાશવાણી અમદાવાદ પર દરરોજ ગુજરાતી ગીતો પ્રસારણ આપણે કરીએ જ છીએ. જરૂર છે એમને નિયમિત રીતે આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો સાંભળવાની. ઇમેલ માટે આભાર સુનિલભાઈ.
0: હિતેશભાઈ, મારી પાસે ધીરજભાઈ રબારીના બે મેઇલ આવેલા છે. પ્રથમ મેઇલ તેમણે 25 જૂને આપણને મોકલેલો છે. 90 વર્ષ નિમિત્તે જે વિવિધ એનાઉન્સરો અને અધિકારીઓની મુલાકાત રજૂ કરી તે તેમને ખૂબ જ ગમી છે. આકાશવાણી અમદાવાદનો લોકપ્રિય કાર્યક્રમ સવારે સવારે માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો મનપસંદ કાર્યક્રમ છે. ગુરૂવારે 25 તારીખે સવારે સવારે કાર્યક્રમમાં સંગીતકાર મદન મોહન વિશે વિસ્તૃત જાણકારી મળી. એનાઉન્સર સાક્ષીબેને કાર્યક્રમને દીપાવી દીધો. ખૂબ ખૂબ અભિનંદન સાક્ષીબેનને. આ લોકપ્રિય કાર્યક્રમને શ્રોતાઓથી કનેક્ટ કરી કાર્યક્રમના આરંભે સામાન્ય જ્ઞાનને લગતો સવાલ કરી વોટ્સએપ મેસેજ થકી જવાબ મંગાવી કાર્યક્રમના અંતમાં સાચા જવાબ મોકલનાર શ્રોતાઓની પહોંચ આપવી આ સૂચન યોગ્ય લાગે તો અમલ કરવા નમ્ર અરજ. શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ સહિયર, જેમાં રાણાવાવના વરિષ્ઠ શ્રોતા આદરણીય કમાલ કમાણીનો પત્ર સાંભળી કાર્યક્રમની લોકચાહના દર્શાવે છે, જેમને કે પાગલ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો પહેલા પત્ર મિત્ર હતા, હવે મોબાઇલ થકી વાત થાય છે. અમદાવાદ વિવિધ ભારતી ફોનિંગ કાર્યક્રમ હેલો હેલોની લોકપ્રિયતા જોતા પ્રસારણ સમય મંગળવારે અને બુધવારે એમ બે દિવસ કરવા વિનંતી. અમારા સૈયર ગ્રુપમાં ગુજરાત સરકારના સેવાનિવૃત્ત બે અધિકારીઓ આદરણીય સુરેશભાઈ રાઠોડ તેમજ જી કે પરમાર સાહેબ આકાશવાણી વિશે ખૂબ રોચક માહિતી સમયાનુસાર ગ્રુપમાં આપતા હોય છે. 90 વર્ષની પ્રસારણ યાત્રાના ઉપયોગી કાર્યક્રમોનું નિર્માણ કરનાર આકાશવાણી અમદાવાદનો આભાર માનીએ તેટલો ઓછો છે. આ લોકપ્રિય કાર્યક્રમોના નિર્માણમાં આદરણીય હિતેશભાઈના માર્ગદર્શનમાં દેવાંગભાઈ, ઉત્કર્ષભાઈ, ચેતનભાઈનો મુખ્ય ફાળો રહ્યો છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.
1: દેવાંગભાઈ, આપણે ધીરજભાઈને જણાવીએ કે આકાશવાણી 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપણા જે ભૂતપૂર્વ પ્રસારણકર્મીઓ છે તેમનું પણ મહત્વનું યોગદાન રહેલું છે અને લોકપ્રિયતાના ઉત્તમ સ્તર સુધી પહોંચાડવા માટે જે પ્રસારણકર્મીઓએ પોતાની ફરજો બજાવી છે અને કાર્ય કર્યું છે તેમને આપણે કેવી રીતે ભૂલી શકીએ.
0: બિલકુલ નહીં. તો આ બીજો પણ એક ઇમેલ એમણે 9 જુલાઈનો લખેલો છે, એ પણ આપણે શ્રોતાઓ સમક્ષ વાંચીએ. તેઓ લખે છે કે કપડાની થેલી તેમજ અન્ય વિકલ્પ થકી ચીજવસ્તુઓની ખરીદી કરી શકાય એ પહેલ મારાથી કરીશ એવા મક્કમ નિર્ધાર સાથે પર્યાવરણની સુરક્ષા હેતુ આકાશવાણી અમદાવાદ સમયાંતરે ઉપયોગી કાર્યક્રમો પ્રસારિત કરે છે. અમદાવાદ વડોદરા કેન્દ્ર ગુજરાતનું મોભી આકાશવાણી કેન્દ્ર છે અને મોભીપણાને સાર્થક કરતા ઘણા ખૂબ ઉપયોગી કાર્યક્રમો પ્રસારિત કરે છે. સહિયર કાર્યક્રમમાં જામનગરના વડીલ શ્રોતા આદરણીય ધર્મેન્દ્રસિંહનો વાર્તાલાપ, સવારે વંદે માતરમથી લઈ જય હિંદ સુધીના તમામ કાર્યક્રમોની સમીક્ષા કરી એમણે આકાશવાણીના જૂના નવા કાર્યક્રમની સવિસ્તાર વાતો કરી ખૂબ ખૂબ અભિનંદન. આકાશવાણી ગુજરાતનો કિસાનવાણી કાર્યક્રમ ખૂબ જ

0: ઉપયોગી ખેતી વિષયક માહિતી આપતો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓ માટે ખેતી વિષયકને લગતો ફોન ઇન કાર્યક્રમ રજૂ કરવા વિનંતી. સાથે આકાશવાણી આવા કેન્દ્રની પ્રથમ સભા શરૂ કરવા નમ્ર રચ.
1: ધીરજભાઈને આપણે જણાવીએ કે આકાશવાણી ગોધરા અને તેની સાથે સાથે આકાશવાણી દમણ આ બંને કેન્દ્ર કિસાન વાણી કાર્યક્રમનું નિર્માણ અને સાથે સાથે પ્રસારણ કરે છે. તેમનું જે સૂચન છે આકાશવાણી આહવા કેન્દ્રની પ્રથમ પ્રસારણ સભા, તો એ હાલમાં શક્ય નથી. આપના રચનાત્મક સૂચનો તેના માટે આપનો ધીરજભાઈ ખૂબ ખૂબ આભાર.
0: અને દેશભાઈ, કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે, તો શ્રોતાઓને આપણે આપણું સરનામું આપી દઈએ.
1: ચોક્કસ.
0: શ્રોતા મિત્રો, સવિનય વિનંતી કે કાર્યક્રમમાં પત્ર લખવા માટેનું અમારું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામકશ્રી, સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ 380009. અને અમારું ઇમેલ એડ્રેસ પણ તમે નોંધી લેશો, સવિનય વિનંતી કે @gmail.com. savinayvinanti@gmail.com. તો હિતેશભાઈ, કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે, તો આપણે શ્રોતાઓની રજા લઈશું. નમસ્તે પત્ર મિત્રો.
1: નમસ્તે દેવાંગભાઈ, અને સાથે સાથે સર્વ પત્ર મિત્રો, શ્રોતા મિત્રો, આપ સર્વનો આભાર.
2: આ હતો શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: સુન રહે હૈ વિવિધ ભારતી.
4: આજ કે ફનકાર કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.

0: The Indian women's compound team of Jyoti Surekha Vennam, Pritika Pradeep and Chikita Taniparthi clinched the silver medal at the Archery World Cup Stage 4 in Madrid, Spain today. Meanwhile, in women individual compound event, teenage archer Pritika Pradeep produced a stunning turnaround to beat world number 11 Hazal Barun of Turkey, clinching her maiden World Cup bronze. And that is the end of this news bulletin.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે 12 જુલાઈ રવિવાર સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા 6:30, 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સુરસરિતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. સદાબહાર ગીતો 7:00. 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 8:30 સાંભળીશું સદાબહાર ગીતો. 9:00 સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ. ગુજરાતી ગીતો 9:30, 10:30 હિન્દી ફિલ્મ સંગીત. સુગમ સંગીત સાંભળીશું 10:45. ગાયક કલાકાર રાસ બિહારી દેસાઈ. વિસરાતા સુર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 11:02. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. 12:00 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 12:30 સહિયર બહેનો માટેનો કાર્યક્રમ. 1:10 સુગમ સંગીત સાંભળીશું. ગાયક કલાકાર અમી ફોજદાર અને અમી પરીખ. 1:30 ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી. 2:40 સંઘઘાન શિક્ષણમાં ઉડિયા ભાષાનું ગીત શીખીશું. 5:10 ગુલમોહર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. લોકસંગીતનો કાર્યક્રમ 5:45. ગાયક કલાકાર માવજીભાઈ પરમાર અને દુર્ગાબેન ગજ્જર. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22. 8:00 હરિયાળું ગુજરાત પ્રાયોજિત કાર્યક્રમ સાંભળીશું. 8:30 ગુજરાતી ગીતો. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 રવિવાર સરિયા રાત્રિ સંગીત સભામાં કુમાર મારદૂરનું શાસ્ત્રીય ગાયન સાંભળીશું. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે બાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય રહ્યું હતું. 8:30 હવામાં ભેજનું પ્રમાણ 54% રેકોર્ડ થયું. હવામાન સમાચાર આપે સાંભળે. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:12:42 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50. ત્યાં સુધી આપને રજા લઈએ. નમસ્કાર. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમયાનુસાર અત્યારે રાત્રિના 11:14 થઈ ચૂકી છે. પ્રથમ સાંભળી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. 11:15 આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12 આપ માણી શકશો ગુજરાતી નાટક. 1 યુવા જગતના કાર્યક્રમમાં ગુજરાતી ગેરફિલ્મી ગીતો. રાત્રે 2 વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. 5:15 ભક્તિરસના કાર્યક્રમમાં આપ માણી શકશો ભક્તિ ગીતો. તો આવો મિત્રો, પ્રથમ સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શો. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
2: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
2: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
1: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
3: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ. આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
2: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો, એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લેજો. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
3: દીકરા, સાચો છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા બેટા.

0: આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ વચન વચન.
0: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
2: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો, તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ અને પછી તો લગ્નમાં એ ભલે ભલે ભલે ભલે ભલે.
2: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
2: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
2: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું જાઉં, સમજો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
2: આશીર્વાદ બેટા.

ભેળસેળિયા વેપારીઓ, કાળાબજારીઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા? પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના. કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય. અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14 લાખના માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમેરાયું છે, કેપ્ટન ના વિશે, કેપ્ટન નિલેશ. આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ, ત્યાં મૂકી દે ને. હા બસ, અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલે શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો, ભૈલો આવી ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને, જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલીને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
2: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
1: હા હા
2: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
0: આહા નિલેશ, આહા મારો દીકરો, મારો વાઘ આવે છે. વાહ વાહ.
2: પ્રણામ બાપુજી.
0: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
2: બાપુજી, 1947 થી 1987 ત્રણ યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
0: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા?

0: રહ્યા છો. છોકરાને ખવડાવીને અસલ પહેલા જેવો પાંચમા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ લઈ જાઓ એના અંદર અને જમાડો એને ભાવતા ભોજન.
1: ગુડ મોર્નિંગ સાહેબ.
0: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
1: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
0: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
1: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
0: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
1: સાહેબ રહેમ રહે, વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
0: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો?
1: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે એવું બધું ગોઠવાઈ ગયું છે.
0: કેટલામાં ગોઠવ્યું છે?
1: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ? હો,
0: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
1: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
0: હો, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
1: સાહેબ ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
0: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
2: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
2: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને એ આ કેસ માટે જ. હું જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વર્ષ પૂરું થયું નથી ને આ મારી 4થી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી

0: કોયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચીન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
1: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
0: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
1: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે, ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
0: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
1: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી? શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે, બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
0: શું થયું, શું વાત છે?
1: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલ્યા ભરતિયા,
0: હા
1: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબર વાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ન પડે? જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને એની માં સુશીલાને 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બહાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીને નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? લાખ વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે. ના ભાઈ ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરી વાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મીઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે, સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવ્યો છે, એની સાળીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાળીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને. અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાલનો મારી નજર સામે ભૂસાયો, કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે.

ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન, એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે. એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી

ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં અનેક ચહેરાઓમાં નજર શોધે છે અને લૂંટાઈ ગયું. બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી ને હું હસું થઈ જતો હતો. મારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ મારી સુંકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા, ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજ.

ટાઈગર, મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસું હસું થઈ જતો હતો. મારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ મારી સુંકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા, ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતુ થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, અલાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો.

ત્યારે છેડલો વાળી તો પોતાના મૈરા ત્યારે છેડલો વાળી તો મંડી ગઈ મુ

0: પેલો ડુંગરો જોયો
1: જોયો
0: એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી આંબાને આંબલીને પ્રેમ પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ પૂછાય નહીં કેમ

અરે જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણિક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો તેઓ ઉઘાડી, અરે આ તો નીકળી બિલાડી. ખોદ્યો ડુંગર, નીકળ્યું છું.